रखे सरखी साहिब।

આ ભજન સાથે જે શ્રોતા મિત્રો ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિ રસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે, એટલે કે સમય થઈ ચૂક્યો છે DTH સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

नमस्कार, सुप्रभात। मीडियम वेव 846 किलो हर्ट्स अर्थात 354.6 मीटर एएम बेन્ડ पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। આજે શક સંવત 1948 શ્રાવણ દિનાંક 1, તદનુસાર વિક્રમ સંવત 2082 ને અષાઢ સુદ 9, તારીખ 23મી જુલાઈ 2026 ને ગુરુવાર। આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને ચંદ્રશેખર આઝાદ તેમજ લોકમાન્ય તિલકની જયંતી। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે। સૌનું કલ્યાણ થાવ અને સમગ્ર જીવસૃષ્ટિ સુરક્ષિત રહો તેવી ઈશ્વરની પ્રાર્થના કરતા આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ છીએ શરણાઈના મંગળસૂરો સાથે।

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ છે. કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર હવે આપ સાંભળશો. સૌપ્રથમ કાર્યક્રમોની વિગતો. સૌથી પહેલા આપને આજના દિવસનો એક વિશેષ કાર્યક્રમ જણાવીએ. આજે બપોરે 12:02 દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા આ વિષય પર શ્રી સુબોધ માનકર, કે જેઓ પોલીસ અધિક્ષક કોસ્ટલ ઓથોરિટી ગુજરાત પોલીસ ના હોદ્દેદાર છે, તેમની સાથે હિતેશ માવાણીની વાતચીત આપ સાંભળશો. સમય બપોરે 12:02. અને હવે ક્રમાનુસાર કાર્યક્રમોની વિગતો. દિવસના શુભારંભે 6:05 અર્ચનામાં ભજનો અને ભક્તિગીતો. 6:30 અમૃતધારામાં પ્રોફેસર વાસુદેવ પાઠક દ્વારા ચિંતનાત્મક વાર્તાલાપ, વિષય છે ઉત્સવ. ત્યારબાદ 6:35 સંત તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 227. સુરસરિતામાં જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો 6:45. 7:00 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીતો પ્રસ્તુત થશે. મિત્રો, દિવસ દરમિયાન ગુજરાતી ગીતો અનેકવાર રજૂ કરીશું, જેનો સમય રહેશે 9:30, 10:45, 1:10, 1 જ કલાકાર વિભા દેસાઈના સ્વરમાં, 2:40 અને બીજી સભામાં 8:30 પણ આપ સાંભળશો ગુજરાતી ગીતો. એનસીઇઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 7:30. માહિતી સાથે મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00. આદિજાતિ માટે આ કાર્યક્રમ 10:02, જેમાં આદિવાસી સમાજમાં શિક્ષણની દિશા અને દશા આ વિષય પર રાજેશ પટેલનો વાર્તાલાપ અને ચાંદીપુરા વાયરસ વિશે ડોક્ટર ઓમ પ્રકાશની કૃષ્ણ ભાવે એ લીધેલ મુલાકાત આપ સાંભળશો. ફિલ્મ સંગીત 10:30 તેમજ 11:02. બિન ફિલ્મી હિન્દી ગીતો 11:30. 12:02 અગાઉ જણાવ્યું તેમ એક વિશેષ મુલાકાત.

બાદ બહેનો માટે સૈયર રોજની જેમ બપોરે 12:30, ફૌજી દોસ્તો માટે જય ભારતી બપોરે 1:30, બીજી સભામાં સાંજે 5:10, ગુલમહોરમાં તેમજ 8:15 સુરમાધુરીમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતો. યુવા દોસ્તો માટે યુવાણી સાંજે 6:30, જેમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને ચંદ્રશેખર આઝાદ તેમજ લોકમાન્ય તિલકની જયંતિ વિશે આપ વાત સાંભળશો. ગ્રામજનો માટેનો ખાસ કાર્યક્રમ ગામનો ચોરો સાંજે 7:22, રાત્રે 8:00 સંસદ સમીક્ષા. અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ રાત્રે 9:15, જેમાં કારગીલ વિજય દિવસ આ વિષય પર નૌસેનાના નિવૃત્ત અધિકારી અને સૈન્ય ઇતિહાસકાર શ્રી મનન ભટ્ટ સાથે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટની વાતચીત પ્રસારિત કરીશું. આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈથી રિલે થશે રાત્રે 9:30, અને સંસદના પ્રશ્નોત્તરી કાળના ધ્વનિમુદ્રિત અંશો આપ રાત્રે 10:00 સાંભળશો, જે આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવશે. મિત્રો, હવે હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 32.2 અંશ સેલ્સિયસ અને ઓછામાં ઓછું 26.2 અંશ સેલ્સિયસ નોંધાયું હતું. આજે સવારે 5:30 તાપમાન 26 અંશ સેલ્સિયસ અને વાતાવરણમાં 92% ભેજ નોંધાયો છે. આવતા 24 કલાક માટે આગાહી છે કે આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટા પડવાની સંભાવના છે. અને ગઈકાલે સવારે 8:30 થી આજે સવારે 5:30 સુધીમાં 3.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ હતા હવામાન સમાચાર. મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. બરાબર 6:00 હિન્દી સમાચાર દિલ્હીથી રિલે થશે. તો જોડાઈએ આકાશવાણી દિલ્હી કેન્દ્ર સાથે. બસ થોડી જ વારમાં

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મુક્તાનંદ રચિત ભજન હેમંત ચૌહાણના સ્વરમાં. શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કહે છે ને કે દુઃખ અને ડરના લક્ષણ એક ભક્તના જીવનમાં નહિવત હોય છે, કારણ કે અહંકાર ઓગાળીને જ તો એ પ્રભુને પામવા માટે પ્રભુના સમીપે હોવાનો અનુભવ કરી શકે છે. ચાલો સાંભળીએ સુરદાસ રચિત આ ભજન નિગમ ઉપાધ્યાયના સ્વરમાં.

બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં લક્ષ્મી સાહેબની આ ભક્તિ રચના સાથે જ અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવા

0: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમૃતધારામાં આજે પ્રોફેસર વાસુદેવ પાઠક દ્વારા વાર્તાલાપમાં ચિંતનનો વિષય છે ઉત્સવ.
1: નિત્યોત્સવ સદા તસ્ય પ્રવૃત્તિર્યસ્ય મોદદા મિત્રાણી ચ સમાયાંતિ પ્રીત્યોત્સવ સમે વરે. જેની પ્રવૃત્તિ આનંદદાયક હોય તેને માટે સદૈવ ઉત્સવ જ હોય છે. ઉત્તમ ઉત્સવના સમયે મિત્રો પણ પ્રેમથી આવે છે, આનંદ આપે અને નવચેતન સિંચે તે ઉત્સવ. સવહ એટલે સવન અથવા યજ્ઞ, જે યજ્ઞ ઉત અર્થાત ઊંચે લઈ જાય, યજ્ઞમાં સામેલ થતા સૌનો ઉત્કર્ષ સાધે અને આનંદ આપે તે ઉત્સવ લેખાય. આ કારણે જ આપણને ઉત્સવો પ્રિય લાગે છે. ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય. નિત્યની ઘરેડ કંટાળાજનક લાગે તેમાંથી બહાર આવવા અને તાજગી મેળવવા ઉત્સવોના આયોજન થાય. વ્યક્તિ સાથે જોડાયેલા જન્મોત્સવ, યજ્ઞોપવિતોત્સવ, લગ્નોત્સવ, સીમંતોત્સવ, અમૃતોત્સવ વગેરેનો હેતુ સ્વજનો સાથે આનંદ માણવાનો છે. પ્રકૃતિની લીલાને માણવા માટે શરદોત્સવ, વસંતોત્સવ, હોલિકોત્સવ વગેરે ઉજવાય છે. વિશિષ્ટ પ્રસંગોના સંદર્ભે રસોત્સવ, રાસોત્સવ, નાટ્યોત્સવ, નૃત્યોત્સવ, સંગીતોત્સવ, યજ્ઞોત્સવ વગેરે પણ યોજાય છે. ઓચ્છવ શબ્દના પર્યાયે ઓળખાતા આ ઉત્સવોને વિશેષ દર્શાવવા તેને માટે મહોત્સવ શબ્દ પણ વપરાય છે. સઘળા ઉત્સવના મૂળમાં આનંદની નિષ્પત્તિ જ અપેક્ષિત છે. વ્યક્તિગત રીતે પણ ભૂખ્યાને ભોજન મળે, તસ્યાને જળ મળે, પરિશ્રાંતને વિશ્રામ મળે, અસ્વસ્થને સ્વાસ્થ્ય મળે કે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય, આ બધા જ ઉત્સવના નિમિત્ત છે. અહીં અપેક્ષિતની પ્રાપ્તિનો આનંદ છે. સાસરે જતી શકુંતલાનો નિર્દેશ કરતાં કવિ તેની વિશેષતા દર્શાવે છે. આદ્યેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ. છોડ પર આવતા પ્રથમ પુષ્પને જોઈને શકુંતલાને મન ઉત્સવ ઉત્સવ થઈ જાય. અહીં પણ મનની પ્રફુલ્લતાને ઉત્સવ નિમિત્તે માની છે. ક્યારેક અપેક્ષિતની પ્રાપ્તિ ન થાય તો પણ ઉત્સવની અનુભૂતિ થાય છે. કિરાતાર્જુન નિયમમાં 12 કહે છે કે પરાભવ અપી ઉત્સવ એવ માનીનામ. જે નીતિનિષ્ઠ કે સ્વમાની છે તેને તો પોતાના પરાજયમાં પણ ઉત્સવ લાગે, સાચા માર્ગે ચાલતા હારનો પણ આનંદ આવે. પુત્ર પોતાનાથી સવાયો થાય અને પિતાને સિદ્ધિમાં આંબી જઈને તેનો પરાભવ કરે, એ જ રીતે વિદ્યા પ્રાપ્તિમાં શિષ્ય સવાયો થાય અને ગુરુને પરાજિત કરે તો તે પિતા અને ગુરુને મન આનંદપ્રદ ઉત્સવ બને છે. અહીં હાર્યાનું દુઃખ નથી પણ આત્મીયના વિજયનો ઉત્સવ છે. મનથી મનાતો ઉત્સવ ઉત્તમ આનંદ આપે, તેનાથી અભ્યુદય અને ઉત્તમ ગતિ પણ પ્રાપ્ત થાય. મનસૈવાનું જાનીયાત ઉત્સવમ મોદકમ વરમ. આ જીવનને ઉત્સવપૂર્ણ બનાવવા માટે પરમેશ્વરે પાર્વગની સંપદા આપી છે. રાત્રે તારલે મળ્યું આકાશ, ક્યારેક પૂર્ણચંદ્રનો પ્રકાશ, સવાર સાંજ સૂર્યની ગરિમા અને લાલિમા, વર્ષની ઋતુઓમાં

0: प्रकृतिलीला, वर्षाना वरदान, सौंदर्यवेरता पर्वतो, खळखळ वेता झरणा, કલરવ કરતા પંખીઓ, કાલું કાલું અને નિર્દોષ બોલતા બાળકો, કવિજનોના કાવ્યો કે ચિત્રકારના ચિત્રો, આ સમગ્ર સૃષ્ટિ આપણા આહલાદ માટે છે. વૈવિધ્યપૂર્ણ ઈશ્વરીય આયોજનનો આ આગવો ઉત્સવ છે. કશું જ ખર્ચ કર્યા વિના પળે પળે પલટાતા કુદરતના કરિશ્માને અહોભાવથી અનુભવીએ તો એ નિત્યોત્સવ જ બની રહે.
1: ઉત્સવ આ વિષય પર પ્રોફેસર વાસુદેવ પાઠકનો ચિંતનાત્મક વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો અમૃતધારા અંતર્ગત પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સંત તુલસીદાસજી રચિત શ્રી રામચરિતમાનસ ગાનનો ભાગ 227.

શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 227 હમણાં જ આપે સાંભળ્યો. સતીશ ભાટિયાના સંગીત નિર્દેશનમાં આજની કડીના કલાકાર હતા ઉત્તરા કેળકર અને રવિન્દ્ર સાઠી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સુર સરિતા કાર્યક્રમમાં શ્રોતા મિત્રો આપનું સ્વાગત છે. આપને સંભળાવીશું કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો ચાલો, પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી, દો આંખે બારા હાથ ફિલ્મનું આ ગીત છે. મન્ના ડે, લતા મંગેશકર અને સાથીઓનો સ્વર, સંગીતકાર વસંત દેસાઈ.

હવે આપને સંભળાવીએ શમશાદ બેગમ અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં સાવન ફિલ્મનું આ ગીત, સંગીતકાર હંસરાજ બહેલ.

મોહમ્મદ રફી અને શમશાદ બેગમના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા સાવન ફિલ્મનું યુગલગીત, જેમાં સંગીતકાર હતા હંસરાજ બહેલ. સુર સરિતા કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 6:55 આપ સાંભળશો આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

કિશોર કુમારના સ્વરમાં ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. મજરૂહ સુલતાનપુરીની શબ્દરચના સચિન દેવ બર્મનનું સંગીત. સદાબહાર ગીતોના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 અને કપરાડામાં 28 ઇંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાન દ્વારા રાજ્યના 80,000થી વધુ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે. ડિજિટલ ફ્રોડને અટકાવીને નાગરિકોની પરસેવાની કમાણીને સુરક્ષિત રાખવા પરિણામલક્ષી પગલાં ભરવા નાયબ મુખ્યમંત્રીની તાકીદ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. સમાચાર વિગતવાર. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35, કપરાડામાં 28 અને નાના પોંઢામાં 25 ઇંચ વરસાદ વરસતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો સહિત 200થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નવસારીના વાંસદામાં 17.13, તાપીના ડોલવણમાં 15, તો સુરતના ઉમરપાડામાં 9.84 ઇંચ વરસાદ વરસ્યો હતો. આરોગ્યમંત્રી પ્રફુલ પાંશેરિયાએ સુરતમાં વરસાદના રેડ એલર્ટને લઈને ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરી હતી.
1: બધા જ ને હું વિનંતી કરું છું કે મેડિકલ ઇમરજન્સી કઈ પણ આવે, કોઈને પ્રશ્ન થાય તો બધી વ્યવસ્થા અમે રાખી છે. બાકી રાતના બહાર નીકળવું ન જોઈએ, પાણીમાં પણ કોઈ ગાડી ચલાવે નહીં, એટલી હું વિનંતી કરું છું. આખા સુરત શહેરની SMC ની તમામ ઓફિસો આખી નાઇટ ખુલી છે, ગભરાવાની જરૂર પણ નથી, કારણ કે ઇમરજન્સી માટે તંત્ર સજ્જ છે.
0: વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા સુરત, તાપી, વલસાડમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દમણમાં સતત ભારે વરસાદને કારણે કેટલાક રસ્તા બંધ કરાયા છે. જિલ્લા વહીવટીતંત્રએ આજે પણ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. તાપી જિલ્લામાં સતત વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. હાલ જિલ્લા પંચાયત હસ્તકના 55 જેટલા ગ્રામીણ માર્ગો બંધ કરાયા છે. વ્યારા, ઉનાઈ નેશનલ હાઇવે પર કોતરના ધસમસતા પાણી ફરી વળ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ 12 ઇંચ જેટલો વઘઈ ખાતે નોંધાયો. ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ખાખરી અને ગીરા બંને કાંઠે વહેતી જોવા મળી છે. જ્યારે નાના લો લેવલ કોઝવે પણ પાણી પર ફરી વળ્યા છે. તો પંચમહાલમાં વિવિધ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે વિગતો આપતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
2: રેડ વાર્નિંગ કે સાથ જો ડિસ્ટ્રિક્ટ આ રહે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વેરી હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ. સાબરકાંઠા, ગાંધીનગર, અરાવલ્લી, ખેડા, બરોડા, છોટા ઉદયપુર, નર્મદા, દાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ રેનફોલ ઓરેન્જ વાર્નિંગ કે સાથ. થંડરસ્ટોર્મ વાર્નિંગ કા ભી સ્થિતિ બને રહેંગે અગલે 5 દિન તક. 23-24 જુલાઈ દોનો ક્ષેત્ર મેં સ્કવાલી વેધર કે સાથ સ્પીડ રહેગા. 45-55 કિલોમીટર પ્રતિ ઘંટા ગાસ્ટિંગ, 65 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભાવના રહેગા.

0: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતેથી તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ વડા તથા એસઆરપી ગ્રુપના સેનાપતિઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પોલીસ કાફલાને ખડે પગે રાખવા સૂચના અપાઈ હતી. વરસાદી વાતાવરણ વચ્ચે નાગરિકોની સુરક્ષા, વાહન વ્યવહારની નિયમિતતા અને ઇમરજન્સી સેવાઓ અવરોધાય નહીં તે માટે એસઆરપીની ટીમો અને સ્થાનિક પોલીસને એલર્ટ મોડ પર રાખવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં અત્યાર સુધી વાયરલ એન્સેફેલાઇટીસના કુલ 89 કેસ નોંધાયા છે, જેમાંથી 18 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 12 દર્દીના મોત થયા છે. હાલ 38 દર્દી વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 23 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં લેવામાં આવેલા 89 નમૂનામાંથી 18 પોઝિટિવ, 56 નેગેટિવ આવ્યા છે અને 15 નમૂનાના રિપોર્ટ હજુ બાકી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyir.juvi.in/gu અને અમારા એક્સ હેન્ડલ yirnews_abadને ફોલો કરશો. સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાન દ્વારા રાજ્યના 80,000થી વધુ ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે. શાળા છોડી જનારા વિદ્યાર્થીઓને પુનઃ શાળા પ્રવેશ માટેના રાજ્યવ્યાપી મહાઅભિયાન સમરસ વિદ્યાસેતુનો ગઈકાલે અમદાવાદથી પ્રારંભ કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જો બાળક 2 દિવસ ગેરહાજર રહે તો શિક્ષક તેના ઘરે પહોંચે છે.
1: જેના દીકરા દીકરી ફરીથી અભ્યાસમાં આવી રહ્યા છે અને જેના હજુય બાકી રહી ગયા છે એવા લગભગ 80,000થી ઉપર છોકરાઓ હજુ એવા છે કે જેણે પહેલા એડમિશન લીધું હોય અને પછી ડ્રોપઆઉટ થઈ ગયા હોય, એને શોધી કાઢ્યા છે આપણે. હવે એને પાછા સ્કૂલમાં લઈને બેસાડવાનું આ અભિયાન ચાલુ કર્યું છે કે આપણે બધાએ ભેગા થઈ આ વિદ્યાર્થીઓ ફરીથી પાછા સ્કૂલમાં આવી જાય અને ડ્રોપઆઉટ આપણો 0 થાય એના માટેનો આપણો પ્રયત્ન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો, ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. આજ બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે. ડિજિટલ ફ્રોડને અટકાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેંક અને પોલીસ વિભાગ વચ્ચે સહયોગ સાધવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં ડિજિટલ ફ્રોડને અટકાવવા તેમજ નાગરિકોની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા, પરિણામલક્ષી પગલાં ભરવા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. નાયબ મુખ્યમંત્રીએ અત્યાર સુધી નોંધાયેલા તમામ સાયબર ગુના અને સંબંધિત ડેટાનું અર્થઘટન કરી સાયબર ફ્રોડ વિરુદ્ધ આગોતરું સુરક્ષા કવચ તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. વરિષ્ઠ નાગરિકો અસાધારણ રીતે મોટી રકમની એફડી ઉપાડવા આવે ત્યારે બેંક સ્ટાફે સંવેદનશીલતા દાખવી નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછી ખરાઈ કરવા શ્રી સંઘવીએ બેંક અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં રાજ્યની 5,300થી વધુ બેંક શાખાના અધિકારીઓ કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ગુજરાતમાં દરિયાઈ જૈવ વિવિધતાના સંરક્ષણ, ટકાઉ મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા અને માછીમાર સમાજની લાંબા ગાળાની આજીવિકા સુરક્ષિત બનાવવા પોરબંદર અને વેરાવળના માછીમાર એસોસિએશનો તથા WWF ઇન્ડિયા વચ્ચે ઐતિહાસિક સહયોગ કરાર કરાયો છે. આ ભાગીદારી હેઠળ આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સાથે માછીમારોના પેઢીઓથી ચાલતા પરંપરાગત જ્ઞાન અને અનુભવને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ 2 ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 1.5 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરાયું. કસ્ટમ્સના અધિકારીઓએ અબુધાબીથી અમદાવાદ આવી રહેલા એક પુરૂષ ટૂર ઓપરેટર અને મુસાફરની તપાસ કરતા તેની પાસેથી 770.33 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા, જેની બજાર કિંમત 1,13,85,000 થાય છે. તો બીજી તરફ દુબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટના 2 પુરૂષ મુસાફરોની તપાસ દરમિયાન શર્ટના કોલરમાં છુપાવેલી સોનાની પેસ્ટ મળી આવી હતી.

સુરેન્દ્રનગરમાં પોલીસે વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે 10 આરોપીની ધરપકડ કરી. સ્થાનિક ગુના શાખા એલસીબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે 10 ગુનામાં 12 હથિયાર અને 28 કારતૂસ સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ રમશે. રાજ્યના તમામ 34 જિલ્લાની હોસ્પિટલ્સમાં 15 પથારી ક્ષમતા ધરાવતા ડી એડિક્શન સેન્ટર્સ એટલે કે નશામુક્તિ કેન્દ્ર શરૂ કરાશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 14 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચની મંજૂરી અપાઈ છે. તો બોટાદમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLની ટુકડીએ દરોડા પાડી 54 વીજ જોડાણમાં ચોરી પકડી 34 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 અને કપરાડામાં 28 ઇંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાન દ્વારા રાજ્યના 80,000થી વધુ ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે. ડિજિટલ ફ્રોડને અટકાવી નાગરિકોની પરસેવાની કમાણીને સુરક્ષિત રાખવા પરિણામલક્ષી પગલાં ભરવા નાયબ મુખ્યમંત્રીની તાકીદ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. સ્વાગત છે આપનું ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. સૌપ્રથમ આપને સંભળાવીએ કવિ હરેન્દ્ર દવેની આ રચના હંસા દવેના સ્વરમાં. સંગીતકાર છે પુરુષોત્તમ ઉપાધ્યાય.

ગુજરાતી ગીતોના કાર્યક્રમના સમાપનમાં આપને સંભળાવીએ કવિ મેઘબિંદુની આ શબ્દરચના, પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવીના સ્વરમાં. સંગીતકાર છે પુરુષોત્તમ ઉપાધ્યાય.

પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાદેવીના સ્વરમાં આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં બરાબર 7:45 ગુજરાતી સમાચાર પ્રસારિત થશે. તો પ્રતીક્ષા સમાચારોની.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ કહ્યું કે નીટ પેપર લીકના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. ગુજરાતના વલસાડના ઉમરગામમાં 35 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટવા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 મેચ આજે હરારેમાં રમાશે અને આજથી કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ અને શાસન નીતિઓ લોકોની જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે સુધારાઓ માત્ર સરકારના કાર્યમાં સુધારો કરવા જ નહીં, પરંતુ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પણ આગળ ધપાવશે. પ્રધાનમંત્રીએ ગ્રામીણ વિકાસ, કૃષિ, સમાજ કલ્યાણ અને સંબંધિત ક્ષેત્રોમાં વિકસિત ભારતના વિઝનને આગળ વધારવા માટે સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. લોકકલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં શાસનને મજબૂત બનાવવા, વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન સુધારવા અને નાગરિકોના કલ્યાણને વધારવાના હેતુથી સુધારાઓના અમલીકરણને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાસનના ઝડપથી બદલાતા સ્વરૂપ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ બદલાતા સમયને અનુરૂપ શાસન પ્રક્રિયાઓને આધુનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ કહ્યું કે નીટ પેપર લીક મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. નવી દિલ્હીમાં ગઈકાલે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર સંસદમાં નીટ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વિપક્ષને ચર્ચાનો સમયગાળો મર્યાદિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તમામ પાસાઓ ઉપર ખુલ્લેઆમ ચર્ચા કરવા વિનંતી કરી છે. તેમણે વિપક્ષને આ મુદ્દાના ઉકેલમાં સરકારને ટેકો આપવા અપીલ કરી.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट और हम चर्चा के लिए तैयार हैं। गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: ઉત્તર મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોર્ડાના સિલ્ઝા નોવસ્કા દાવકોવાએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની રાષ્ટ્રપતિ એક મહિલા છે તે ગૌરવની વાત છે. ઉત્તર મેસેડોનિયાના સ્કોપ્જેમાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા શ્રીમતી દાવકોવાએ જણાવ્યું કે અગાઉ તેઓ ભારતના લાંબા ઇતિહાસ અને આધ્યાત્મિકતાથી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા પછી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ફિલિપાઇન્સના મનીલામાં અકવાડ વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને કેનેડા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ બંને દેશોના પ્રધાનમંત્રીઓ દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકરે ન્યૂઝીલેન્ડના વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા પરિસ્થિતિ અને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દરિયાઈ સહયોગ વધારવા પર વિચારો રજૂ કર્યા હતા. કેન્યામાં ભારત

0: ભારતના હાઈ કમિશનર ડોક્ટર આદર્શ શ્વેકાએ ગઈકાલે નૈરોબીમાં આરોગ્ય કેબિનેટ સચિવ એન ડ્યુઅલને ઇબોલા નિવારણ માટે 4.5 ટન તબીબી પુરવઠાનો પહેલો જથ્થો સોંપ્યો હતો. તબીબી સહાયમાં પીપીઈ કીટ, સેમ્પલ ટ્રાન્સપોર્ટ કીટ, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ફેસ શિલ્ડ, મજબૂત રક્ષણાત્મક ફૂટવેર અને અન્ય ચેપ નિવારણ સામગ્રીનો સમાવેશ થાય છે. નૈરોબીમાં ભારતીય હાઈકમિશને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તબીબી સહાયનો બીજો જથ્થો આગામી થોડા દિવસોમાં પહોંચશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગુજરાતમાં હવામાન વિભાગની રેડ એલર્ટ આગાહી વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવા તંત્ર ખડેપગે છે. સાંભળીએ એક અહેવાલ.
1: ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 35, કપરાડામાં 28 અને નાના પોંઢામાં 25 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસતા આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે પણ અતિભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે, ત્યારે આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અતિભારે વરસાદગ્રસ્ત એવા વલસાડ, નવસારી, સુરત અને દમણમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની સહાય માટે પોલીસ કાફલો તૈનાત કરવાના આદેશ આપ્યા છે, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને સાવચેતી રાખવા અને બહાર ન નીકળવા અપીલ કરી છે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. 1927માં આ દિવસે દેશનું પ્રથમ રેડિયો પ્રસારણ મુંબઈથી શરૂ થયું હતું. બાદમાં 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ અને 1956માં તેનું નામ બદલી આકાશવાણી રાખવામાં આવ્યું. ત્યારબાદ 1957માં લોકપ્રિય ફિલ્મ સંગીત સાથે વિવિધ ભારતી સેવા શરૂ કરવામાં આવી. સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસ સુધી રેડિયોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આકાશવાણીએ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનજાગૃતિના ક્ષેત્રોમાં લોકોને સચોટ અને વિશ્વસનીય માહિતી પૂરી પાડી છે. આજે પણ બહુજન હિતાય, બહુજન સુખાયના સૂત્ર સાથે માહિતી, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રોમાં આકાશવાણીની સેવાઓ અવિરત ચાલુ છે. અમેરિકન સૈન્યએ ઈરાન સામે સતત 12મી રાત્રે હુમલા કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ફરી એકવાર જણાવ્યું છે કે આ હુમલાઓ ઈરાનની નાગરિક, નાવિકો અને પ્રાદેશિક પાણીમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોને ધમકી આપવાની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે રચાયેલ છે. અમેરિકાનો હોર્મુઝ સમુદ્ર ધુની પર ફરીથી નિયંત્રણ મેળવવા અને આંતરરાષ્ટ્રીય શિપિંગના પ્રવાહને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જ્યારે પણ ઈરાન હોર્મુઝ સમુદ્ર ધુનીમાં કોઈ જહાજ પર ગોળીબાર કરશે ત્યારે અમેરિકા એક પુલ અથવા પાવર પ્લાન્ટનો નાશ કરશે. હોંગકોંગમાં ચાલી રહેલ સિનિયર વિશ્વ તલવારબાજી ચેમ્પિયનશીપ 2026માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ખેલાડીઓ તનિષા ખત્રી અને પ્રાચી લોહાને મહિલા વ્યક્તિગત એપી શ્રેણીના મુખ્ય રાઉન્ડમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. તેઓ આ સ્પર્ધાના મુખ્ય રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા એપી ખેલાડી બની છે. આ સ્પર્ધામાં 100થી વધુ દેશોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતની 24 સભ્યોની ટીમ છે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતની ટીમ શનિવારે બીજી T20 અને રવિવારે ત્રીજી મેચ આ જ સ્થળે રમશે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારત ઝિમ્બાબ્વે પર પ્રબળ વિજય ધરાવે છે. પુરૂષોની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બંને ટીમો 14 વખત એકબીજા સામે આવી છે, જેમાં ભારતે 11 મેચ જીતી છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં આજે 23મી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 ઓગસ્ટ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં 74 દેશોની ટીમો ભાગ લેશે. ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોમાં દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગેના સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, જંતર મંતર પર પોલીસ દેખાવકારો વચ્ચે અથડામણ. નવગુજરાત સમય લખે છે, છાત્ર આંદોલનને વ્યાપક સમર્થન, સરકાર ચર્ચા માટે તૈયાર. ગુજરાત સમાચારની હેડલાઇન છે, લાઠીચાર્જના વિડીયો જોવામાં રસ નથી, સુપ્રીમ. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, સંસદ મેં વિપક્ષ, સડકો પર વિદ્યાર્થીઓ કા સંગ્રામ.

0: આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગા આ સમાચાર વિવિધ અખબારોમાં તસવીરો સાથે લેવાયા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે નીટ પેપર લીકના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. ગુજરાતના વલસાડના ઉમરગામમાં 35 ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટવા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 મેચ આજે હરારેમાં રમાશે અને આજથી કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડ ખાતે પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: શ્રોતા મિત્રો, NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું।
0: સવારે સવારે
3: આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ માહિતી સભર મનોરંજનની દૈનિક કાર્યક્રમ।

0: સવારે સવારે.
1: નમસ્કાર, સ્વાગતમ શ્રોતા મિત્રો. હર દિલ કી વાણી આકાશવાણી, જન જન કી વાણી આકાશવાણી, દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી. જી હા, આપના સુધી પહોંચેલી, વર્ષોથી પહોંચતી રહેલી પ્રસારણ યાત્રાને આજે 100મા વર્ષમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. જી હા, સદીમાં પ્રવેશ થયો છે, સેન્ચ્યુરી. અને આ શુભારંભને, આ ઉત્સવને ઉજવીએ, કારણ કે આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. આ પ્રસારણ શરૂ થયાની યાદમાં 23 જુલાઈ 1927ના દિવસે આ પ્રસારણ શરૂ થયું હતું અને આજે એને 99 વર્ષ પૂરા થયા છે. તો ચાલો આ શુભારંભના ઉત્સવને ઉજવીએ આ ગીત સાથે. કાઈપો છે ફિલ્મનું આ ગીત છે. શ્રુતિ પાઠક, દિવ્ય કુમારનો સ્વર, અમિત ત્રિવેદીનું સંગીત.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: જી હા મિત્રો, બહુજન હિતાય બહુજન સુખાય આ ધ્યેય વાક્યને અનુસરતા આવ્યા છે આકાશવાણી રેડિયો પ્રસારણના તમામ કાર્યક્રમો અને પ્રસારણની પાંખે આપના સુધી 99 વર્ષથી પહોંચી રહ્યા છે. જી હા, પહેલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, પ્લેયર હતું, અને હવે તકનીકી પ્રગતિ થઈ છે એટલે આપના હરપળનો સાથી જે આપનો મોબાઈલ છે તેના પર પણ ઉપલબ્ધ છે. ન્યૂઝ ઓન એર એપ દ્વારા આપ સાંભળી શકો છો આકાશવાણીના તમામ કાર્યક્રમો. તો આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અંગે વધુ માહિતી મેળવી લઈએ કે 1927માં આજના દિવસે ભારતીય પ્રસારણ કંપનીના નામ હેઠળ બોમ્બેમાં મુંબઈમાં દેશમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ શરૂ થયું હતું અને પછી 8 જૂન 1936ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ મળ્યું હતું, ભારતીય રાજ્ય પ્રસારણ સેવા. અને ત્યારથી ભારતના વિકાસ, શૈક્ષણિક પહોંચ અને સાંસ્કૃતિક સંરક્ષણના પ્રસારણના કાર્યક્રમો અને તેની ભૂમિકા પર પ્રકાશ પાડતા વિવિધ કાર્યક્રમો નિર્માણ કરવામાં આવ્યા હતા અને તેમાં આ પ્રસારણે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રેડિયો માહિતી પ્રસારિત કરવા માટે અને એકતાને પ્રોત્સાહન કરવા માટે પણ આ પ્રસારણ એક શક્તિશાળી સાધન હતું. અને પછી તો સાક્ષરતા, આરોગ્ય જાગૃતિ અને કૃષિ જ્ઞાનને પ્રોત્સાહન આપવામાં આવતો આ માધ્યમની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. અને હવે મનોરંજનની વાત કરીએ તો 1956માં રાષ્ટ્રીય પ્રસારણ કરતા આકાશવાણી નામ મળ્યું અને પછી લોકપ્રિય ફિલ્મ સંગીતને મુખ્ય ઘટક તરીકે રાખીને વિવિધ ભારતી સેવા શરૂ થઈ અને પછી તો દરેક ભારતીયના જીવન સાથે જોડાઈ ગયું આ આકાશવાણીનું પ્રસારણ. તો ચાલો આ શુભ દિનને આપણે રેડિયો સાંભળતા સાંભળતા, રેડિયોનું ગીત સાંભળતા સાંભળતા ઉજવીએ. ટ્યુબલાઇટ ફિલ્મનું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી.

મિત્રો, આવકાર છે આપનું પુનઃ આજના કાર્યક્રમમાં. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હું છું સેજલ અને કાર્યક્રમ છે સવારે સવારે. માહિતી મનોરંજનની યાત્રામાં આપણે દિન વિશેષ મહાન વ્યક્તિઓ, સ્વતંત્રતા સેનાનીઓ, કલાકસ્પીઓના સંસ્મરણો યાદ કરતા હોઈએ છીએ, તાજા કરતા હોઈએ છીએ. અને આજે એવા જ બે શૂરવીરોને યાદ કરવાના છે. શૂરવીર બાહોશ બે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ, એક છે ચંદ્રશેખર આઝાદ અને બીજા છે લોકમાન્ય બાલ ગંગાધર તિલક. સૌપ્રથમ વાત કરીએ ચંદ્રશેખર આઝાદ વિશે, કે જેઓ આઝાદ તરીકે જાણીતા થયા તે પહેલા બલરાજ ઉપનામનો ઉપયોગ કરતા હતા. ચંદ્રશેખર સીતારામ તિવારી તેમનું મૂળ નામ અને ક્રાંતિકારી સંગઠનો સાથે તેઓ જોડાઈને હિન્દુસ્તાનની, ભારતની આઝાદી માટે કામ કરતા હતા અને તેમાં ભગતસિંહ, સુખદેવ થાપર, શિવરામ રાજગુરુ જેવા લોકોના સંપર્કમાં પણ તેઓ આવ્યા હતા. કહે છે કે મહાત્મા ગાંધી દ્વારા

1922માં જે અસહકાર ચળવળ, નોન કોઓપરેશન મુવમેન્ટ સ્થગિત થઈ પછી આઝાદ નિરાશ થઈ ગયા હતા અને તેઓ રામપ્રસાદ બિસ્મિલ સાથે મળીને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન એચઆરએની સ્થાપના કરી હતી અને તેના માટે ભંડોળ એકત્ર કરવા માટે આખા ભારતમાં તેઓ ફરતા હતા અને સરકારી મિલકતની લૂંટ દ્વારા આ ભંડોળ એકત્રિત કરતા હતા અને 1928માં લાલા લાજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જ્હોન પી સોન્ડર્સની ગોળીબારની બગીચામાં તેમને ઘેરવામાં આવ્યા હતા અને પછી તેમનું ત્યાં અંગ્રેજો સાથેના ગોળીબારમાં તેમનું મોત થયું હતું. તો તેઓના મનમાં અને તેઓના કાર્યમાં ભારતને આઝાદ કરાવવાની ખૂબ જ લાલસા હતી અને ખૂબ જ જોશ હતું, જે આજ સુધી એમ કહેવાય કે અદ્વિતીય છે. તો ચંદ્રશેખર આઝાદને તેમના જયંતિના દિવસે સાદર નમન કરીએ. સાંભળીએ ગુલાલ ફિલ્મનું આ ગીત પિયુષ મિશ્રાના સ્વર અને સંગીતમાં.

જી હા મિત્રો, ચંદ્રશેખર આઝાદ જેવા વીરોના બલિદાનને કારણે તો ભારત આજે સ્વતંત્ર છે, અને તેમના જેવા અનેક શહીદોને જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેટલી ઓછી. અને એવા જ એક બીજા સ્વતંત્રતા સેનાનીની વાત કરીશું કે જેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જ રહીશ, આ પ્રસિદ્ધ નારો આપ્યો હતો. તેઓ હતા કેશવ ગંગાધર તિલક, જેમને જનતાએ લોકમાન્યની ઉપાધિ આપી હતી, એટલે તે લોકમાન્ય બાળ ગંગાધર તિલક તરીકે પ્રસિદ્ધ થયા. અને જનજાગરણ માટે તેમને મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં ધ મરાઠા નામના સમાચાર પત્રો શરૂ કર્યા, અને રાષ્ટ્રવાદ અને એકતાને પ્રોત્સાહિત કરવા માટે લોકોને સડકો પર ગણેશોત્સવ અને શિવાજી મહોત્સવ ઉજવવા માટે પ્રેરિત કર્યા. કહે છે કે તેને કારણે બધા નવજવાનો અને સામાન્ય નાગરિકોમાં સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠા જાગી. અને એવું કહેવાય છે કે આ જનજાગરણને કારણે પુણે શહેરમાં ગણેશોત્સવ જે પહેલા ઉજવાતો હતો તે આખા મહારાષ્ટ્રમાં વ્યાપિત થયો. તો લાલ બાલ પાલની આ જે ટીકડી છે તેમાં લાલા લાજપતરાય, બાળ ગંગાધર તિલક અને વિપિનચંદ્ર પાલ, આ ત્રિપુઠીના આ સ્તંભ છે એવા બાળ ગંગાધર તિલકને તેમની જયંતિના અવસરે શ્રદ્ધાવંદન કરીએ.

0: તો મિત્રો, હવે આપને શુભ દિન પાઠવતા રજાલો સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની. આવજો
1: સવારે સવારે.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા માહિતીસભર મનોરંજનનો દૈનિક કાર્યક્રમ.

સુમધુર ગુજરાતી ગીતો સાથે અમે તૈયાર છીએ આપનું મનોરંજન કરવા માટે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. તો ચાલો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત કાજલ કેવલરમણી અને આનતી શાહના સ્વરમાં. સંગીતકાર છે ક્ષેમુ દિવેટિયા.

0: વંશ ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં આપ સાંભળી રહ્યા હતા આ પારંપરિક લોકરચના, સંગીતકાર રાસબિહારી દેસાઈ. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ
1: મન કી બાત. હૈ જન જન કી સભી કી કુછ અપની સી અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના સ્વરમાં આ જગદંબા માતાની વંદના. ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

આપ સાંભળી રહ્યા હતા હિમા દેસાઈ અને સાથીઓને. અવિનાશ વ્યાસની ગીત રચના હતી, આશિષ દેસાઈનું સંગીત હતું, અને કાર્યક્રમનું સમાપન કરીશું ભવન્સ ગાયક વૃંદના સમૂહ સ્વરોમાં આ લોકગીત સાથે, જેમાં સંગીત છે રાસબિહારી દેસાઈનું.

આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: 28 ઇંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ, શાળા કોલેજોમાં રજા જાહેર. ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ કાફલો ખડેપગે રાખવા ડીજીપીની સૂચના. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 105 તાલુકામાં વરસાદ, વલસાડના ઉમરગામમાં 7 અને સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરના પૂર્વ ઝોનમાં આવેલી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ 100 વ્યક્તિઓને તેમજ ઉધના અને લિંબાયતમાંથી 9 નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારી અને બિલીમોરા ખાતે SDRFની 2 ટીમો તૈનાત, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ. નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે 1155 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ, બિલીમોરામાં 42 વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ 10ના મોત થતા મૃત્યુ આંક 41 થયો. રોકાણકારોના રક્ષણાત્મક અભિગમને કારણે શેરબજાર વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 80 અંકનો ઘટાડો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ પ્રસ્તુત છે આદિજાતિ માટેનો કાર્યક્રમ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરશે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 અને કપરાડામાં

0: શ્રોતા મિત્રો, આદિજાતિ માટેના કાર્યક્રમમાં આપ તમામનું સ્વાગત છે. મિત્રો, પ્રકૃતિના ખોળામાં જેમના ઘર છે અને જેમના લોહીમાં ધરતીના સંસ્કારો છે, એવા આપણા આદિવાસી સમાજની વાત આજે આપણે કરવી છે. વિકાસના આ યુગમાં જ્યારે દુનિયા એક ડગલું આગળ વધી રહી છે, ત્યારે આપણા આદિવાસી સમાજમાં શિક્ષણની સ્થિતિ શું છે, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને વાસ્તવિક દશા શું છે? શું જંગલો અને પહાડોની પેલેપાર રહેતા આપણા બાળકો સુધી જ્ઞાનની ગંગા પહોંચી છે? શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત છે કે પછી એમાંથી જન્મે છે નવા સપનાઓ અને નવી આશા? પરંપરાઓની સુરક્ષા અને આધુનિક શિક્ષણનું સંતુલન કેવી રીતે સાધવું, તે વિષય પર આજે આપણે માહિતી મેળવવાના છે. મિત્રો, આવો સાંભળીએ રાજેશ પટેલ દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણની દિશા અને દશા વિશેનો આ વાર્તાલાપ.
1: નમસ્કાર. આજે આપણે આદિજાતિ કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજમાં શિક્ષણની દિશા અને દશા એ વિષય ઉપર વાત કરીશું. ભારત વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને સમુદાયોથી સમૃદ્ધ દેશ છે. તેમાંય આદિકાળથી પ્રકૃતિ સાથે નાતો ધરાવતા આદિવાસી સમાજનું વિશેષ સ્થાન છે. ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયની વાત કરીએ તો અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી, જેમાં મહદઅંશે આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જેમાં મોટાભાગે ભીલ, વારલી, કુકણા, ગામિત, ચૌધરી, વસાવા, ધોડિયા, કોટવાળિયા વગેરે મુખ્ય આદિવાસી જાતિઓ છે. કોઈપણ સમાજના વિકાસનું મુખ્ય સાધન શિક્ષણ છે. શિક્ષણ દ્વારા જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે અને સમાજ પ્રગતિના માર્ગે આગળ વધે છે. સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં શિક્ષણની સ્થિતિ છેલ્લા કેટલાક દાયકાઓથી સુધરી છે, પરંતુ હજુ પણ અનેક પડકારો અસ્તિત્વમાં જ છે. આદિવાસી સમાજ મોટાભાગે પર્વતીય, જંગલવાળા અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, જે

પ્રાકૃતિક સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પાછળ રહ્યા છે. વિશ્વની કોઈ પણ સમસ્યા હોય અને કોઈ પણ સમાજ હોય, એનો ઉકેલ એટલે માત્ર શિક્ષણ. શિક્ષણ માનવ જીવનનું ઘડતર કરે છે. શિક્ષણ થકી વ્યક્તિત્વ વિકાસ થાય છે, જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત થાય છે. શિક્ષણ થકી જ રોજગારીની તકો વધે છે. શિક્ષણ થકી જ સામાજિક જાગૃતિ આવે છે. શિક્ષણ થકી જ ગરીબી અને અંધશ્રદ્ધા ઘટે છે તથા મહિલાઓનું સશક્તિકરણ થાય છે. સમાજમાં સમાનતા અને વિકાસ આવે છે, એટલે કે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ બિલકુલ અનિવાર્ય છે. આદિવાસી સમાજમાં શિક્ષણનો ઐતિહાસિક વિકાસ જોઈએ તો કે સ્વાતંત્ર્ય પૂર્વે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની વ્યવસ્થા ખૂબ જ મર્યાદિત હતી. શાળાઓ ઓછી હતી અને લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અભાવ હતો. પરંતુ મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈ અનેક કેળવણીકારોએ જ્ઞાનની જ્યોત પેટાવી અને શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી, જે માત્ર નિસ્વાર્થ ભાવે સમાજના ઉત્થાન અને પ્રગતિ માટે હતી. જેમાં મહાત્મા ગાંધીજીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને અનેક એવા વિદ્યાર્થીઓ કે જે આદિવાસી સમાજના ઉચ્ચ શિક્ષણ લેતા થયા. એ જ રીતે મુછાળી મા તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકાએ બાળ કેળવણી માટે એક નવો ચીલો ચીતર્યો. તો વળી ઠક્કર બાપાએ હરિજન આશ્રમની સ્થાપના કરી શિક્ષણને વેગવંતુ બનાવ્યું. રવિશંકર મહારાજ, કાકા સાહેબ કાલેલકર સૌનો અમૂલ્ય ફાળો રહ્યો છે. તો વળી જુગતરામ દવે, જેમણે 1924માં સ્વરાજ આશ્રમ વિડછીની સ્થાપના કરી અને શિક્ષણને વેગવંતુ બનાવ્યું, અને ત્યારબાદ ગાંધી વિદ્યાપીઠ વેડછી થકી ઉચ્ચ શિક્ષણ સહજ રીતે બની રહ્યું, જે દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ મોટું યોગદાન ગણાય છે. એ જ રીતે સ્વરાજ આશ્રમ બારડોલીનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે. તો વળી છોટુભાઈ નાયક અને ગેલુભાઈ નાયક દ્વારા આહવા ખાતે સ્વરાજ આશ્રમની સ્થાપના કરી અને ડાંગ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી શિક્ષણને વેગવંતુ બનાવવા માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યા. તો વળી શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદનો પણ આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનમાં સરસ યોગદાન રહ્યું છે. ધરમપુરમાં શ્રી નાનુભાઈ દેસાઈના અથાગ પ્રયાસો થકી અનેકવિધ માધ્યમિક શાળાઓ, BRS કોલેજ તથા આર્ટ્સ કોમર્સ કોલેજની સ્થાપના થઈ, જેના પરિણામે આદિવાસી સમાજના યુવકો યુવતીઓને શૈક્ષણિક રીતે સતત આગળ વધવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળતું રહ્યું. એ જ રીતે ધરમપુર કપરાડાના અંતરિયાળ ગામોમાં કલ્યાણકાકાની અનેક આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળા છાત્રાલયો થકી આદિવાસી બાળકોને અભ્યાસ કરવા માટે સતત પ્રેરણા અને પ્રોત્સાહન મળતા રહ્યા. એ જ રીતે કિકીબેન, જેમણે નાની વૈયાણ, કપરાડા તથા માંડવી તાલુકામાં નારાયણ ખાતે શાળા શરૂ કરી અને જ્ઞાનગંગા સતત વહેતી રાખી, આદિવાસી બાળકોને અભ્યાસ માટે અનેકવિધ જે સેવાઓ પૂરી પાડે છે. એ જ રીતે પિંડવળમાં હરવિલાસબેન અને હાલ સુજાતાબેન ભટ્ટ સતત જ્ઞાનનો દીપ જલાવી રહ્યા છે. તો વળી મોટાવાગ ચીપા ખાતે શ્રી રાયાભાઈ પરસોત્તમ પટેલ એક શાળા શરૂ કરી આદિવાસી બાળકો માટે ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. તો એ જ રીતે સુખાલા ગામના શ્રી બરજુલ કાકા, જેમણે કપરાડાના અંતરિયાળ ગામોમાં આશ્રમ શાળાઓ અને માધ્યમિક શાળા શરૂ કરી અને જેના થકી જ ઊંડાણના વિસ્તારના અનેક બાળકોને શિક્ષણ મળતું રહ્યું છે. આ રીતે કેટલાય સેવાભાવી નામી અનામી વ્યક્તિઓએ અમૂલ્ય યોગદાન આપ્યું, જેના થકી આદિવાસી સમાજ શિક્ષણ લેતો થયો. પરિણામ સ્વરૂપ આજે આદિવાસી સમાજમાંથી અનેક શિક્ષક, પ્રોફેસર, ડૉક્ટર, વકીલ, નર્સ, ગ્રામસેવક, તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કંડક્ટરથી લઈ શિક્ષણાધિકારી કે સચિવ કક્ષાએ સેવા આપી રહ્યા છે. તો પછી

રેલવે, બેંક, પોલીસ વિભાગ, લશ્કર વગેરેમાં પણ આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ સેવા આપી રહ્યા છે. આદિવાસી સમાજમાં શિક્ષણનો જે વ્યાપ વધ્યો છે એ માટે સરકાર દ્વારા પણ ખૂબ જ ઉમદા પ્રયાસ હાથ ધરાયા છે. જેમ કે લગભગ દરેક ગામમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ થઈ છે તો વળી કોલેજના વિદ્યાર્થીઓ માટે સમરસ હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે, વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ છે અને તેથી શિક્ષણ માટે સતત પ્રેરિત થાય છે. વિદ્યાર્થી, વાલી સૌ શિક્ષણ પ્રત્યે સભાન બને છે અને પરિણામ સ્વરૂપ સાક્ષરતા દરમાં વધારો થયો છે. સાથે જ કન્યા કેળવણીનો અભિગમ સાર્થક થયો છે અને કન્યા શિક્ષણમાં પણ નોંધપાત્ર વધારો અને સુધારો જોવા મળે છે. શિક્ષણની સાથે રમતગમત, સાંસ્કૃતિક કે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સતત સહભાગિતા રાખી અને અગ્રેસર રહે છે. આજે આદિવાસી સમાજના યુવકો યુવતીઓ ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ, યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ, બીએડ, આઈટીઆઈ વગેરે અનેકવિધ ક્ષેત્રે પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે અને સરકારશ્રી દ્વારા પૂરતું પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન તથા ડિજિટલ શૈક્ષણિક કાર્યક્રમો થકી પણ શિક્ષણના વિકાસમાં નોંધપાત્ર વેગ મળી રહ્યો છે. આધુનિક યુગમાં ટેકનોલોજી અને શિક્ષણ એકબીજાના પર્યાય જેવા બની ગયા છે. ટેકનોલોજી એ શિક્ષણનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે, જેમાં મોટાભાગે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ લાઇબ્રેરી, ઈ લર્નિંગ, મોબાઈલ એપ્લિકેશન અને યુટ્યુબના માધ્યમ થકી વિદ્યાર્થીઓ ઘણું બધું શીખી સમજી શકે છે અને ટેકનોલોજી થકી જ આદિવાસી સમાજમાં શિક્ષણમાં સતત વધારો થતો જોવા મળે છે. આજે આદિવાસી સમાજમાં શિક્ષણમાં કેટલાક પડકારો જોવા મળે છે, જેના થકી સમાજ ક્યાંક ને ક્યાંક શિક્ષણ તરફ સતત આગળ વધવાની ગતિ મંદ થતી જોવા મળે છે. જેમાં એક કારણ એ છે કે ગરીબી. કારણ કે મોટાભાગે શ્રમિક પરિવાર પોતે વતન છોડી દૂર કામ ધંધાર્થે જતા હોય ત્યારે બાળકોના અભ્યાસ સંદર્ભે તેઓ પૂરતું ધ્યાન આપી શકતા નથી. એ જ રીતે ઘણી વખત ડ્રોપ આઉટ એટલે કે અર્ધેથી શાળા છોડી જવાના કિસ્સા પણ વધુ જોવા મળે છે અને તેથી બાળકો અભ્યાસથી વંચિત રહે છે. એ જ રીતે તરુણાવસ્થાની સમસ્યાઓ અને જેના થકી બાળ લગ્ન પણ જોવા મળે છે. કિશોર કિશોરી સમજણના અભાવે અથવા તો વાલીઓના માર્ગદર્શનના અભાવે ભણવાના સમયે એકબીજા સાથે રહેતા થઈ જાય છે, જેના થકી પણ આ સમાજમાં શિક્ષણ ઉપર માઠી અસર જોવા મળે છે. એ જ રીતે ઘણી વખત બાળમજૂરીનું પ્રમાણ પણ જોવા મળે છે, જેના થકી પણ બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. તો વળી ઘણી વખત પરિવારની જવાબદારીમાં બાળકોને સહભાગી બનાવવામાં આવે છે અને તેથી પણ શિક્ષણ છૂટી જતું હોય છે. તો વળી ઘણી વખત જરૂરી અને પૂરતા માર્ગદર્શનનો અભાવ હોય, જેના કારણે પણ આદિવાસી સમાજના બાળકો અભ્યાસથી વંચિત રહેતા હોય છે. તો વળી કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ પછીથી બાળકોને મોબાઈલની લત થઈ ગઈ છે અને તેથી બાળકો મોબાઈલમાં માત્ર ને માત્ર ગેમમાં સમય બગાડે છે, જેની સીધી જ અસર શિક્ષણ ઉપર થાય છે. તો વળી ઘણી વખત દર અઠવાડિયે ક્રિકેટ કે અન્ય રમત પાછળ સમય વ્યય થાય છે. ક્યારેક ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને પદયાત્રા કરવામાં સમય વ્યય થાય છે અને જેના લીધે શિક્ષણમાં પાછળ રહે છે અને પછી અધૂરો અભ્યાસ છોડી દે છે. સમગ્ર રીતે

0: જોતા એટલું કહી શકાય કે આદિવાસી સમાજમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા અને સુધારવા માટે દરેક ગામમાં ગુણવત્તાયુક્ત શાળા અને પૂરતા શિક્ષકો હોવા જોઈએ. સ્થાનિક ભાષા આધારિત શિક્ષણ અપાવવું જોઈએ. ડિજિટલ સુવિધાઓમાં વધારો કરવો જોઈએ. કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રો શરૂ કરવા જોઈએ. વાલીઓમાં શિક્ષણ અંગે સભાનતા અને જાગૃતિ આવે એ રીતના પ્રયાસ થવા જોઈએ. સાથે જ કૌશલ્ય અને વ્યવસાયિક શિક્ષણ તરફ પણ ઝોક આપવો જોઈએ, જેના થકી આદિવાસી સમાજનું જે શિક્ષણ છે એ સતત આગળ વધી શકે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આદિવાસી સમાજમાં શિક્ષણની દિશા અને દશા વિશેનો વાર્તાલાપ, જેના વક્તા હતા રાજેશ પટેલ. મિત્રો, આજના આ વાર્તાલાપમાંથી એક વાત સ્પષ્ટ છે કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પણ પોતાના મૂળને જાળવી રાખીને વિકાસના નવા શિખરો સર કરવાનું માધ્યમ છે. જ્યારે સમાજનું દરેક બાળક શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડાશે, ત્યારે જ આપણા આદિવાસી સમુદાયનું ગૌરવ અને પ્રગતિ સાચા અર્થમાં ચરિતાર્થ થશે. આશા છે કે મિત્રો, આજની આ માહિતી આપને નવી દિશામાં વિચારવા માટે પ્રેરિત કરશે.
2: શ્રોતા મિત્રો, કહેવાય છે કે સાવધાન તેટલું સલામત. આજકાલ આપણા સ્વાસ્થ્યને લઈને નાની નાની બાબતો પણ ખૂબ મોટી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચોમાસાની આ ઋતુમાં, જ્યાં ચારેય તરફ વરસાદી માહોલ છે, ત્યાં કેટલાક અદ્રશ્ય દુશ્મનો પણ સક્રિય થઈ જાય છે, જેમનો એક અત્યંત ગંભીર વાયરસ એટલે ચાંદીપુરા વાયરસ. હા મિત્રો, ખાસ કરીને આપણા બાળકો માટે આ વાયરસ કેટલો જોખમી બની શકે છે, તે કેવી રીતે ફેલાય છે, તેના પ્રારંભિક લક્ષણો કયા છે, અને સૌથી મહત્વની વાત કે તેનાથી આપણે કેમ બચી શકીએ, આ તમામ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપશે ડોક્ટર ઓમ પ્રકાશ. તો આવો હવે સાંભળીએ ચાંદીપુરા વાયરસ અંગે ડોક્ટર ઓમ પ્રકાશ સાથેની કૃષ્ણ ભાવે લીધેલી મુલાકાત.
3: શ્રોતા મિત્રો, આજે આપની સાથે ઓમ પ્રકાશજી શુક્લા, એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ હાલમાં જે શહેર અને ગામોમાં જે હમણાં વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનું નામ છે ચાંદીપુરા, એનાથી ઘણા બધા બાળકો ચાંદીપુરા વાયરસના સંક્રમણમાં એના અંદર આવી રહ્યા છે, અને એમને કેવી રીતે પ્રિકોશન્સ લેવા જોઈએ એ બાબતેની જાણકારી આપણે ઓમ પ્રકાશજી પાસેથી મળીએ. ડૉક્ટર સાહેબ નમસ્કાર.
4: હા નમસ્કાર. મેં પહેલે સારે શ્રોતા મિત્રો કા અભિવાદન કરના ચાહુંગા, અને હું ગુજરાતીમાં આમ વાત કરીશ. હાલ જે આપણે ચાંદીપુરા કહીએ છીએ, તો આ ખરેખર ચાંદીપુરા વાયરસ નથી, આ સસ્પેક્ટેડ વાયરલ એન્કેફલાઇટિસના કેસીસ છે, કેમ કે એમાંથી અમુકમાં જ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવે છે, એટલે બધા કેસીસ ચાંદીપુરા વાયરસ નથી, તો એટલા માટે એના ગભરાવાની પણ જરૂર નથી. ચાંદીપુરા વાયરસ જે છે, સૌથી પહેલા મહારાષ્ટ્રમાં 1965માં 1965માં નાગપુરની પાસે એક ગામમાંથી જોવા મળેલું, તો ત્યારે બે કે ત્રણ પેશન્ટ હતા, તો એ લોકોના બ્લડ સેમ્પલમાંથી આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું.
3: કેવો પ્રકારનો વાયરસ હતો?
4: હા, તો ચાંદીપુરા વાયરસ જે છે એક વેસિક્યુલો વાયરસ છે, જે આરએનએ વાયરસ છે, અને એનું એક જીનોમ લેન્થ જે કહેવાય છે એ 11 કિલોબાઇટ 11 KB હોય છે, અને એની અંદર 5 પોલીપેપ્ટાઇડ હોય છે, અને ખાસ કરીને જે એમ પ્રોટીન એની અંદર હોય છે એ લીથલ હોય છે. લીથલ એટલે જોખમી હોય છે. તો આ ચાંદીપુરા ગામમાંથી જે આ પહેલા શોધખોળ થઈ એના લીધે એનું નામ ચાંદીપુરા વાયરસ મૂકવામાં આવ્યું.
3: એના પ્રિકોશન્સ માટે આપણે શું કહેવું જોઈએ માતા પિતાઓને, અને ખાસ કરીને ગામડામાં આ વધારે ફેલાય છે એવું જાણવા મળ્યું છે, તો એના શું કારણો હોય છે?
4: ખાસ કરીને એનું કારણ એ છે કે ચોમાસામાં પાણી ભેગું થાય છે, તો પાણી જે ભેગું થાય છે તો એ સેન્ડફ્લાય અને મોસ્કિટોના બ્રીડિંગ પ્લેસીસ થઈ જાય છે. તો જ્યાં આ સેન્ડફ્લાય, ખાસ કરીને જેને આપણે ગુજરાતીમાં ચાંચડ કહીએ છીએ, એનાથી આ વાયરલ એન્કેફલાઇટિસ એટલે ચાંદીપુરા ફેલાય છે. તો એક તો છે કે પાણીનું જે જલભરાવ છે એ ન થવા દેવું. બીજી વસ્તુ એ છે કે છોકરાઓને ખુલ્લામાં રમવા નહીં દેવાનું. ત્રીજી વસ્તુ એ છે કે ધારો કે છોકરાઓ બહાર રમે તો એ લોકોને આખી બાયના શર્ટ અને પેન્ટ પહેરાવું, અને જેથી ચાંચડ એ લોકોને કરડે નહીં. ઘરની અંદર પણ હવા અને ઉજાસ અને સનલાઇટ, સૂર્યપ્રકાશ એ સારી માત્રામાં હોવું જોઈએ, જેથી ત્યાં ચાંચડ ઓછા માત્રામાં હોય, અને બીજું એ છે કે જે

0: ઘરની દિવાળો છે, ખાસ કરીને ગામડાઓનામાં એ કાચા મકાન હોય છે, તો ત્યાં તિરાડો હોય છે, તો
1: બરાબર.
0: એ તિરાડોમાં સેન્ડ ફ્લાય વધારે વિકસે છે, તો એ
1: અચ્છા
0: તિરાડોને લીંપણથી કાં તો સિમેન્ટથી પૂરી દેવું જોઈએ, અને પ્લસ દવાનો છંટકાવ જેવી રીતે ડીડીટી છે અને મેલાથિયોન છે એનું છંટકાવ થવું જોઈએ.
1: તો આ જે આપણે છંટકાવ કરીએ અને હવા ઉજાસ રાખીએ, જો આજુબાજુના ખાબોચિયા, ભરાયેલા પાણી એ બધામાં સ્વચ્છતા રાખીએ ત્યાં, તો આનું ફેલાવાની ગતિ ઓછી થઈ શકે.
0: યસ, બિલકુલ ઓછી થઈ શકે. આપણે આ સ્વચ્છતા અભિયાનને આગળ વધાવીએ અને આપણે આજુબાજુ સ્વચ્છતા રાખીએ, અને ખાસ કરીને જે કેટલ શેડ, જે ગાય ભેંસનું તબેલા હોય છે, ત્યાં આ સેન્ડ ફ્લાય વધારે માત્રામાં જોવા મળે, તો ત્યાં પણ બરાબર ચોખ્ખાઈ રાખવાથી અને આજુબાજુ જે ડીડીટી અને જે મેલાથિયનનું છંટકાવથી પણ આ સેન્ડ ફ્લાયનું જોખમ ઓછું થશે.
1: ડૉક્ટર ઓમપ્રકાશજી, આપણને જો આપણા આસપાસ કોઈ બાળકને એવા કંઈક લક્ષણો આપણને ખબર પડે કે જેના લીધે આ ચાંદીપુરા વાયરસ છે એવું ધ્યાનમાં આવે, તો એ કેવા પ્રકારના લક્ષણો છે જેનાથી આપણે ટ્રીટમેન્ટ માટે આગળ વધી શકીએ?
0: હા, ખાસ કરીને જે એવા વિસ્તારોમાંથી જે બાળક આવે છે, તો એ લોકોમાં બહુ તેજ કે સખત તાવ હોય છે, પ્લસ ઝાડા અને ઉલટી હોય છે, અને 24 થી 48 કલાકમાં એ બાળકોમાં ખેંચ આવી શકે, કાં તો એ લોકો ભાન ગુમાવી શકે, એટલે જેને આપણે અલ્ટર્ડ સેન્સોરિયમ અને કન્વર્ઝન્સ કહીએ છીએ, તો એવા કોઈપણ બાળકમાં જે ખાસ કરીને શરૂઆતમાં સખત તાવ હોય અને ઝાડા ઉલટી હોય, તો તાત્કાલિક એ લોકોને નજીકના દવાખાનામાં લઈ જવાય, જ્યાંથી એ લોકોની સારવાર થઈ શકે. અને ખાસ કરીને જે મગજનું કંઈક, જે તાવ જેને આપણે કહીએ છીએ કે ખેંચ આવે અને અલ્ટર્ડ સેન્સોરિયમ હોય, તો તાત્કાલિક એ લોકોને મોટા દવાખાના, જેવી રીતે આપણી SSG હોસ્પિટલ છે, એવી રીતે જે મોટા સિવિલ હોસ્પિટલ્સ છે, ત્યાં લઈ જવું જોઈએ, જ્યાં આવી સરસ સુવિધાઓ છે જે સરકાર તરફથી મળેલી છે, તો એવી સુવિધાઓવાળી હોસ્પિટલમાં એ લોકોનો ઈલાજ તરત થવું
1: કરવું
0: જોઈએ.
1: જોઈએ. ડૉક્ટર સાહેબ, આ તમે જે કીધું કે ભાઈ ખેંચ આવે કે તાવ આવે બહુ વધારે પડતો, તો એને હલકામાં ન લેવું અને આપણે તરત ડૉક્ટર પાસે પહોંચાડવા એને, પણ એક્ઝેક્ટલી આની ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય છે?
0: હા, ખાસ કરીને શ્રોતા મિત્રો, તમને આ કહી દઉં કે આ જે વાયરલ એન્કેફલાઇટિસ છે એનું ટ્રીટમેન્ટ સપોર્ટિવ અને સિમ્પટોમેટિક છે, એટલે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ એનું અવેલેબલ નથી.
1: અચ્છા
0: તો આપણે કેવું છે કે જેવી રીતે આપણે બાળકને તાવ આવે છે, તો તાવની દવા જેવી રીતે પેરાસિટામોલ, રાઉન્ડ ધ ક્લોક એ આપવું જોઈએ, ઝાડા ઉલટી છે તો એના માટે ORS એ બધું આપવું જોઈએ, અને ખાસ કરીને બાળક વધારે સિરિયસ હોય તો એ લોકોને IV ફ્લુઇડ્સ એટલે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ્સની જરૂરિયાત ઊભી થાય છે, અને આપણે સામાન્ય રીતે આવા એન્કેફલાઇટિસ વાળા બાળકોને એન્ટીબાયોટિક્સ પણ આપી દઈએ છે, અને એન્ટીવાયરલમાં ખાસ કરીને અમુક એન્ટીવાયરલ દવાઓ જે અવેલેબલ છે એ અમે આપીએ છીએ, પણ આમાં ખરેખર કોઈ એન્ટીવાયરલ દવાઓનો રોલ નથી. હાલમાં એક ફેવી પેરાવીર કરીને એક દવા છે, અને ઉંદરમાં એનું એક્સપેરિમેન્ટ થયેલું છે, એની શોધ થઈ છે, જ્યાં આ થોડુંક બેનિફિશિયલ છે, પણ હાલમાં કોઈ હ્યુમન કેસીસમાં આનું ઉપયોગ નથી થયું, પણ એ ભવિષ્યમાં કદાચ એ દવા આવી શકે. અને વેક્સિન ટ્રાયલ પણ અત્યારે ચાલે છે, પણ હાલમાં આ વેક્સિન અત્યારે અવેલેબલ નથી, પણ ભવિષ્યમાં, નજીક ભવિષ્યમાં આ વેક્સિન ચોક્કસપણે આવી જશે અને જેનાથી આ બાળકોનું ટ્રીટમેન્ટ થઈ શકે.
1: ડૉક્ટર ઓમપ્રકાશજી, આપણે જોઈએ છે કે શહેરમાં પણ હવે આના કેસીસ વધવા માંડ્યા છે, પણ ખાસ કરીને જે ગામડાઓ છે કે જનજાતિ વિસ્તારના લોકો છે એમના માટે કંઈક સાવચેતી રાખવાની જરૂર વધારે લાગે છે આમાં, તો એ કેવા પ્રકારની સાવચેતી રાખે તો આનાથી થોડું વધારે બચી શકાય?
0: આમ બધા માટે સાવચેતીનું એ જ છે કે આપણી આજુબાજુ જલભરાવ ન થવા દેવું. બીજી વસ્તુ છે કે છોકરાઓને જ્યારે આ ખાસ કરીને આ 0 થી 15 વર્ષના છોકરાઓમાં જોવા મળે છે, કેમ કે એ લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે, તો એવા છોકરાઓને જ્યારે બહાર રમવા જાય તો આખી બાયના શર્ટ અને પેન્ટ પહેરીને જ બહાર જાય, અને ખાસ કરીને જે રિપેલેન્ટ ક્રીમ છે, અમુક ઓડોમાસ કે એવા બધા એ હાથ અને પગ પર લગાવે, જેથી કરીને મચ્છર અને આ સેન્ડ ફ્લાય કરડે નહીં.
1: બરાબર.
0: અને બીજું છે કે ઘરમાં જેવી રીતે મેં પહેલાં પણ વાત કરી કે ઘરની જે તિરાડો છે એને આપણે લીંપણથી આપણે પૂરી દઈએ, કાં તો સિમેન્ટથી પૂરી દઈએ, અને આજુબાજુ ચોખ્ખાઈ રાખીએ, ખાસ કરીને જ્યાં ગાય ભેંસનું તબેલા છે ત્યાં સેન્ડ ફ્લાયનું આ બાઇટની શક્યતા વધારે રહે છે, તો એવી જગ્યાને સ્વચ્છ રાખીએ અને હવા ઉજાસ બરાબર રાખીએ, તો આનું જોખમ બહુ ઓછા પ્રમાણમાં થઈ શકે.
1: કયા કયા વિસ્તારોમાંથી હાલ આના કે

0: આવ્યા છે એવું આપણે જાણી શકીએ?
1: હા, ખાસ કરીને તો પંચમહેલ વિસ્તારમાં, જે વડોદરાની SSG હોસ્પિટલ છે, અહીંયા પંચમહેલ વિસ્તારમાંથી, ગોધરામાંથી, દાહોદમાંથી, લીમખેડામાંથી આ દર્દીઓ આવ્યા છે, જે ગામડા વિસ્તાર છે.
0: એટલે ખાસ કરીને આમ કહીએ તો ગામડા વિસ્તારના લોકોએ વધારે સાવચેતી અને સ્વચ્છતા એ જાળવવી જોઈએ, અને ગાયના ગભાણ છે, ભેંસોના તબેલા છે, એ બધામાં આપણે આ ચોખ્ખાઈ રાખીએ તો મને લાગે છે કે આનાથી આપણે જલ્દીથી બહાર નીકળી જઈ શકું.
1: અમે અત્યારે વર્તન કરી રહ્યા છીએ અને દરેક ગામડાઓમાં આ દવાનો છંટકાવ થઈ રહ્યો છે, અને ખાસ કરીને તિરાડો અને એ બધું પૂરવામાં આવી રહી છે, અને ગામડાઓમાં એનું જે કહીએ છીએ ઇન્ફોર્મેશન દરેક ગામડાઓમાં આપવામાં આવી રહી છે, અને આ ચેતના ફેલાવવામાં આવી રહી છે કે એક અલાયદા વોર્ડ પણ આપણે ઊભા કરી શકીએ. હાલમાં તો બધા પેશન્ટનું આપણે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરમાં ટ્રીટમેન્ટ ચાલે છે, અને જે પેશન્ટ અમુક સાજા થાય છે તો એ લોકોને વોર્ડમાં પણ શિફ્ટ કરીએ છીએ.
0: બહુ સારી માહિતી આપે ડૉક્ટર સાહેબ આપી, અને આશા રાખીએ કે આપણા જે શ્રોતાઓ છે, આપણા જે નગરજનો છે, એ લોકો સ્વચ્છતા પર થોડો ભાર આપીને આ પ્રકારની જે રોગચાળા વધી શકે એવી જે શક્યતાઓ છે એને ઘટાડે. રોડની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં સ્વચ્છતા રાખશે તો મને લાગે છે આનાથી આપણે બચી શકીશું.
1: મારે નગરજનોને એ જ વિશ્વાસ બધાને આપવો છે કે આ એક રોગ છે, પણ આપણે એના બચવાના ઉપાયો પણ છે, આપણે એને ફોલો કરીશું તો આપણે આ રોગથી બચી શકીશું. અને ખાસ કરીને નાના છોકરાઓમાં, જે 0 થી 15 વર્ષના છોકરાઓ છે, એ લોકોમાં ખાસ કાળજી આપણે રાખવાની છે.
0: ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર ઓમપ્રકાશજી શુક્લ.
1: ધન્યવાદ સર.
2: મિત્રો, આપે સાંભળી ચાંદીપુરા વાયરસ અંગેની ખૂબ મહત્વપૂર્ણ માહિતી, જેનો પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત છે, પણ કાર્યક્રમનું પહેલું ગીત સંભળાવીએ તે પહેલાં એક અગત્યનો સંદેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્સ હેન્ડલ પર આ સંદેશ મોકલાવવામાં આવ્યો છે. દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી જવાબદારોને સૌથી ઝડપી અને કડક સજા મળે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણય

જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્સ હેન્ડલ પર મોકલવામાં આવેલો સંદેશ. અને હવે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત છે. પહેલું ગીત મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં, સુભાષ કપૂરની શબ્દરચના, કૃષ્ણનું સંગીત, ફિલ્મ જોલી એલએલબી.

પરિણીતા ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમના સ્વરમાં. સ્વાનંદ કિરકિરેની શબ્દરચના, શાંતનુ મોઇત્રાનું સંગીત. ફિલ્મ સંગીતના કાર્યક્રમના સમાપનમાં આપને સંભળાવીએ જોલી LLB 2 ફિલ્મનું આ ગીત. જુનેદ વાસી રચિત આ ગીત છે, ચિરંતન ભટ્ટનું સંગીત છે. ગાયક કલાકારો છે જુબિન નોતિયાલ અને નીતિ મોહન.

આપ સાંભળી રહ્યા હતા જોલી એલએલબી ટુ ફિલ્મનું ગીત, અને આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌપ્રથમ આપને સંભળાવીએ તુષાર શુક્લની આ શબ્દરચના નયન પંચોલીના સ્વરમાં.

કવિ સુંદરમની શબ્દ રચના આપ સાંભળી રહ્યા હતા નીતિ મહેતાના સ્વરમાં. શ્રોતા મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમના સમાપનમાં આપને સંભળાવીએ સુપર્ણા બેનર્જીના કંઠે તુષાર શુક્લની આ શબ્દ રચના.

સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી જ વારમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરશે. અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદને કારણે વાહન વ્યવહાર પર અસર. અમદાવાદ શહેરમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 9 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના શરૂ. જે જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લામાં પણ પ્રભારી સચિવને તાત્કાલિક અસરથી પહોંચી જવાની મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટીતંત્રની મદદ માટે રવાના કર્યા. નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જૂજ ડેમ તેમજ

0: કેલિયા ડેમ ઓવરફ્લો થતા નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. ભારે વરસાદથી પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પર અસર. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના દહાણુ વલસાડ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો. મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેન પર અસર. ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 47 જેટલા માર્ગ પ્રભાવિત. ડાંગમાં વગઈ આહવા રોડ પરના અવરોધ વહેલી સવારે દૂર કરવામાં આવ્યા. ભારે વરસાદને પગલે અનેક વૃક્ષ ધરાશાયી થયા. તાપીના વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા. ઇમરજન્સી વોર્ડ તેમજ અન્ય વોર્ડમાં પાણી ભરાયા. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃતિ સુભાષિત શેર કર્યું. પ્રારંભિક તબક્કે શેરબજારમાં ઘટાડા બાદ માર્કેટમાં સુધારો, સામાન્ય વધઘટ થઈ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ છે. મીડિયમ વેવ 846 કિલોહર્ટ્ઝ પર આપને સંભળાવીએ હિન્દી ફિલ્મી ગીતો. પહેલું ગીત ફિલ્મ દહેકનું છે, હરિહરન અને સાધના સરગમનો સ્વર. મજરૂની શબ્દરચના, આનંદ મિલિંદનું સંગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમના સમાપનમાં આપને સંભળાવીએ બાગી ફિલ્મનું આ ગીત, મોનાલી ઠાકુર અને મીત બ્રોઝના સ્વરમાં.

હમણાં જ આપ ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ સાંભળી રહ્યા હતા શ્રોતા મિત્રો. આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે સમય થયો છે હિન્દી ગીતો સાંભળવાનો. પ્રથમ ગીત મુન્ની બેગમના સ્વરમાં છે.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: श्रोता मित्रों, आपने खास जणाविए કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્સ હેન્ડલ પર આ સંદેશ મોકલવામાં આવ્યો છે, જે હવે આપ સાંભળશો. દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી જવાબદારોને સૌથી ઝડપી અને કડક સજા મળે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. સંદેશ પૂરો થયો. હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે બેગમ અખ્તરના સ્વરમાં આ ગઝલ સાંભળીએ.

મિત્રો, આ સાથે જ હિન્દી ગીતોના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. હોબાળા વચ્ચે સંસદની બંને ગૃહની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 150થી વધુ અને નિફટીમાં 50થી વધુ પોઈન્ટનું ઘટાડો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ. ઉમરગામમાં 8.7 ઇંચ અને ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવા મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા. વિવિધ એજન્સીના અધિકારીઓ પણ હાજર રહ્યા. અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર. ભાવનગરમાં સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો વરસાદ. વલસાડના વાપી તાલુકાના કોપરલી ખાતે ભારે વરસાદથી ભરાયેલા પાણીમાં બસ ફસાઈ. બસમાં ફસાયેલા નાગરિકોને સ્થાનિક પોલીસની મદદથી રેસ્ક્યુ કરાયા. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી બોડેલી તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલા ખાખરીયા ગામ નજીક નાળામાં ભારે પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોળિયાવાડ ફળિયામાંથી 11 લોકોને બચાવાયા. રાજ્યમાં આઈટીઆઈના મેગા અપગ્રેડેશન માટે 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ. આગામી વર્ષે આઈટીઆઈના વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ન્યૂ એજ સ્કીલ માટેનો રોડમેપ તૈયાર.

0: આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી 1927માં આજના દિવસે દેશનું પ્રથમ રેડિયો પ્રસારણ મુંબઈથી શરૂ થયું હતું. ભારતે કેનિયામાં ઇબોલા રોગચાળાના નિવારણ માટે 4.5 ટન તબીબી પુરવઠો મોકલ્યો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધી 12ના મોત. કોમનવેલ્થ ગેમ્સનો આજથી સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે પ્રારંભ. અને ભારતના પીવી સિંધુ, આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન ચીનના ચાંગઝોઉમાં ચાલી રહેલી ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બપોરના 12:02 થઈ ચૂકી છે. હવે આપ સાંભળશો દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા. આ વિષય પર શ્રી સુબોધ માનકર, પોલીસ અધિકૃત કોસ્ટલ સિક્યોરિટી, ગુજરાત પોલીસ સાથે હિતેશ માવાણીની મુલાકાત.
2: શ્રોતા મિત્રો નમસ્કાર. આપ જાણો છો તેમ ભારત છે, તેમાં અનેક પ્રકારના ભૌગોલિક સંરચના આવેલી છે. ભારતનો દરિયાઈ કાંઠો, કોસ્ટલ લાઇન છે, એ લગભગ 6,500 કિલોમીટર છે. અને તમે જેવી રીતે જાણો છો તેમ કોસ્ટલ લાઇનની બાબતમાં પણ ગુજરાત સમૃદ્ધ છે. ભારતને જે દરિયા કિનારો મળેલો છે તેના 1/4 ભાગનો, એટલે કે લગભગ 1600 થી 1700 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલ છે. કચ્છમાં જખૌથી લઈ અને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીનો આપણો દરિયાઈ કાંઠો સુરક્ષિત છે, સંવેદનશીલ છે અને અનેક પ્રકારની ભૌગોલિક સંરચનાઓ ધરાવે છે. મિત્રો, રાષ્ટ્રીય સુરક્ષા અને તેની સાથે સાથે આપણી દરિયાઈ સુરક્ષા પણ મહત્વની છે. આ વિષય પર વાતચીત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં સુબોધભાઈ માનકર, કે જો સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે, તે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: થેન્ક યુ સો મચ આકાશવાણીને. આકાશવાણી મને એક ઇન્વિટેશન આપ્યું આ દરિયાઈ સુરક્ષા બાબતે એક ચર્ચા કરવા માટે, બાબતે ખૂબ ખૂબ આભારી છું અને લુકિંગ ફોરવર્ડ ટુ ધ ડિસ્કશન.
2: માનકર સાહેબ, જેમ વાત કરી તેમ રાષ્ટ્રીય સુરક્ષા અને તેના સંદર્ભમાં દરિયાઈ સુરક્ષાનું કેટલું મહત્વ છે?
3: જો હું આપણે જણાવવા માંગુ છું કે કોઈ પણ જ્યારે રાષ્ટ્રની વાત થાય છે એમાં એની જે ભૌગોલિક જે બાઉન્ડ્રી હોય છે, જે બોર્ડર હોય છે, એમાં અત્યારે ભારતમાં એક લેન્ડ બોર્ડર છે અને આટલી જ ઇમ્પોર્ટન્ટ એક કોસ્ટલ બોર્ડર છે. આપણે જે ઇન્ટ્રોડક્શનમાં અત્યારે કીધું કે 6,000 જેટલી છે, હું આપને ખાલી નાનું કરેક્શન કરવા માંગીશ. અત્યારે જે બાયસેક કરીને જે અમદાવાદ ગાંધીનગર ખાતે જે એજન્સી છે, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, એમના દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો છે. ભારતમાં 15,000 કિલોમીટરની હવે એક્ઝેક્ટ કોસ્ટલાઇનની લેન્થ થઈ ગઈ છે, જે પહેલા જૂની આપણે 7,500 જેટલી ગણતા હતા. અને તમામ નાના મોટા ઇનન્ડેશન ગણો તો એની 15,000 જેટલી દરિયાઈ લેન્થ છે. અને આની સુરક્ષા એટલી જ મહત્વની થાય છે, કારણ તમે ભૂતકાળમાં જો તો જે 26/11 જો અટેક થયો હતો મુંબઈ ખાતે, એ અટેક પણ દરિયાઈ માર્ગેથી જ થયો હતો. અને આના પછી 2008 પછી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેટલી સુરક્ષા લેન્ડ ઉપર થાય છે, કારણ લેન્ડ ઉપર તમે બોર્ડર ઉભી કરી શકો છો, ફેન્સિંગ ઉભી કરી શકો છો, પણ જે દરિયાઈ બોર્ડર હોય છે એમાં તમે ફેન્સિંગ ઉભી કરી શકતા નથી. એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે કે કેવી રીતે દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવે.
2: માનકર સાહેબ, જેમ આપણે વાત કરી તેમ દરિયાઈ સીમાંકનમાં ફેરફાર થયો છે અને અત્યારે હાલમાં 15,000 કિલોમીટર જેટલી આપણી દરિયાઈ સીમા છે. માનકર સાહેબ, આપણે વાત કરીએ તો જે આ સેટઅપ કહેવાય કોસ્ટલ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે, તો એ સેટઅપ શું છે?
3: જે દરિયાઈ સુરક્ષાનો કમ્પ્લીટ સેટઅપ છે એ મરીટાઈમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ છે, આના દ્વારા રેગ્યુલેટ થાય છે. એમાં સૌથી પહેલી લેયર 12 નોટિકલ માઇલ સુધી એ સ્ટેટ પોલીસની હોય છે, કારણ એને ટેરિટોરિયલ વોટર કહેવામાં આવે છે, જે કોઈ પણ દેશની સોવરેન ટેરિટરી હોય છે. ધારો કે તમે કોઈની જગ્યા ઉપર આવી નહીં શકો, આવી રીતના તમે 12 નોટિકલ માઇલની અંદર કોઈ પણ દેશના વોટરમાં જઈ નહીં શકો. ત્યાં 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ, પછી 12 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એજન્સી છે, એ સિક્યોરિટી પ્રોવાઇડ કરે છે. અને 200 નોટિકલ માઇલ પછી હાઈ વોટર્સમાં ઇન્ડિયન નેવી સુરક્ષા પ્રદાન કરે છે. હવે જે એ મરીન પોલીસ જે છે 12 નોટિકલ માઇલ સુધીની, એને સાથ અને સહકાર આપવા એક મરીન ટાસ્ક ફોર્સ છે ગુજરાતમાં, એક

0: સ્પેશિયલાઇઝ કમાન્ડો ફોર્સ છે, જે એમ્ફીબિયસ ફોર્સ કહેવાય. એ લેન્ડ ઉપર પણ આ લોકો ટ્રેન છે, ઓપરેટ કરી શકે છે, અને વોટરમાં પણ આ લોકો ઓપરેટ કરી શકે છે. તો આવી રીતનું આ ત્રણ લેયરનું સુપરવિઝન છે, જેના થકે કોસ્ટલ સિક્યોરિટીની સુનિશ્ચિતતા કરવામાં આવે છે.
1: મનકર સાહેબ, આપણે ખૂબ જ સુંદર રીતે વાત કરી. દરિયા કિનારાથી 12 નોટિકલ માઇલ એ મરીન પોલીસ સુરક્ષાની જવાબદારી સંભાળે છે, ત્યાર પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી, આ રીતે 3 લેયર સિક્યોરિટી હોય છે. મનકર સાહેબ, ગુજરાત રાજ્ય છે એ ઘણી બધી રીતે દરિયાઈ સુરક્ષાની બાબતમાં અગત્યનું છે, ભૌગોલિક રીતે, ત્યાર પછી તેવી જ રીતે વિસ્તારની રીતે. અને ગુજરાત છે એ ઉદ્યોગોની બાબતમાં નંબર 1 સ્ટેટ પણ કહી શકાય. કચ્છથી લઈ અને ઉમરગામ સુધી અનેકવિધ જગ્યાએ મહત્વની ઔદ્યોગિક નેટવર્ક્સ આવેલા છે, સોલાર પાર્ક છે, પેટ્રોકેમિકલ સંકુલ છે. તો આ રીતે ગુજરાત રાજ્ય કોસ્ટલ સિક્યુરિટીની બાબતમાં કઈ રીતે મહત્વનું છે?
0: ગુજરાત રાજ્યનો જે 9 દરિયા કિનારો જે કાઉન્ટ કરવામાં આવે છે, એની લેન્થ છે 2340 કિલોમીટર. હવે જે 15,000 માં આનો શેર જો તમે, તો એમાં ઘણો મોટો ફાળો છે ગુજરાતના દરિયાઈ બોર્ડરનો. હવે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે કે આપણા બહુ નજીક પાકિસ્તાન આવેલો છે, જે ઇન્ડિયાની હોસ્ટાઇલ કન્ટ્રી છે. તમે ભૂતકાળમાં જો તો ગોસાબારામાં જે એક આરડીએક્સની લેન્ડિંગ થઈ હતી, ભૂતકાળમાં ઘણા બધા આર્મ્સની લેન્ડિંગ થઈ છે, ઘણા બધા ઇન્ફિલ્ટ્રેશન અને ઘૂસણખોરી જે થઈ છે આ કચ્છ વિસ્તારમાં થયેલી છે. સાથે સાથે તમે જો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે, આમાં ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં માછીમારી થાય છે, અને જે સાઉથ ગુજરાત છે એમાં પણ ઘણા બધા પ્રમાણમાં ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. હવે જે ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સમાં જે મેઇન ઇન્સ્ટોલેશન્સ છે, આ તમે બે રીતે કેટેગરાઇઝ કરી શકો, એક ઓનશોર અને એક ઓફશોર. હવે ઓફશોર એટલે જે ઓઇલ પ્લેટફોર્મ્સ છે, રિલાયન્સ કરીને કંપની છે, કેન્સ કરીને કંપની છે, ઓએનજીસી છે, આ મોટા મોટા કંપનીઓના પ્લાન્ટ આવેલા છે. સાથે સાથે મોટા મોટા પોર્ટ છે, જે કંડલા પોર્ટ છે, મુંદ્રા પોર્ટ છે, એમાં ભારતનો 40% ટ્રેડ બાય વોલ્યુમ આ બે પોર્ટથી અને આ મોટા મોટા પોર્ટથી થાય છે. એનાથી તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતમાં ઇકોનોમી કેટલો ઇમ્પોર્ટન્ટ, એનો સિગ્નિફિકન્સ કેટલો છે. ગુજરાતમાં સાથે સાથે આનો દરિયાઈ કિનારામાં ખૂબ મોટો રિલિજિયસ સિગ્નિફિકન્સ પણ છે. જે દ્વારકાધીશનું મંદિર છે, સોમનાથનું જે મંદિર છે, આ બંને મંદિરો મોટા મોટા આ દરિયાકાંઠામાં જ આવેલા છે. એના થકે પણ આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાથે સાથે તમે જો જે અલંગ કરીને ખૂબ મોટી શિપ બ્રેકિંગ યાર્ડ છે, એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. તો એ બધી વસ્તુઓ જોતા, જે તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે ભૌગોલિક રીતે પણ ગુજરાતનો આટલી લાંબી કોસ્ટલાઇન હોવાના કારણે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ, રિલિજિયસ ઇન્સ્ટોલેશન્સ, અને ભૂતકાળમાં જેવા પણ બનાવ બન્યા છે, જેના કારણે ગુજરાતની દરિયાઈ સુરક્ષા એ ભારતના ટોટલ દરિયાઈ સુરક્ષામાં એક સૌથી અગત્યનો અને મોટો ફાળો આનો છે દરિયાઈ સુરક્ષાનો.
1: મનકર સાહેબ, આપણે જેમ વાત કરી તેમ દરિયાઈ સુરક્ષામાં કોસ્ટલ પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. તો આ જે રોલ છે, એસાઇનમેન્ટ, એ કેવી રીતે પૂર્ણ કરીએ છીએ?
0: જેવી રીતે મેં કીધું કે 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસની પ્રાઇમરી જવાબદારી હોય છે. અમારી જવાબદારી જે છે પેટ્રોલિંગની છે, અને સાથે સાથે શોર સિક્યોરિટીની છે. કેવી રીતે શોરને સિક્યોર રાખવાય? હવે પેટ્રોલિંગ કરવા માટે ગુજરાત પોલીસને ટોટલ 30 બોટ ફાળવવામાં આવે છે, જેનો યુઝ કરીને 5 ટન અને 12 ટન બોટનું વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. સાથે સાથે નવા 26 બોટ મળવાની પણ શક્યતા છે. અત્યારે ગુજરાતમાં 22 જેટલા મરીન પોલીસ સ્ટેશનો છે, જેનું સ્પેસિફિક કામ છે આ પેટ્રોલિંગ કરવાની અને બાકી શોર સિક્યુરિટી કરવાનું. સાથે સાથે જે બીજા પોલીસ સ્ટેશન છે, જે મરીન પોલીસ સ્ટેશનો નથી, જે રેગ્યુલર પોલીસ સ્ટેશનો છે, એમની પણ આટલી જવાબદારી છે. અગર કોસ્ટ ઉપર તમારો વિસ્તાર આવતો હોય તો એમને પણ કોસ્ટની સુરક્ષા કરવી પડે. સાથે સાથે નવા 13 જેટલા પોલીસ સ્ટેશન બનવાની ભવિષ્યમાં એક અપ્રુવલ મળી રહી છે, અને જેના થકે આખી કોસ્ટલાઇન ગુજરાતની મરીન પોલીસ સ્ટેશનના જ્યુરિસડિક્શનમાં આવશે. સાથે સાથે ગુજરાતમાં 27,000 જેટલા રજીસ્ટર્ડ ફિશિંગ વેસલ્સ. તો હવે આ જે મેઇન એક્ટિવિટી જે થાય છે ફિશિંગ, આ ફિશિંગ અને ફિશરમેન દ્વારા કોઈ ફિશરીઝ એક્ટનું વાયોલેશન નહીં થાય, અને વાયોલેશન થાય તો એમાં પણ એન્ફોર્સમેન્ટ રીતે ફિશરીઝ એક્ટમાં એમના વિરુદ્ધમાં પણ ગુનો નોંધવામાં આવે છે. સાથે સાથે પેટ્રોલિંગ કરતા વખતે જે મેં આપને અલગ અલગ ટાપુઓની વાત કરી, ગુજરાતમાં 144 જેટલા ટાપુઓ છે, જેમાં ઘણા બધા ઉપર માનવવસ્તી નથી અને ઘણા ઉપર માનવવસ્તી છે. પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પણ ચેક કરવામાં આવે છે કે કેવી રીતે આ આઇલેન્ડ ઉપર કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ તો થઈ નહીં રહી, કોઈ ગેરકાયદેસર બાંધકામ તો નહીં થઈ રહ્યું. આવી રીતનું સાથે સાથે જે પોર્ટ્સ છે, જે કોસ્ટ ઉપર આવે છે, આપણે જે ઇન્ટ્રોડક્શનમાં પણ કરી, આ પોર્ટ્સ ઉપર અલગ અલગ રીતે ગુજરાત પોલીસ દ્વારા અને મરીન પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં 2 વખત સાગર કવચ નામની એક એક્સરસાઇઝ પણ કંડક્ટ કરવામાં આવે છે. આ એક્સરસાઇઝમાં પણ ગુજરાત પોલીસનો મોટો ફાળો છે કે કેવી રીતે એક સિમ્યુલેશન કરવામાં આવે છે કે અગર અટેક થઈ જાય તો કેવી રીતે એને રિસ્પોન્ડ કરવું. તો આવી રીતે અલગ અલગ અલગ અલગ ગુજરાત પોલીસની

0: એક જવાબદારી સોંપવામાં આવેલ છે જેના થકી શોર સિક્યોરિટી એકદમ શોરના નજીક કોઈ ફ્લોટિંગ ડ્રગ પેકેટ આવી છે ધારો કે, તો ફ્લોટિંગ ડ્રગ પેકેટ કોણ ડિટેક્ટ કરશે એ જવાબદારી પણ ગુજરાત પોલીસના જ્યુરિસડિક્શનમાં અને જવાબદારીમાં આવે છે.
1: માનિકા સાહેબ, આપણે ખૂબ જ સરસ વાત કરી કે ગુજરાતમાં 27,000 જેટલા ફિશિંગ વેસલ્સ રજીસ્ટર્ડ છે, એટલે કે એક જે ફિશિંગ કોમ્યુનિટી કહેવાય, માછીમારી સમુદાય, જે પોતાની સાથે સાથે દેશને માટે પણ અગત્યનું આર્થિક હુંડિયામણ મેળવી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં દરિયા પ્રોડક્ટ્સની નિકાસ પણ થઈ રહી છે. તો એક જે ફિશિંગ કમ્યુનિટી એ આપણા માટે, ગુજરાત પોલીસ માટે આંખ અને કાનની ભૂમિકા ભજવી રહી છે, તો ફિશિંગ કમ્યુનિટી સાથે ગુજરાત પોલીસ, કોસ્ટલ પોલીસની કામગીરી કેવી હોય છે?
0: એક્ઝેક્ટલી, ધારો કે તમે લેન્ડ જુઓ, લેન્ડમાં એક પોલીસનો ઇન્ફોર્મરનો એક નેટવર્ક હોય છે, બાતમીદારો હોય છે. આનો ઉપયોગ શું? કારણ પોલીસ દરેક વખતે દરેક જગ્યા ઉપર હાજર નહીં રહી શકે, એના માટે તમે ઇન્ફોર્મર જોઈએ જે તરત જ તમે બાતમી આપી શકે અને પોલીસ જઈને કાર્યવાહી કરે. આવી રીતના જ તમે જ્યારે દરિયાની વાત કરો છો, ત્યારે દરિયામાં કોણ હોય છે? દરિયામાં હોય છે માછીમારો. હવે આ માછીમારો 24 કલાક દરિયામાં હોય છે. ઘણા માછીમારો જે જાય છે અઠવાડિયે અઠવાડિયા 10-10 દિવસ સુધી માછીમારી કરવા માટે દરિયામાં હોય છે. તો કઈ શંકાસ્પદ એમને બોટ સ્પોટ કરી લીધી છે, કઈ શંકાસ્પદ પોકેટ મળી ગયો છે, તો અમે પોલીસ એમના સાથે સંકલનમાં રહી એમને, તમે જ્યારે કીધું આઈઝ એન્ડ ઇયર્સ રીતે, આંખ અને કાન રીતે એમના સંપર્કમાં રહે છે. એના માટે એક ફિશરમેન વોચ ગ્રુપનો એક કોન્સેપ્ટ પણ ગુજરાતમાં સારી રીતે ચાલી રહ્યો છે. આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા આઈબીના લોકો, સાગર રક્ષક દળના લોકો, મરીન પોલીસના લોકો અને પોતે ફિશરમેન, ચારે ચાર સ્ટેક હોલ્ડર્સની રેગ્યુલરલી મીટિંગ થાય છે, જેમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે, એમના સાથે ટ્રસ્ટ બિલ્ડિંગનો કરવામાં આવે છે. સાથે સાથે ફિશરમેન અવેરનેસના ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે. ફિશરમેન અવેરનેસમાં એમને સમજણ કરવામાં આવે છે કે તમે જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે ટોકન લઈને જાઓ. ગુજરાતમાં એક ટોકન પ્રણાલી છે જે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે કે તમે ટોકન લઈને જાઓ, જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે જે લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ હોય છે, જ્યારે લાઈફ જેકેટ, લાઈફ બોયા એ સાથે ફરજિયાત લઈને જાઓ, તમારા સાથે રેડિયો ફરજિયાત હોવો જોઈએ કારણ દરિયામાં મોબાઈલ નેટવર્ક નથી આવતા. તો આવી રીતના અલગ અલગ સૂચનાઓ આ ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં પણ આપવામાં આવે છે. અને જે તમે, હા, આપને રેકોર્ડમાં કહું, લગભગ 3,000 કરતાં વધુ ગુજરાતમાં ફિશરમેન વોચ ગ્રુપ્સ છે અને દરેક વર્ષે ગુજરાત પોલીસનો એવો અભિગમ હોય છે કે તમામે તમામ ફિશરમેનને આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા અને ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા રીચ કરવામાં આવે, જેના તકે કોઈ એવો ફિશરમેન નહીં રહી જાય કે જે દરિયામાં જઈને કોઈ ડિઝાસ્ટર થઈ જાય અને વિશેષ ખબર નથી કે કેવી રીતે હું રિપોર્ટ કરું. ધારો કે ગુજરાતમાં એક 1093 કરીને કોસ્ટલ પોલીસનો એક હેલ્પલાઈન નંબર છે જે પેન ગુજરાત ચાલે છે. તમે દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોઈ તો તમે આ નંબર ઉપર કોલ કરીને કહી શકો. તમે દરિયામાં કોઈ એવી બોટ જોઈ કે જેનો કલર કોડ ભારતથી મળતો જોડતો નથી, અથવા તમે આવો કોઈ ફ્લેગ દેખાવામાં આવ્યો કે જે ભારતથી મળતો જોડતો નથી, અથવા તો કઈ તમે એવી વસ્તુ કઈ ફ્લોટિંગ દેખાવામાં આવી કે જે રેગ્યુલર કોર્સ ઓફ એક્શનમાં નથી જોવામાં આવતી, અથવા તો કોઈ એવું કોઈ ફિશિંગ પ્રેક્ટિસ કરે છે, ધારો કે લાઇન ફિશિંગ જે પ્રતિબંધિત છે, લાઇટ ફિશિંગ, બોક્સ ફિશિંગ, આ તમામ ફિશિંગ પ્રેક્ટિસિસ પ્રતિબંધિત છે ફિશરીઝ એક્ટ મુજબ. આવી કોઈ પ્રેક્ટિસ જોવામાં આવે તો આ લોકો 1093 જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત કોસ્ટલ પોલીસનો, એના ઉપર કોલ કરીને અમે ડાયરેક્ટલી જાણ કરી શકે છે અને બહુ સિનિયર ઓફિસર્સ દ્વારા એની જે મોનિટરિંગ કરવામાં આવે છે અને એની અકાઉન્ટેબિલિટી પણ ફિક્સ કરવામાં આવે છે કે જેમ કોલ આવે ઝડપથી જ, અને જે ગ્રાઉન્ડના જે સંસ્થાઓ છે, તો આ જે હેલ્પલાઇન નંબર છે આ ખાલી ને ખાલી ગુજરાત પોલીસ પૂરતો મર્યાદિત નથી, એ તમામ બીજા સાથે પણ સંકલન કરે છે. કોસ્ટગાર્ડ સાથે સંકલન કરે છે, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરે છે, ફિશરીઝ સાથે સંકલન કરે છે, ગુજરાત મરીટાઈમ બોર્ડ સાથે પણ સંકલન કરે છે. આવી રીતનો તમામ એજન્સીઓના આઈઝ એન્ડ ઇયર્સ ફિશરમેન છે, જેમની શરૂઆત, કોઈ પણ વસ્તુની શરૂઆત એ ફિશરમેન પાસેથી જ થાય છે, પછી એને અલગ અલગ વિભાગોમાં એને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, ડિસિમિનેટ કરવામાં આવે છે.
1: આપણે ખૂબ જ સુંદર વાત કરી માનકર સાહેબ. ગુજરાત કોસ્ટલ પોલીસની જે નવમિત્ર, ટ્રાન્સપોન્ડર, આ બધી એપ્લિકેશન્સ છે, તો એ કેવી રીતે કામ કરી રહી છે?
0: અત્યારનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે અને અલગ અલગ ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ ટેકનોલોજીનો પોલીસ અને ફિશરમેન માટે એનો ઉપયોગ થાય. એમાં એક બે ટેકનોલોજીનો આપણે ખાલી એક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. એક છે નભમિત્ર અને ટ્રાન્સપોન્ડર્સ. હવે ટ્રાન્સપોન્ડર્સ એક એવો ડિવાઇસ છે જે બોટ ઉપર ફિટ થાય છે. એ ટ્રાન્સપોન્ડર સીધો સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. ધારો કે તમે દરિયામાં ગયા, મોબાઈલ નેટવર્ક તો નથી આવતું પણ સેટેલાઇટ કોલ થાય છે. તો આ ટ્રાન્સપોન્ડરના મદદથી તમારી એક રિયલ ટાઈમ લોકેશન સિક્યોરિટી એજન્સીઝ મોનિટર કરી શકે છે કે તમે નો ફિશિંગ ઝોનમાં તો નથી જાવતા. તમે IMBL જે ઇન્ટરનેશનલ

0: મરી ટાઈમ બાઉન્ડ્રી લાઇન છે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની છે, એ ક્રોસ તો
1: હમ
0: નહીં કરતા, કારણ તમે એ ક્રોસ કરો તો તમે પાકિસ્તાન તમારું અપહરણ પણ કરી શકે છે. તો આવી રીતનો એક ટ્રાન્સપોન્ડર છે ગુજરાતમાં, 27,000 બોટો પૈકી લગભગ 16,000 જેટલા બોટોમાં ટ્રાન્સપોન્ડર ફિટ થઈ ગયા છે. અને આ ટ્રાન્સપોન્ડરની જે મોનિટરિંગ થાય છે એ નભમિત્ર નામનું એક પોર્ટલ છે, આ પોર્ટલ દ્વારા એની મોનિટરિંગ કરી શકીએ છીએ. સાથે સાથે એક તટ કવચ નામનું એક નવું એક પોર્ટલ બન્યું છે, જે તમામ ભારતની જે કોસ્ટલ ડિજિટલ મેપિંગ બાયસેગ એજન્સી દ્વારા કરવામાં આવી છે. એના થકી તટ કવચમાં તમે અલગ અલગ અલગ અલગ ઇન્સ્ટોલેશન પણ જોઈ શકો કે તમારો હોસ્પિટલ ક્યાં, સ્કૂલ ક્યાં, તમારા પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આવી તમામ વિગતો આ તટકવચ પોર્ટલ ઉપર પણ છે. સાથે સાથે મત્સ્ય વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા વિકસિત ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ એક ભારતમાં એક નવો ઉપક્રમ છે, જે ગુજરાતમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને બાકી રાજ્યોમાં પણ એની પ્રેક્ટિસ હવે કરવામાં આવશે. આ ટોકન દ્વારા તમે પહેલા ટોકન લેવું પડે, ટોકનમાં તમે એ જણાવવું પડે કે તમે કેટલા ક્રૂ જાઓ છો દરિયામાં ફિશિંગ કરવા માટે, 4 જણા જાઓ છો, 5 જણા જાઓ છો અને કેટલા દિવસો માટે જાઓ છો. હવે તમે 5 દિવસો કીધા અને 5 લોકો લઈને જાઓ છો, પણ પાછા આવતા વખતે કોઈ છઠ્ઠો આદમી આવી ગયો તો એક શંકાસ્પદ વસ્તુ છે, કે કોઈ દેશ વિરોધી બીજો માણસ તો નથી જે દરિયામાંથી તમે કોઈને લઈને આવ્યા છો. આવી રીતના અલગ અલગ ટેકનોલોજી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવે છે. અને સાથે સાથે તમામે તમામ સિક્યુરિટી એજન્સીઝમાં સમન્વય રહે, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી, આ તમામે તમામના સમન્વય રહે, એના માટે કમ્યુનિકેશન સેટ્સ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા, જેને કોમ્પ્લાન કહેવાય, કોમન કોમ્યુનિકેશન પ્લાન. આ કોમ્પ્લાન દ્વારા તમામને હેન્ડહેલ્ડ સેટ્સ અને VHF સેટ્સ તમામ પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીને આપવામાં આવેલ છે. અને આ તમામે તમામ સેટ એક જ ફ્રીકવન્સી ઉપર છે, જેના થકી તમે એકબીજા સાથે સંપર્ક રાખી શકો. આવી રીતના અલગ અલગ અલગ અલગ ટેકનોલોજીના મદદ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે.
1: માનકર સાહેબ, આપણે જેમ વાત કરીએ ટ્રાન્સપોન્ડર અને નભમિત્રની, તો ફરી એક વખત આપણે એ જ પોઈન્ટ પર આવીએ કે કોઈ માછીમાર છે એ પોતાનું વેસલ લઈ અને ભૂલમાં IMBL ક્રોસ કરે તો આ સર્વિસીસ કેવી રીતે કામ કરશે?
0: કોઈ બોટમાં ટ્રાન્સપોન્ડર ફિટ હોય અને માણસ IMBL ક્રોસ કરી લે તો મેપમાં એને જીઓ ફેન્સિંગ કરવામાં આવેલી છે. હવે જીઓ ફેન્સિંગ એટલે આ પોર્ટલ જે છે નભમિત્ર, એનું અત્યારે એક 2.0 વર્ઝન પણ આવ્યું છે, નભમિત્ર 2.0. એમાં એની પ્રોપર ફેન્સિંગ કરવામાં આવેલી છે યુઝિંગ ગૂગલ કોઓર્ડિનેટ્સ. હવે કોઓર્ડિનેટ્સમાં એ ધારો કે તમારી બોટનો ટ્રાન્સપોન્ડર આ કોઓર્ડિનેટ્સ નજીક જાય, કાં તો આ કોઓર્ડિનેટ્સને ક્રોસ કરી જાય, તો એનો તરત જ અલર્ટ જનરેટ થાય છે. આ અલર્ટ મરીન પોલીસ પાસે પણ આવે છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે પણ આવે છે. અને આ અલર્ટ ન થકે તરત જ તમે આ જે ટ્રાન્સપોન્ડર છે સ્પેસિફિક, આને ડાયરેક્ટ કમ્યુનિકેશન પણ કરવામાં આવશે કે તમે IMBL ક્રોસ કરજો, તમે પાછા આવી જાઓ, તમે નો ફિશિંગ ઝોનમાં જાઓ છો, તમે પાછા આવી જાઓ. આવી તમામ વસ્તુ આ ટ્રાન્સપોન્ડર અને નભમિત્ર ટેકનોલોજીમાં છે.
1: ખૂબ જ સુંદર માહિતી આપી આપે માનકર સાહેબ. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારના લોકો અને ખાસ માછીમારો, ફિશિંગ કમ્યુનિટી છે, તેને માટે આપનો કોઈ સંદેશ?
0: હું SP કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર તરીકે આપ તમામ માછીમાર મિત્રોને અપીલ કરવા માંગુ છું, અને જેટલા પણ લોકો જે દરિયાઈ વિસ્તારોમાં રહે છે, હું તમામને મારી અપીલ એવી છે કે અત્યારે મોન્સૂન બ્રેક ચાલે છે 1 જૂનથી 31 જુલાઈ સુધી. આ મોન્સૂન બ્રેકમાં દરિયો ખૂબ જ રફ હોય છે અને માછીમારી કરવામાં પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો આવા સમયમાં કોઈ પણ દરિયામાં માછીમારી કરવા માટે ના જાય. તમારા જીવનને એમાં જોખમ છે અને પોલીસ કેસ પણ કરી શકે અગર તમે માછીમારી કરતા પકડાઈ જાઓ તો. સાથે સાથે મારે માછીમારી ઇવન મોન્સૂન બ્રેક પતી જાય પછી પણ મારી તમામ માછીમારોને અપીલ છે કે તમે નિયમોનું પાલન કરો. ફિશરીઝ એક્ટમાં જે તમે અલગ અલગ રૂલ્સ બતાવવામાં આવ્યા છે, ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં જે તમે અલગ અલગ સમજાણ કરવામાં આવે છે, આ તમામનું પાલન કરો. આ તમામ રૂલ્સ તમારા સેફટી માટે, તમારા ભલાઈ માટે, અને તમે સુખરૂપ રીતે પાછા એની તમારા ફેમિલી સાથે જીવી શકો આના માટે બનાવવામાં આવેલ છે. તો પોલીસનો સહકાર્ય કરો, કોસ્ટગાર્ડનો સહકાર્ય કરો. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ તમે દેખાય, કોઈ શંકાસ્પદ બોટ તમે દેખાય, તો તરત જ તમારા મરીન પોલીસ સ્ટેશન્સને કાં તો તમારા નજીક જે પણ સિક્યોરિટી એજન્સી હોય એમને જાણ કરો. તમે તરત જ મદદ આપવામાં આવશે. અને તમે કોઈ પણ એવી વસ્તુની જાણ કરવી હોય તો 1093 જે કોસ્ટલ પોલીસનો હેલ્પલાઇન નંબર છે એમાં ફરજિયાત અને જરૂર જાણ કરજો. ઝડપમાં ઝડપ તમે સહકાર્ય આપવામાં આવશે અને તમારી મદદ કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: શ્રોતા મિત્રો, કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભમાં ગુજરાત કોસ્ટલ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુબોધ માનકર સાહેબ આકાશવાણી સ્ટુડિયોઝના ઉપસ્થિત રહ્યા અને આપને ખૂબ સુંદર ઉપયોગી માહિતી આપી, તેના માટે માનકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: મિત્રો, દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, આ વિષય પર સુબોધ માનકર, પોલીસ અધિકૃત કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ સાથે હિતેશ માવાણીની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, હવે કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં સાંભળીએ અંકિત ત્રિવેદીની આ રચના.

0: અંકિત ત્રિવેદીની ગીત રચના આપ સાંભળી રહ્યા હતા, જેને સ્વર આપ્યો હતો કવિતા કૃષ્ણમૂર્તિએ. આ સાથે જ આ પ્રસારણ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે.
2: સો ઇઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને હું કૃપા જીવરાજાની.
0: કૃપાબેન, હવે ચોમાસું આવશે,
1: હા,
0: એટલે વૃક્ષારોપણ અને એ પ્રવૃત્તિને ઘણો વેગ મળશે.
1: દરેક
0: લોકો આજે જાણે જ છે કે વૃક્ષો વાવવાથી પર્યાવરણને આપણે મદદરૂપ થઈએ, વૃક્ષ વાવવાથી આપણું જે વાતાવરણ છે

0: શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે લોકો ઇચ્છતા તો હોય પરંતુ જગ્યા નાની હોય તો એમાં કઈ વ્યવસ્થા ન હોય કે જ્યાં તેઓ વૃક્ષો વાવી શકે.
1: અને ઘણીવાર એવું થાય ભાવનાબેન કે આપણને બધી જાણકારી છે, માહિતી છે અને આપણે એમાં યોગદાન આપવા પણ ઈચ્છતા હોઈએ, પણ આ બધા પ્રશ્નો આવતા હોય ને ત્યારે એ લોકો એમાં ભાગ નથી લઈ શકતા. અને કોઈને ગાર્ડનિંગનો શોખ છે, કોઈને ઘરે બધું ઉગાડવું છે, તો પણ એ શક્ય નથી બનતું કારણ કે માહિતી પૂરી હોતી નથી.
0: હા, પરંતુ કૃપાબેન એવું છે કે જ્યાં ચા વહારા, તો જો કોઈ પણ વ્યક્તિ ઈચ્છે કે મારે આ પ્રવૃત્તિ સાથે જોડાવું છે, મારે વૃક્ષો વાવવા છે અને પર્યાવરણમાં મદદરૂપ બનવું છે, તો ચોક્કસ એ થઈ શકે છે. અને એના માટે જ આજે આપણા સ્ટુડિયોમાં જે મહેમાન આવ્યા છે એ માહિતી આપવાના છે.
1: તો બહુ સરસ વિષય સાથે આજે આપણે આવ્યા છીએ, મારી અગાશી મારી વાડી.

0: તો ચોક્કસ એ થઈ શકે છે. અને એના માટે જ આજે આપણા સ્ટુડિયોમાં જે મહેમાન આવ્યા છે એ માહિતી આપવાના છે.
1: તો બહુ સરસ વિષય સાથે આજે આપણે આવ્યા છીએ, મારી અગાશી મારી વાડી.
0: અને આ માટે આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નવનીતભાઈ અગ્રાવત. તેઓ આઈટી ડિપાર્ટમેન્ટમાં ટેક્સ આસિસ્ટન્ટ ઓફિસર છે, વન ટ્રી ગ્રુપ ચલાવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા રહીને તેઓની દરેક કામગીરી હોય છે, કિચન ગાર્ડનિંગ હોય, વૃક્ષારોપણ હોય કે પછી નદી નાળાની સફાઈ કામગીરી હોય, નવનીતભાઈ અગ્રેસર રહે છે. આજે આપણે અનેક ન જાણેલી વાતો પણ સાંભળવાના છીએ, પરંતુ સૌ પહેલા સ્વાગત કરીએ નવનીતભાઈ, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
2: થેન્ક યુ મેમ.
1: નમસ્કાર.
2: નમસ્કાર. નમસ્કાર
1: નવનીતભાઈ, આ પ્રવૃત્તિની શરૂઆત આપે કઈ રીતે કરી? કારણ કે આમ જોઈએ ને તો આપણી પોતપોતાની બધી અલગ અલગ આપણું રૂટીન હોય, પણ એની સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાવાનું આપને કઈ રીતે પ્રેરણા મળી?
2: તો 99 સાલમાં હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન કર્યું.
1: જી.
2: 2001 સાલમાં મને થોડું ઓક્સિજન લેવલ કમ થયું અને મારી ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી. જયારે એમાંથી હું ઉગરી અને જયારે બહાર આવ્યો ત્યારે અમે જાણ્યું કે સિકલ સેલની દવા શું, તો એ કેમ એનાથી આપણે સાજા રહી શકીએ. તો એમાં જાણવા મળ્યું કે ઓક્સિજન લેવલ કમ છે, તો એના હિસાબે જે રક્તકણો છે એ દાતરડા જેવા થઈ જાય, સિકલ થઈ જાય એટલે દાતરડા જેવા. અને જ્યાં પણ એ ફસાય ત્યાં એ સખત દુખાવો કરે, એટલે કે ખૂબ જ દુખાવો કરે. એમ તો એના કરતા કેન્સર સારું. રાજકોટમાં જાણ્યું, બે ચાર મેમ્બર મને મળ્યા સિકલ સેલના, તો જેમ મારી પરિસ્થિતિ સુધરી, વૃક્ષો વાવવાનું, થેલીમાં બે ચાર વૃક્ષો લઈ અને એજ સ્ટાફ ક્વાર્ટરમાં મેં શરૂઆત કરી, પક્ષીઓની સેવા ચાલુ કરી ત્યાં, મોરને અને એને બધાને દાણાને નાખવાનું, અને સખત હું એક્ટિવિટીમાં લાગ્યો રહ્યો. કાંઈ પણ જોયું નહીં કે મને શું છે. આજે કમસે કમ 50,000 ઝાડ મેં 2025 પૂરા કર્યા બેન, અને ખૂબ સારું રિઝલ્ટ મળે કે ભાઈ આજે મને જે તકલીફ છે એ આવનાર પેઢીને કોઈને ન થવી જોઈએ અને સમાજનું એક કલ્યાણ થાય, એ દ્રષ્ટિએથી મેં એક શરૂઆત કરી. લોકો મળતા ગયા, ગ્રુપ બનતું ગયું. આજે 1500 લોકો કમસે કમ સ્ટાર્ટિંગ કર્યું છે, બધા જ ક્ષેત્રના લોકો એમાં જોડાયેલા છે, અને આજે ખૂબ સારું કાર્ય અમે કરી રહ્યા છીએ રાજકોટમાં.
0: બરાબર. આજ જે તમે વૃક્ષારોપણની વાત કરી એ તો પર્યાવરણને ફાયદા માટે છે અને ઘણા બધા લોકો આપની સાથે જોડાયા છે, તો એ ગ્રુપની આપે કઈ રીતે શરૂઆત કરી?
2: બેન, એક મીટિંગ કરીને અમે પછી ગ્રુપને નામ આપ્યું, વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ રાજકોટ મળી, અને ધીમે ધીમે અમે વૃક્ષારોપણ શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, જે કોઈ બંજર જમીન હોય ત્યાં આગળ સ્ટાર્ટિંગ કર્યું. પ્લેન ક્રેશ દુર્ઘટના બની, ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની, અને કોરોના કાળ, તો એ બધાની યાદોમાં અમે વૃક્ષારોપણ કર્યું અને એ રીતના કોન્સેપ્ટ શરૂ કર્યો. સ્ટાર્ટિંગમાં એક વખત એવું બન્યું કે બર્થડે ઉપર મારા ફાધરના તિથિ નિમિત્તે અમે 5 આંબા ચંદ્રમોલેશ્વર રતનપરમાં વાવ્યા. ત્યારે મને એવી કલ્પના નહોતી કે આ કેરી થઈ અને એ દ્વારકા મંદિરે જગત મંદિરમાં જશે શ્રી કૃષ્ણના ચરણોમાં. તો એ એક અમને એક આઈડિયા મળી ગયો કે આ તો બેસ્ટ આઈડિયા છે અને આ તો કરવું જોઈએ. બસ ત્યારથી શરૂ કર્યું, બર્થડે નિમિત્તે, એનિવર્સરી નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તે, અને બેસણાની અંદર તુલસી વિતરણ એ જોડી દીધું. એક પત્રકારના અમારા મિત્રના મધર ઓફ થઈ ગયા, મોટી ઉંમરના હતા, તો એ કે અમારે આવું કરવું છે. મેં કહ્યું 100%. અમે ગ્રુપના લોકો અમે રિક્ષા લઈ અને 100 તુલસી ત્યાં પહોંચાડી દીધા અને બેસણાની અંદર તુલસી વિતરણ અમે સ્ટાર્ટિંગ કરાવી દીધું. સ્ટાર્ટિંગ પવિત્ર ઝાડ અને વૈદિક ઝાડથી કરીએ, બિલી, શિવલિંગ, અશોક, સિંદુરી જે રેર પ્લાન્ટ છે અને રાજકોટમાં ક્યાંય જોવા નથી મળતા એ પ્લાન્ટથી અમે સ્ટાર્ટિંગ કરીએ. રામ જન્મભૂમિ ઉત્સવ અયોધ્યા મંદિર બન્યું ત્યારે તમામ શિવ મંદિરોમાં આ ટાઈપના પવિત્ર વૃક્ષોનું અમે વૃક્ષારોપણ કર્યું.
1: એટલે ભાવનાબેન, આમ જોઈએ ને તો એક યાદગીરી પણ થાય અને એક ઉજવણીના ભાગરૂપે આટલી સારી પ્રવૃત્તિ એ ખરેખર એક સરાહનીય અને પ્રેરણાદાયી બાબત કહેવાય.
0: અને નવનીતભાઈ, આપે એક બટરફ્લાય ગાર્ડન પણ કર્યું છે, તો આ એક કંઈક નવી વાત છે, તો એ શું છે એના વિશે વાત કરો.
2: બટરફ્લાય ગાર્ડનમાં એક આઈપીએસ ઓફિસર આવ્યા, સુધાબેન પાંડે, ખૂબ સારી એને કામગીરી કરી. રેર વૃક્ષો અને રેર વનસ્પતિ વિશે અમે પરિચયમાં નીકળીએ, એસઆરપીની ટીમ લઈ અને ત્યાં નીકળતા. ખાસ

0: બટરફ્લાયમાં હાથીસુંડી ઘૂઘરો એ ટાઈપનું વાવીને ત્યાં અમે એસઆરપી ગ્રાઉન્ડમાં કહ્યું. બટરફ્લાયની એક અમે આખી આઈડેન્ટિટી ઉભી કરી કે બાળકો જોવે એટલે એને ખ્યાલ આવે કે લીંબુના પાનમાંથી એ માળો બનાવે, અને એની આખી જીવન ચરિત્ર છે આખું અમે બેનર ઉપર એને પોસ્ટર કરીને એક કમાનની અંદર કવર કરેલું. અને અત્યારે પણ અમે બાલભવનની અંદર એ કાર્ય ચાલુ છે, અને રાજકોટમાં પોલીસ લાઇનની અંદર અત્યારે બીજું પણ અમારે એક કાર્ય ચાલુ છે. એટલે ટોટલ અમે રાજકોટને અત્યાર સુધીના 3 બટરફ્લાય ગાર્ડન અમે આપીશું, જેમાં વિવિધ વૃક્ષો અમે જે પુનાથી પણ મગાવ્યા છે જે અહીંયા અવેલેબલ નહોતા એવા, જેમ કે લેન્ટેના છે તો હરેક કલર અમે ત્યાંથી મગાવ્યા, હાથીસુંડી ઘૂઘરો એના બિયારણો મગાવ્યા, જીનિયા કોસ્મો અને એ ટાઈપના 25-એક વૃક્ષો જે છે જે બટરફ્લાયને આકર્ષિત કરે, ખાસ એને રહેવા માટેનું સગવડતા પણ અંદર કરી શકે અને એને ભોજન વ્યવસ્થા પણ એમાં મળી શકે એ ટાઈપના બધા વૃક્ષો ભેગા કરી અને અમે આ રીતના સ્ટાર્ટિંગ રાજકોટની અંદર બટરફ્લાય ગાર્ડનનું કર્યું. લોકોને મધમાખી બટરફ્લાય અને એ ટાઈપના પક્ષીઓની એને આઈડેન્ટિટી મળે.
1: એટલે અમુક પ્લાન્ટ કે અમુક વૃક્ષ એવા હોય છે કે જે પતંગિયાને આકર્ષે, તો એવા પ્રકારના વૃક્ષો વાવવા માટે લોકોને જાગૃત કરે છે.
2: અને અમુક પ્રવૃત્તિઓ તમે કરો છો એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ એ પણ છે કે પક્ષીઓનું રસોડું, તો એ વિશે વાત કરો.
0: હર વર્ષ અમે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે. એક વખત આયુર્વેદિક આખું હોય એટલે હરડે બેહડા આંબળા અમે વૃક્ષારોપણમાં લેતા હોય છે. જનરલી આયુર્વેદિક વૈદિક વૃક્ષો લેતા હોય છે, બીલી ડાબ છે એ ટાઈપના બધા વૈદિક વૃક્ષો. એમાં અમે પક્ષીઓનું રસોડું નામનો એક કોન્સેપ્ટ એક વર્ષ અમે સ્ટાર્ટિંગ કરેલો. ખાસ સિંગાપુર ચેરી, શેતુર, ઉમરો, વડલો અને બદામ છે એ ટાઈપના જેટલા વૃક્ષો છે, કેરી છે અને આંબો અને એ ટાઈપના વૃક્ષો વાવી, ખાસ પક્ષીઓ માટે ગોરસ આંબલી એ અતિ પ્રિય છે પોપટને, કેસુડો, કેસુડોના ફૂલ પણ બહુ ખૂબ પોપટ ખાય. એટલે આ ટાઈપના વૃક્ષો વાવીને એક એને નામ આપ્યું પક્ષીઓનું રસોડું. એટલે લોકોને એક આકર્ષણ થાય, એને જોવા મળે અને એને પસંદગીના વૃક્ષો લોકો જોવે તો ખ્યાલ આવે. એટલે એક પક્ષીઓનું રસોડું એ ટાઈપનું એક અમે કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ કર્યું.
1: અને એમાં જે આપે વાત કરી કે 350 જેટલા પોપટ આવે છે, તો એ શેના કારણે આવે છે એ થોડીક વાત કરો.
0: પક્ષીઓને આકર્ષવાનું ખાસ કામ કરીએ. અત્યારે અમે મકાઈ જે હેંગિંગ કરીએ ત્યાં 350 પોપટ સવારે 6 વાગે મારી આયકર ગૃહ વાટિકાની અંદર જોવા મળે. ખાસ 2004માં ખાલી લુકવાઇઝ બધા વૃક્ષો હતા, આજે આયકર ભવન, જીએસટી, પ્રત્યેકર ભવન અને જીએસટી સોસાયટી અને રેસકોર્સની અંદર અમે ગ્રાફ્ટેડ ટ્રી પ્લાન્ટેશન કર્યા અને પક્ષીઓને ખાવા મળે એ ટીપનું કર્યું, તો આજે પક્ષીઓ તમને સવારે 6 વાગે કલબલાટ કરતા જોવા મળે છે.
2: તો કિચન ગાર્ડનની આપે વાત કરી નવનીતભાઈ, તો એ પ્રવૃત્તિ તરફ આપ કઈ રીતે વળ્યા અને એમાં આપણે શરૂઆત કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણીવાર નાની જગ્યા હોય તો એ પ્રશ્ન થતો હોય કે મારે કેવા પ્રકારના છોડ વાવવા અને કેવા પ્રકારની એની કાળજી લેવી.
0: ખાસ કિચન ગાર્ડન સરોજબેન 2004માં કર્યું.
2: જી,
0: મેરઠની અંદર કેન્સરના પેશન્ટ બહુ એવા અને પંજાબમાં કેન્સર ટ્રેન ચાલે છે સ્પેશિયલ, અને ગુજરાતમાં ખાસ એક મોટો આંચકો અમને ત્યારે લાગ્યો કે કેશોદની અંદર કેન્સર ડિટેક્ટ થયા. બાળકોથી માંડીને ગુજર અને જુવાન લોકોને પણ કેન્સર ડિટેક્ટ થયા. WHOની ટીમ આવી, અંતે 3-4 દિવસ પછી એના લેબોરેટરી ટેસ્ટ અને બધું પતી ગયું પછી જાણવા મળ્યું કે અતિશય પેસ્ટિસાઇડ રીંગણીમાં અને ટમેટીમાં નાખવાથી જમીનની અંદર પાણી ગયું અને ખાવામાં પણ આ રીતના ખોરાક આપણે ઇસ્તેમાલ કર્યો તો એને હિસાબે આ કેન્સર ડિટેક્ટ થયું છે. ત્યારે અમે એક મીટિંગ કરી અને કિચન ગાર્ડન નામનો કોન્સેપ્ટ શરૂ કર્યો. 5 લોકોથી અમે શરૂઆત કરી. આજે 650 લોકો તો મેં અગાસી ઉપર આજે વિઝિટ કરું છું હું. મારો મહિનો દિવસ તમારા ઘરે આવતા થાય એક વિઝિટ કરતા, એટલા લોકો કરે છે. સેમિનાર થ્રુ 1000 લોકો તૈયાર થયા અને અન્ય ગ્રુપ જે અત્યારે એક્ટિવ થયા છે એ પણ શીખીને હવે એ ખુદ બીજાને ટ્રેન કરે છે રાજકોટની અંદર. સૌથી પ્રેરણાદાયક અમારે મીનાબેન વેકરિયા સ્ટાર્ટિંગ કરતા અને અમે સેમિનાર કરતા અને આજે ઘણા બધા લોકોને આ લાભ મળે છે.
1: બરાબર.
0: ખાસ અમે 0%થી હવે શરૂ કરવા જઈ રહ્યા છે આ વર્ષથી.
1: એટલે કૃપાબેન, જો ઘરમાં જ આપણે શાકભાજી વાવીએ અને એનો જ ઉપયોગ થાય તો જે કેમિકલ યુક્ત હોય છે શાકભાજી તેના નુકસાનથી આપણે બચી શકીએ.
0: ખાસ બેન એક વાત કરવાનું કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે. ખાસ તો એના છાણની અંદર છાણિયા ખાતર

0: ની અંદર અનેક કન્ટેન્ટ ઉમેરાયેલા છે, જાણે કે એને ગૌમૂત્રની અંદર સોનું પણ મળ્યું છે એવું આપણે જોયું છે. તો ખાસ અમે કિચન ગાર્ડનની અંદર ગૌશાળાના નભાવમાંથી અમે એક રિક્ષા ખાતર લીધી હોય, તમે એનું 800 રૂપિયાનું પેમેન્ટ કર્યું, ડાયરેક્ટ ડોનેશન થયું, ગાયનું ખાવા માટેનું મળી ગયું અને ગૌશાળાને નભાવ માટે મળ્યું, ખાસ તમારા ઘરે કિચન ગાર્ડન થયું. તો ટેલર બર્ડ છે, કાળી ચકલી છે, વૈયા છે, પોપટ છે, આ ટાઈપના બધા જ પક્ષીઓ ત્યાં એક તો એટ્રેક્ટ થશે, ત્યાં મળશે તમને જોવા, અને અલગ અલગ બેક્ટેરિયા થ્રુ તમને ચોખ્ખું શાકભાજી મળશે, ત્યાં તમે જીવામૃત વાપરવાનું શીખશો, વર્મી કમ્પોઝ બનાવતા વેસ્ટમાંથી બેસ્ટ તો એ પણ તમે કરી શકશો તમારી અગાસી ઉપર. ખાસ કિચન વેસ્ટ જે નીકળતો હોય એ બટેટાની છાલ ને એ ક્યાંય તમારે ફેંકવાનું જવાનું કોઈ માથાકૂટ ના રહે, કારણ કે તમે ત્યાં ખુદ જ કમ્પોઝ બનાવશો. તો આ રીતના મેં એક ટ્રેનિંગ કરી.
1: અને નવનીતભાઈ, આપને પર્યાવરણવિદ પીપલ બાબાની સંસ્થા તરફથી પણ આ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો છે, તો એના વિશે થોડીક વાત કરો.
0: પ્રથમ કિચન ગાર્ડન કોન્સેપ્ટ અને આ ટાઈપના કોન્સેપ્ટ એ લોકોએ જોયા અને એ લોકોએ મને સિલેક્ટ કર્યો કે ગુજરાતમાંથી તમે આ રીતના કોન્સેપ્ટ અલગ અલગ લઈને તમે આવો છો અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિસેબલ તરીકે તમે પ્રથમ છો, કે બે પ્રકારની ડિસેબિલિટી હોવા છતાં પણ તમે કામ કરો છો. ત્યાંના રાજમાતા શુભાંગી દેવીજી હતા ખુદ, અને કલેક્ટર સાહેબ સહિતના બધા જ પદાધિકારીઓ ઉપસ્થિતિમાં મને સન્માનિત કરવામાં આવ્યો. એ એક જિંદગીનો મારો એક અમૂલ્ય દિવસ હતો અને કામમાં એટલો હવે અમને વેગ મળશે. તો તમામ લોકો વંટરી કિચન ગાર્ડનના પણ હું આભારી છું કે બધા ખડે પગે રહીને કામ કરે છે અને પર્યાવરણ પ્રત્યે રાજકોટની આટલે અવેરનેસ અમે ક્યારેય વિચારી નહોતી બેન, પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે બેન, આગળ પણ અમે એના ઉપર કામ કરશું.
1: વૃક્ષો વાવીને તો આપણે પર્યાવરણને મદદરૂપ બની જ શકીએ, પરંતુ બીજી પણ અનેક જાગૃતિ એવી છે જે સામાન્ય લોકોએ રાખવા જેવી છે, તો એ છે સ્વચ્છતા, અને ખાસ તો નદીઓની સ્વચ્છતા એ પણ જાળવવી ખૂબ જરૂરી છે, કારણ કે એના પ્રદૂષણની અસર પણ પર્યાવરણ ઉપર થતી હોય છે. અને નવનીતભાઈ, આપ પણ એ કામગીરી કરી રહ્યા છો, તો એના વિશે વાત કરો, કઈ રીતે એ પ્રવૃત્તિ કરો છો?
0: બેન, ટોટલી બધા નોકરિયાત મારી સાથે હોય છે. ઉર્વેશભાઈ પટેલ કરીને સાંદીપની સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર, અમે આજી નદીના કાંઠે અમે એક પ્લાન્ટેશન માટેની જગ્યા જોવા ગયા, તો ત્યાં આગળ જેટલા વેસ્ટેજ ફ્રીજ છે આપણે જે ભંગારમાં ફેંકી દેતા હોઈએ એ લોકો તોડતા હતા. એટલે અમે એને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો, કે આ વસ્તુ છે અમારા માટે નકામી છે, એટલે કોઈ કામની નથી, એટલે આને અહીંયા તો અમે સળગાવી દઈએ તો નદીમાં એ વહી જાય છે. તો ડેમ તળાવ અને જ્યાં પણ પાણી જાય એ આપણે કેમિકલ એની અંદર ભળતું હોય છે, આના ટુકડા તરીને એ ડેમ અને સરોવરમાં જાય છે. તો એક અમને વિચાર આવ્યો કે આના માટે આ લોકોને રોજગારી આપી શકીએ એવું, તો એને કીધું અમને આ તમે ફ્રીજ નકામું છે વસ્તુ, જે ફરતું કવર હોય છે ફ્રીજનું, અને એ તમે તમારા સ્પેરપાર્ટ કાઢીને અમને આપી દો, અમે બદલામાં તમને 100 રૂપિયા આપશું. તો એ વ્યક્તિ ખુશ થઈ ગયો કે શું વાત કરો, અમે તો આવી કલ્પના પણ નથી કરી કે અમને આના પૈસા મળશે. અમે કીધું અમે તમને આપશું પૈસા, અને ખાસ હવે જેટલી ગૃહિણીની તરફથી મને આમંત્રણ મળે ને ત્યાં આગળ એ અમે પહોંચાડી દઈએ, અને એની પર કિંમત અમે 100 રૂપિયા રાખી. અમે હમણાં જ 11 અમે એક ખરીદી લીધા એમની પાસેથી, અને એક ખાસ આપણે વાહન છોટા હાથી વસાવેલું છે, હું ખુદ ડ્રાઇવિંગ કરું છું, અને એ ભરી અને અમે અત્યારે બાલભવનની અંદર અમારા પ્રશિક્ષણ આપીએ છીએ લોકોને, અને સેમિનાર કરીને અવેરનેસ કરીએ કે તમે આમાં શાકભાજી વાવો. જયારે 1600 રૂપિયા એક ડ્રમ સેટ કરવા માટે શાકભાજીનું વાવવા માટે ખર્ચો આવતો હતો, એને અમે ઝીરોમાં કરવા માંગીએ છીએ, અને આ ફ્રીજની અંદર જ થશે એટલે લોકોને હિંમત રહી, નાનામાં નાનો માણસ પણ એ કરી શકશે. ઇવન અમે વર્મી કમ્પોઝ 1-1 કિલો ફ્રી દેવાનું અમે નક્કી કર્યું છે, સીડ ટોટલી ફ્રી આપશું અમે, અને ગાઈડન્સ તો ઓલરેડી ગમે ત્યારે વોટ્સએપમાં અમને મેસેજ કરી અને અમે એને ગાઈડ કરશું. શિયાળું ઉનાળુ ચોમાસું એને સમજાવશું કે આ શાકભાજી લ્યો શિયાળામાં, ચોમાસામાં આ બધા વેલાવાળા શાકભાજી લ્યો, ઉનાળામાં તમે ભાજીવાળા બધા શાકભાજી લ્યો. ખાસ દૂધીની અંદર હેન્ડ પોલિનેશન, કારણ કે રાત્રિના સમયે દૂધીનું વ્હાઈટ ફૂલ જેટલા 99% વ્હાઈટ ફૂલ છે એ રાત્રિના જ ખુલતા હોય છે, ચાહે મોગરો હોય, જુઈ હોય કે કોઈ પણ, અને એમાંના લગભગ માત્રામાં સુગંધિત ફૂલો જ હોય છે, વ્હાઈટ કલર અને સુગંધિત ફૂલોનું કોમ્બિનેશન હોય છે એ આપણે જાણતા હોય. તો એને સિટીની

0: અંદર ભમરો આવવાનું કોઈ પોસિબલ નથી. પ્રદૂષણ અને લાઇટનું ખૂબ પ્રકાશ હોય છે તો ભમરા આવતા નથી લાંબી ચાંચવાળા. તો હેન્ડ પોલિનેશન કમ્પલસરી છે. અને જે પણ વ્યક્તિ દૂધી ઉગાડી શકતો હોય ને એ કિચન ગાર્ડન માસ્ટર ગણાય. હા, અમારી ભાષામાં
1: બરાબર.
0: તો મેં 7 ફૂટ દૂધી ઓલરેડી ઉત્પાદન લીધું શીખવાડીને ગયા વર્ષે, અને એ લોકો દૂધી લેતા થયા અગાસી ઉપર. ખાસ નર અને ફૂલ અને માદા ફૂલનું સાથે મિક્સ કરી એને ઘસી અને હેન્ડ પોલિનેશન કરવામાં આવે, અથવા બ્રશથી હેન્ડ પોલિનેશન કરવામાં આવે. જે પેઇન્ટિંગ કરવાનું નાનું બ્રશ ઝીણું આવે એનાથી પરાગ્રસ આમાં આપલે કરવાનું હોય છે, એટલે એ દૂધીનો વિકાસ થશે. એટલે હેન્ડ પોલિનેશન ખૂબ મહત્વનું છે. ખાસ અમે જ્યાં કિચન ગાર્ડન કરીને 5-10 કુંડા રાખીએ પાણીના ભરવાના, અને એની ઉપર કાપડનો એક ટુકડો રાખી દઈએ એટલે મધમાખી છે પુષ્કળ આવે, અને અથવા દૂધ ગોળ ને ગૌમૂત્રનો છંટકાવ કરીએ એટલે મધમાખીનો પુષ્કળ આવવાનું શરૂ થઈ જાય. એટલે આપોઆપ હેન્ડ પોલિનેશન પણ થાય, પણ રાત્રિના ખીલતા તકલીફ પડતી એટલે અમે એને હેન્ડ પોલિનેશનનું શિક્ષણ આપીએ છીએ લોકોને.
1: બરાબર. કૃપાબેન કેટલી પ્રવૃત્તિ તેઓ કરે છે, અને દરેક પ્રવૃત્તિ પાછી પર્યાવરણ માટે ફાયદાકારક હોય એવી નવનીતભાઈ કરી રહ્યા છે.
2: અને આટલી સરસ પ્રવૃત્તિઓ આપ કરો છો નવનીતભાઈ, તો એ પૂછવાનું મન થાય કે આપના પરિવારનો આ કાર્યમાં કેવો સહયોગ છે, કારણ કે તમે અન્ય પ્રવૃત્તિ અન્ય કામ પણ કરો છો અને સાથે સાથે આ પ્રવૃત્તિ માટે તમે ઘણો બધો સમય ફાળવો છો.
0: ખાસ તો ફેમિલીનો ખૂબ સહયોગ. મારા છોકરાઓ પણ બંને કામ કરતા હોય, મારા વાઇફ કામ કરતા હોય.
2: જી,
0: કારણ કે ઓલરેડી મોટી ઉંમરના 3 સસલા મારી અગાસી ઉપર છે.
1: ઓહો,
0: એટલે મને કમ્પોઝ ટોટલી ફ્રી મળી રહી, અને જેટલા મકાઈના છોટલા ને જે કાંઈ નીકળે એ ખાઈને એ ખુશ અને ત્યાં કૂદકા બુદકા મારતા હોય છે. એટલે બાળકોને પણ મજા આવે, અને સ્ટુડન્ટ આવે છે શાળા કોલેજના, એ લોકો પણ એને રમાડતા હોય ને એટલા શાંત હોય છે મારા એ સસલા. તો એ લોકોની વાળચોળ કરવું, સાફ સફાઈ કરવી, મકાઈ ફોલવી, અને હું ત્યાં આગળ મકાઈ હેંગિંગ કરતો હોય, મારી હાઇટ છે એટલે હું મારું એક કામ હોય, એટલે ટોટલી અમે પાઠ કરેલા હોય છે કામના. અને ઓલરેડી એ લોકોનો ખૂબ સાથ સહકાર છે, અને એ લોકો જો મને સપોર્ટ ન કરે તો હું એટલે કામ સુધી હું ક્યારેય ન પહોંચી શકતો. અને કે સવારે મારે કેટલા પક્ષીઓને ભોજન આપવાનું હોય છે, તો એમાં કોઈનો કોઈ સહયોગ તો જોઈએ જ. લોકોનો ખૂબ પરિવારનો સપોર્ટ છે, અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે બેન.
1: અને આજનો ખાસ જે વિષય છે કે મારી અગાશી મારી વાડી, તો તમે જે વાત કરી કે અગાશી ઉપર તમે આ બધી પ્રવૃત્તિ, તો એના વિશે થોડીક વાત કરો કે એમાં તમે કયા કયા પ્લાન્ટ વાવ્યા છે અને કેવા પક્ષીઓ આવે છે અને કેવી માવજત આપ કરો છો.
0: ખાસ બેન વૈદિક પ્લાન્ટ છે, અમે બાળકોને ભણવા વીકડો, ઉમરો, તુલસી, જ્યાં ત્યાં લોકો કીડિયારૂને વગેરે પૂરતા હોય છે, અને આજે જોઉં છું તો ખૂબ જ ઉંદરનો ત્રાસ છે રેસકોર્સની અંદર ને ત્યાં આગળ. તો ખાસ વૈદિક પ્લાન્ટ તમારી જ અગાસી ઉપર ને ત્યાં એક લોટી તમે પાણી ચડાવો પીપળાને, કે તમે વીકળો છે તો તમારે મેડિસિન માટે કે જોઇન્ટિસ માટે કે તમે એ કોઈને શેર કરો, ફુદીનો વાવો, એ બધું કરો. ખાસ ટેમ્પરેચર મેન્ટેન થશે આ બધું કરવાથી, કે તમે ફ્રીજમાં તમે આ રીતના આપણે કોન્સેપ્ટ કર્યો છે તો એ ઘણું બધું જે સૂર્યપ્રકાશ છે એ રોકવામાં મદદ કરશે. રૂટ્સને ડાયરેક્ટ એને ગરમી નહીં લાગે અને ખૂબ સરસ ગ્રોથ મળશે એમાં તમને શાકભાજીનો. ખાસ અંદર પાંદડાની લેર કરી અને માટી ભરવામાં આવે એટલે કોઈ પણ જાતનું ખાતર તમારે નાખવાનું ઓછું પડશે અને પાંદડાનું જ ખાતર બની જશે.
2: તો ભાવનાબેન, આજે ઘણી બધી વાતો આપણે જાણી નવનીતભાઈ પાસેથી, તો કાર્યક્રમ આપણે પૂરો કરીએ ને એ પહેલા આપણે કહીએ કે નવનીતભાઈ, આપ સર્વે શ્રોતાઓને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: બિલકુલ. આજે હું તમને કહું કે 20,000 લીટર જો કોબીની અંદર દવા છાંટવામાં આવતી હોય અને હસતા મુખે આપણે કોબી આરોગીએ છીએ, તો તમારા સંતાનોને પ્લીઝ તમારા ઘરે ઉગાડેલું જ શાક ખવડાવો. ખાસ દ્રાક્ષની અંદર 50,000 રૂપિયા લીટર દ્રાક્ષમાં દવા છાંટવામાં આવતી હોય છે, અને ખાસ દ્રાક્ષ છે, એપલ છે, કેળા છે, પપૈયા છે, આ બધા જીએમ ફૂડથી બનાવેલા છે. એટલે ખાસ દેશી શાકભાજી તરફ વળો. દાદીમાનું જે આપણો જમાનામાં આપણે જે કરતા હતા એ કોન્સેપ્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ. એની ટાઈમ અમારો સંપર્ક કરજો અને ટોટલી ગાઈડન્સ અમે તમને આપશું. ખાસ એનાથી તમે બાળકોને દૂર રાખો અને તમારા જ અગાસીએ ઉગાડેલું ભલે થોડું અમથું શાકભાજી, પણ એ તમારું શુદ્ધ એ તમારા બાળકોને ખવડાવો. આજે એક થાળી કોઈને તમે જમાડી અને તમે એમ

0: તો કે પુણ્ય કમાઈએ છીએ, પણ એ આપણે પેસ્ટી છે 75% આ વૈજ્ઞાનિકોનું કહેવાનું છે કે માનું દૂધ પીતું બાળક પણ 75% પેસ્ટીસાઇડ પીવે છે.
1: ખરેખર આ ગંભીર બાબત કહેવાય,
2: ગંભીર બાબત છે. અને આપણે એવું ઈચ્છીએ કે દરેક લોકો કમસે કમ પોતાના ઘરની જે જરૂરિયાત હોય એટલું શાકભાજી પણ વાવે તો ઘણો ફાયદો દરેકને થાય. તો આ માટે જો નવનીતભાઈનું માર્ગદર્શન કોઈને જોઈતું હોય અથવા તો એમની સાથે વાત કરવી હોય તો એમના મોબાઈલ નંબર આપણે આપી દઈએ. નવનીતભાઈ અગ્રાવતના મોબાઈલ નંબર છે 94087 94087 93551 1
1: 93551 1
2: 9408793551.
1: તો ભાવનાબેન, આજે ખૂબ સરસ મજાની માહિતી આપણા શ્રોતાઓને મળી અને ઘણી બધી મૂંઝવણનો પણ એમને ઉકેલ મળી ગયો હશે. તો નવનીતભાઈ, આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: વાહ કૃપાબેન, ખૂબ સરસ માહિતી આજે આપણને જાણવા મળી. આપણે અજાણપણે જ ઘણી બધી વખત પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર કોઈ ઉત્સવ હોય કે ધાર્મિક પ્રસંગ હોય તો જે પૂજા પાઠની વસ્તુઓ છે એ આપણે નદી નાળામાં પધરાવી દેતા હોઈએ છીએ. કેડિયારું પૂરવાની પ્રવૃત્તિ પણ આપણે લોકો કરતા હોઈએ છીએ. પ્લાસ્ટિકમાં નાસ્તો કરીને એ પ્લાસ્ટિક પણ આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ બધી જ વાતોનો આપણે ખ્યાલ રાખીએ અને નાની નાની વાત જે પર્યાવરણને નુકસાન કરે છે તેનાથી આપણે બચીએ, એક જવાબદાર નાગરિક તરીકેનું વર્તન કરીએ અને કૃપાબેન આ જ સંદેશ, આ જ સંકલ્પ કરીએ.
1: અને કોઈ પણ પ્રસંગની ઉજવણી હોય અથવા કોઈ યાદગીરી હોય તો આપણે વૃક્ષારોપણ પણ ચોક્કસ કરીશું એવો પણ આપણે આજે સંકલ્પ કરીએ.
2: મને લાગે છે કૃપાબેન શ્રોતાઓ પણ આ સંદેશને ખૂબ જ સારી રીતે સમજી ગયા હશે. તેઓ પણ આ સંદેશ સંકલ્પને સમજીને જીવનમાં ચોક્કસ ઉતારશે. અને હવે એક ગીત સાંભળવાનો સમય થઈ ગયો છે.
1: ચોક્કસ.
2: તો બધા સાથે મળીને આ સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: વાહ, ગીત સાંભળવાની ખૂબ મજા આવી. અને શ્રોતા મિત્રો, કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપ સૌને જણાવવાનું કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઈમેઇલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો.
1: તો આ સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
0: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

સહિયર બહેનો માટેનો આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

શ્રોતા મિત્રો, આજે આપ વિભા દેસાઈના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી તેમ કહી પ્રધાનમંત્રીએ પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચનાની જાહેરાત કરી. નીટ પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી મુદ્દે હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોર સુધી મોકૂફ. સિક્કિમ ટનલ દુર્ઘટનામાં તપાસ સમિતિની રચના. ભારતે સિંધુ જળ સંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી. ગુજરાતના વલસાડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુનરોચ્ચાર કર્યો કે દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે સંબંધિત અધિકારીઓને આ સંદર્ભમાં તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા શ્રેણીબદ્ધ પગલાંના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દા પર વિપક્ષના વિરોધને કારણે સંસદના બંને ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે, જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે દિવસ માટે મળી ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ નીટ અને વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈપણ સભ્ય અને અન્ય કોઈપણ મુદ્દા પર બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રી બિરલાએ કહ્યું કે સરકારે અગાઉથી જ વિપક્ષી સભ્યોને ખાતરી આપી છે કે તે નીટ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
1: हर मुद्दे पर चर्चा करने को तैयार है. आप प्रश्नकाल के बाद आइए, जिस नियमों के तहत भी आप चर्चा करना चाहते हैं सब दलों के साथ बैठकर हम चर्चा करने के लिए सरकार से भी बात करेंगे.

0: सरकार भी चर्चा करने को तैयार है।
1: राज्यसभामां पण आवुं ज दृश्य जोवा मळ्युं। सवारे 11 वागे कार्यवाही शरू थई त्यारे सभापति सीपी राधाकृष्णने देशना विविध भागोमां भारे वरसाद अने पूर, वीजळी अने भूस्खलन सहित संबंधित आफतोने कारणे थयेल जानहानी पर दुःख व्यक्त कर्युं। विपक्षी सभ्योए नीट पेपर लीकना मुद्दा पर सूत्रोच्चार शरू कर्या। संसदीय बाबतोना मंत्री किरेन रिजिजुए कह्युं कि सरकार नीट मुद्दा पर चर्चा करवा तैयार छे, परंतु आरोप लगाव्यो कि कांग्रेस पार्टी शरत लादी रही छे, तेना इरादाओ पर प्रश्न उभा करी रही छे। तेमणे कह्युं कि आम करीने कांग्रेस चर्चा थवा देवा मांगती नथी।
2: सरकार ने ये नीट पेपर लीक के बाद जितना कदम उठाया, री एग्जाम करा करके और बिना विलंब बिना देरी का रिजल्ट डिक्लेयर करा के, और भविष्य में ऐसा ना हो उसको भी विस्तार से सदन में देश के सामने में बताना जरूरी समझा है। तो आज फिर हमने देखा तो अपोजिशन पार्टी तो फिर से हंगामा करके चर्चा से भाग रहे हैं। ये ठीक नहीं है। ये चौथा दिन हो गया है और पार्लियामेंट का बाकी बिजनेस छोड़ के हम पहला नीट पेपर लीक पे चर्चा के लिए पूरा तैयार हो गए हैं, फिर क्यों भाग रहे हैं चर्चा से।
1: વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતા કહ્યું કે તેમના રાજીનામા વિના ચર્ચા થશે નહીં। તેમણે કહ્યું કે કોંગ્રેસ ચર્ચા કરવાથી દૂર રહી નથી। હોબાળા વચ્ચે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના એઆઈ દ્વારા બનાવાયેલા નકલી વીડિયોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે દેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિશે ધમકીભરી ટિપ્પણી કરી હતી। સરકારે સ્પષ્ટતા કરી છે કે શ્રી સિંહે દિલ્હીના વિરોધ અંગે આવું કોઈ નિવેદન આપ્યું નથી। યુનિટે કહ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા બનાવાયેલો છે અને પાકિસ્તાની પ્રચાર એકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી અભિયાનના ભાગરૂપે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના 3 દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં રોમાનિયાના બુકારેસ્ટ પહોંચશે। કોટ્રસેની પેલેસ ખાતે તેમના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। તેઓ તેમના રોમાનિયન સમકક્ષ નિકુસોર ડેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટ કરશે। વાટાઘાટ બાદ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બ્રુનેઈના વિદેશમંત્રી પ્રિસ અબ્દુલ મતિન સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વાતચીત કરી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા, ડ્રોન અને ડિજિટલ નવીનતા જેવી ઉભરતી ટેકનોલોજી અંગે ચર્ચા કરવામાં આવી। આ ચર્ચા ફિલિપાઇન્સના મનીલામાં એએસઈએન પ્રાદેશિક મંચની બેઠક દરમિયાન થઈ હતી। આ પ્રસંગે ડોક્ટર એસ જયશંકરે પાપુઆ ન્યૂ ગિનીના વિદેશમંત્રી જસ્ટિન ડબલ્યુ ટાકાચેન્કો સાથે પણ મુલાકાત કરી। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ભારત પેસેફિક આઇલેન્ડ દેશ સાથે તેમના વિકાસ અને તેમની દરિયાઈ સુરક્ષા માટે ભાગીદારી કરવા તૈયાર છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો। સિક્કિમ સરકારે નામચી જિલ્લામાં ટનલ દુર્ઘટનાની તપાસ માટે આઈજીપીના નેતૃત્વમાં 4 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે। આ સમિતિ 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે। મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ગોલેએ અગાઉ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી। અત્યાર સુધીમાં ટનલમાંથી 22 મૃતદેહ મળી આવ્યા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે। ભારતે સિંધુ જળસંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી દીધી અને કહ્યું કે જ્યારે ઇસ્લામાબાદ દ્વારા સરહદ પાર આતંકવાદનો ઉપયોગ રાજ્ય નીતિના સાધન તરીકે કરવામાં આવે છે ત્યારે આવી અપેક્ષા રાખી શકાય નહીં। પાકિસ્તાને નવી દિલ્હી પર સિંધુ જળસંધિને સ્થગિત રાખીને પાણીને શસ્ત્ર બનાવવાનો આરોપ લગાવ્યા બાદ ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનીને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રતિક્રિયા આપી હતી। જમ્મુ અને કાશ્મીર પર રાજદૂતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ હંમેશા ભારતનો અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે। તેમણે ઉમેર્યું કે એકમાત્ર મુદ્દો ભારતીય પ્રદેશ પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે।
3: सिंधु जल संधि पर हमारा रुख स्पष्ट और सुसंगत बना हुआ है। जब सीमा पार से आतंकवाद को नियमित रूप से एक हथियार के रूप में उपयोग किया जा रहा है तो आपसी विश्वास सद्भावना के आधार पर सहयोग की उम्मीद नहीं की जा सकती।
1: લોકમાન્ય બાલ ગંગાધર તિલકને આજે તેમની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શ્રી મોદીએ લોકમાન્ય તિલકની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારવાના તેમના પ્રયાસો ખૂબ પ્રેરણાદાયક હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેમની

નિર્ભય હિંમત અને અતૂટ દેશભક્તિ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ગર્વનું સ્થાન ધરાવે છે. ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ચંદ્રશેખર આઝાદે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ચંદ્રશેખર આઝાદે બ્રિટિશ શાસન સામે આજીવન સંઘર્ષ જ નહીં પરંતુ દરેક ભારતીયના હૃદયમાં આત્મસન્માન, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવાનું પણ કામ કર્યું છે. ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગા થયાની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના ઉમરગામ, કપરાડા, ઉમરપાડા સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે નવસારી, સુરત અને તાપીમાં પણ અતિભારે વરસાદને કારણે માર્ગ બંધ કરાયા છે. એનડીઆરએફની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. સુરતમાં પણ તંત્ર એલર્ટ છે. ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા કાંઠાના ગામને સાવચેત કરાયા છે, તેમજ લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે, તેમજ કેટલાક અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તેમજ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં પાણીના નિકાલ માટેની કામગીરી કરી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ રમશે. શ્રેણીની બીજી મેચ શનિવારે અને ત્રીજી મેચ રવિવારે આ જ મેદાન પર રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી તેમ કહી પ્રધાનમંત્રીએ પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચનાની જાહેરાત કરી. નીટ પેપર લીક અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી મુદ્દે હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોર સુધી મોકૂફ. સિક્કિમ ટનલ દુર્ઘટનામાં તપાસ સમિતિની રચના. ભારતે સિંધુ જળ સંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી. ગુજરાતના વલસાડમાં બારે મેઘખાંગાની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 179 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સુરતના ઉમરપાડામાં માત્ર 6 કલાકમાં જ સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વલસાડના ઉમરગામમાં 9.5 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે. વઘઈ, ઉકાઈ, કપરાડા, વ્યારા, ધરમપુર, વાંસદા સહિતના તાલુકા ગામોમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણાના બેચરાજી તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: નદીના પૂરના પાણી વલસાડ શહેરના નીચાણવાળા ચીપવાડ, વલસાડ પારડી, બરુડિયાવાડ, દરિયાવાડ સહિતના વિસ્તારમાં ફરી વળતા લોકોના ઘરોમાં 9 ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન વલસાડ શહેરના સિપાઈવાડ વિસ્તારમાં 20 જેટલા લોકોનું પાલિકાના ફાયર વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લામાં પૂરની સ્થિતિને લઈ વહીવટીતંત્રે શ્રમયોગીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે જિલ્લા પંચાયત હસ્તકના 362 રસ્તાઓ અને સ્ટેટ હાઈવેના 27 રસ્તાઓ મળી કુલ 389 રસ્તાઓ બંધ કરાયા હતા. વલસાડથી નવીન પટેલ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તેમણે દક્ષિણ ગુજરાતમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી. તેમણે વલસાડની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર વાત કરી તમામ સહાયની ખાતરી આપી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી પડી રહેલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી કે રાહત અને બચાવ કામગીરી હેઠળ 1200 લોકોને બચાવી લેવાયા છે. તેમણે ઉમેર્યું કે સુરતમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં NDRF અને SDRFની ટુકડી મોકલી દેવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

0: હું સુરત જિલ્લાની વાત કરું તો ત્યાં 3 એનડીઆરએફની ટીમો છે અને 5 એસડીઆરએફની ટીમ છે જે કાર્યરત છે હાલમાં. એ જ રીતે વલસાડ જિલ્લામાં 2 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટીમ કાર્યરત છે. એડિશનલી આપણે વલસાડ જિલ્લામાં 1 એનડીઆરએફ અને બીજી 1 એસડીઆરએફ મોકલી રહ્યા છે જે ઓન વે છે અને ઇમિડિયેટલી હાલ સુરતથી મૂવ કરી અને સુરતમાં પછી જે અમદાવાદથી નીકળે છે સુરત મૂવ થશે. એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. નવસારીમાં 2 એસડીઆરએફ છે અને 1 એનડીઆરએફની ટીમ સુરતથી મૂવ થાય છે અને અમદાવાદથી સુરતમાં પહોંચી જશે.
1: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. તેમણે રોગચાળો રોકવા તબીબોની રિઝર્વ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખવા અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત પૂરના કારણે આશ્રય શિબિરમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે પણ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી. બેઠક બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સમીક્ષા કરવા શ્રી પાનશેરિયા સડક માર્ગે સુરત નવસારી જવા રવાના થયા છે. દક્ષિણ ગુજરાત

નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે પણ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી. બેઠક બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સમીક્ષા કરવા શ્રી પાનશેરિયા સડક માર્ગે સુરત નવસારી જવા રવાના થયા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ, મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને ટ્રેનની નવીનતમ સ્થિતિ ચકાસી મુસાફરી કરવા માટે અપીલ કરી છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં મોટા અને નાના માર્ગ બંધ કરાયા છે. ભરૂચના અંકલેશ્વરના પિરામણથી જીઆઈડીસીને જોડતા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના ઘણા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ પૂર્ણ કરાતા નિર્ણયનગર શાહીબાગ સહિતના અંડરપાસ ફરી શરૂ કરાયા છે. અમદાવાદમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીના પગલે 24 જુલાઈએ શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે આવતીકાલે 24 જુલાઈ શુક્રવારના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે ભરૂચ શહેરની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદથી મોરબીના હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી 2 ડેમ 100% ભરાતા ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો પોરબંદર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે મહેશ લુકા. પોરબંદરમાં આ વખતે ચોમાસાની મોસમ શરૂ થઈ ગયા બાદ પણ અત્યાર સુધીના લાંબા ગાળામાં માત્ર નજીવો વરસાદ જ વરસ્યો છે. અત્યાર સુધીમાં માત્ર 1-8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કુતિયાણામાં 8 ઇંચ, રાણાવાવમાં 3 અને સૌથી ઓછો પોરબંદરમાં 1 ઇંચ જેટલો જ નજીવો વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચાતા જિલ્લામાં ભારે ગરમી અનુભવાઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં હળવા ઝાપટા પડતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી. જોકે દિવસભર આકાશમાં વાદળો છવાયેલા રહેવા છતાં મન મૂકીને વરસાદ વરસ્યો ન હોવાથી લોકો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો મોટાભાગે હજુ વાવણી પણ કરી શક્યા નથી, તેમજ જિલ્લાના જળાશયમાં પણ માત્ર 3 મહિના ચાલે તેટલું જ પીવાનું પાણી બચ્યું હોઈ પાણીની પારાયણ ગંભીર સ્વરૂપ પકડી ચૂકી છે. અષાઢી બીજના તહેવારની જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના 500 વર્ષથી પણ વધુ પ્રાચીન જગન્નાથજી મંદિરે ભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. પૌરાણિક રથમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને બિરાજમાન કરી મનમોહક શણગાર સાથે વિશેષ દર્શન યોજાયા હતા. રાત્રે 8 વાગ્યે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાનની મહાઆરતી યોજાતા સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથજીના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું. તો આ દિવસે પોરબંદરમાં વસતા ખારવા સમાજ દ્વારા અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામદેવજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે સમગ્ર ખારવા વાડને સુંદર તોરણ અને રોશનીથી શણગારવામાં આવી હતી. આ તકે ભક્તો અને ઉદ્યોગપતિઓની પહેલ વચ્ચે એક વિશાળ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોડવાડિયાએ જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે રામદેવજી પ્રભુના ચરણમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સૌ નાગરિકોને અષાઢી બીજ પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ પોરબંદર દ્વારા રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓની હયાતીની ખરાઈ કામગીરી સંવેદનશીલ અભિગમ સાથે હાથ ધરવામાં આવી છે. જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડોક્ટર સંધ્યાબેન જોશી દ્વારા મહેનત મજૂરી કરીને જીવન નિર્વાહ કરતી મહિલાના રહેણાંક વિસ્તારમાં જઈ તેમની ખરાઈની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા આઈટીઆઈ પોરબંદર ખાતે રોજગાર

વાંચુ યુવાઓ અને નોકરીદાતાઓ વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 720થી વધુ ઉમેદવારોને ઇમેઇલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમ દ્વારા ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાણાવાવ તાલુકા આરોગ્ય કચેરી તથા સરકારી વિનયન કોલેજ રાણાવાવના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી અને યુવા વર્ગમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી એઇડ્સ, એચઆઇવી, ક્ષયરોગ, ટીબી અને તમાકુ મુક્તિ વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક કચેરી હેઠળ કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સ મજીવાણા ખાતે કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય કૌશલ્યવર્ધન અને સ્વરોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બીજામૃત, જીવામૃત, ગણજીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિ ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2027-28 માટે ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પ્રક્રિયા તારીખ 28મીના શનિવારના રોજ સવારે 11:30 વાગ્યે કુતિયાણા, પોરબંદર અને રાણાવાવમાં લેવામાં આવશે. આ સાથે જ પોરબંદર જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા મહેશ લુકા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં છે.
1: એક બે સપનાથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કઈ અંથા જ પગભર ના બને.

આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. અત્યારે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ સાંભળીશું. નિકુલદાન ગઢવીના સ્વરમાં પ્રાચીન ભજન અને મનસ્વી પરમારના સ્વરમાં લોકગીતો સાંભળીશું. છ વાગ્યા 30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસે વિશે માનસી શાહનો વાર્તાલાપ સાંભળીશું. ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 7:22. દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સંસદ સમીક્ષા રાત્રે 8:00. સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 8:15. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળીશું 8:30. આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ સાંભળીશું રાત્રે 9:15. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. દસ વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર નિમુ ખીમજીભાઈ સુથાર, ઉંમર વર્ષ 20, ઊંચાઈ 5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ઘઉરના, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. 12 મે 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર કનુભાઈ દાનુભાઈ ભમ્મર, બાંધો પાથળો, રંગે શ્યામ, વાળનો રંગ કાળો, આંખો કાળી, મોઢું લંબગોળ, જીન્સ પેન્ટ તથા બદામી કલરનું ટી શર્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5.5 ફૂટ. તારીખ 11 જૂન 2026 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર નિશા દિલીપસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 25, બાંધો મધ્યમ, ઊંચાઈ 5 ફૂટ, રંગે ઘવરણા છે, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે ટોપ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે, ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. તારીખ 19 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

ચાંદની ફિલ્મમાં આપ સાંભળી રહ્યા હતા સુરેશ વાડકર અનુપમા દેશપાંડેને. તે પહેલાં આપે સાંભળ્યું લમ્હે ફિલ્મનું ગીત ઈલા અરુણ અને લતા મંગેશકરના સ્વરમાં.

આશા ભોસલે અને અમિત કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું અફસાના પ્યાર કા. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. પ્રાચીન ભજન સાંભળીએ નિકુલદાન ગઢવીના સ્વરમાં.

મનસ્વી પરમારને આપ સાંભળી રહ્યા હતા. લોકગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સાંજના 6:25 થઈ રહી છે. એક જાહેર સૂચના સાંભળશો. અમદાવાદ મહાનગરપાલિકાની એક યાદી મુજબ જાહેર જનતા માટે અગત્યની સૂચના છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ ઊભી થઈ છે. નાગરિકોને વિનંતી છે કે જરૂરી કામ સિવાય આ વિસ્તારોમાંથી પસાર થવું નહીં અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાવવાની શક્યતાઓ છે અને સ્થળો છે તે છે હનુમાનપુરા BRTS, અકબરનગર અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, જૂનાવાડજ BRTS, મેમનગર BRTS, જયમંગલ BRTS, માણેકબાગ BRTS, કર્ણાવતી ક્લબ BRTS, સરખેજ સર્કલ, સ્વામિનારાયણ કોલેજ BRTS, છીપા સોસાયટી BRTS, ઝાંસી કી રાણી BRTS, સાયન્સ સિટી એપ્રોચ BRTS, અરવિંદ મિલ BRTS, મુકેશ ઇન્ડસ્ટ્રીઝ BRTS, પાર્શ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડ BRTS. શ્રોતા મિત્રો, આ વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો. ટ્રાફિક પોલીસ અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો તથા અનાવશ્યક મુસાફરી ટાળો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે YouTube ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર OTT પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે

0: નમસ્કાર શ્રોતાગણ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું છું આપની રેડિયો મિત્ર દીપા. આજના યુવાણીના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો કાર્યક્રમ અને વિષય ખૂબ જ ખાસ છે. આજે આપણે ખૂબ જ અગત્યના ત્રણ મુદ્દાઓ પર વાત કરીશું. આજે છે 23 જુલાઈ, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, ચંદ્રશેખર આઝાદનો જન્મદિવસ અને લોકમાન્ય ટેડકનો જન્મદિવસ. આજનો દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે ભારતનું પ્રથમ સંગઠિત રેડિયો પ્રસારણ શરૂ થયું હતું. આ પ્રથમ પ્રસારણ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની IBC નામની કંપની દ્વારા મુંબઈ સ્ટેશનથી કરવામાં આવ્યું હતું અને ઉચ્ચતમ શિખરોને સર કર્યા બાદ આજે આકાશવાણી 23 ભાષાઓમાં અને 146 બોલીઓમાં સેંકડો સ્ટેશનો સાથે ભારતની 99% વસ્તી સુધી પહોંચે છે. પ્રસારણ દિવસ વિશે માહિતી માટે આપણે સાંભળીશું માનસી શાહને.
1: હું માનસી શાહ યુવાણી કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું. આજે 23 જુલાઈ 2026, આજની ખાસ તારીખ યાદ કરાવવા આ ટ્યુન સાંભળવી ખૂબ જ જરૂરી છે.

0: શું યાદ આવ્યું?
1: જે યાદ આવ્યું એ આપણા ભૂતકાળનો મોટો ભાગ છે. મીઠી સવારનું એલાર્મ છે. આ ટ્યુન માત્ર એક સંગીત નથી, પરંતુ કેટલીય લાગણીઓ, યાદો અને સંબંધોને જીવન કરી દે તેવી છે. અને આ ટ્યુન રેડિયો પર પ્રસારિત થઈ હતી. આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, જેને ગૌરવવંતા 99 વર્ષ પૂર્ણ થયા છે. પણ પ્રસારણ એટલે શું? પ્રસારણ એટલે એક જગ્યાએથી ઘણી જગ્યાએ પહોંચાડવું. કમ્પ્યુટર દ્વારા, રેડિયો દ્વારા, ટીવી કે સોશિયલ મીડિયાના માધ્યમથી. જો સાદી ભાષામાં કહું તો રસોઈયાની ટીમે બનાવેલી વાનગી પ્રસંગના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી, અથવા એક ખેડૂતે મુઠ્ઠીમાં લીધેલા બીજને આખા ખેતરમાં વાવ્યા, જેથી ભવિષ્યમાં બીજથી બનેલો પાક બીજા લોકો માણી શકે. આ છે પ્રસારણની વાત. પ્રસારણની શરૂઆત રેડિયોથી થઈ અને એની સફરનો ઇતિહાસ પણ રોમાંચક છે. 23 જુલાઈ 1927 બોમ્બે સ્ટેશનથી પહેલું પ્રસારણ થયું હતું. ત્યારે કંપનીનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ હતું. ટૂંકમાં કહું તો IBC. સરકારે 1930 પોતાના હસ્તકમાં ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ ISBS નામ આપ્યું. 8 જૂન 1936 બ્રિટિશ રાજની છત્રછાયામાં તેનું નામ બદલાયું. ઓલ ઇન્ડિયા રેડિયો AIR એ સમયે ભારતનું એકમાત્ર પ્રસારણ હતું. ઓલ ઇન્ડિયા રેડિયો પ્રસાર ભારતીનો એક હાથ ઓલ ઇન્ડિયા રેડિયો, જ્યારે બીજો હાથ દૂરદર્શન. ભારતની સ્વતંત્રતા મળી ત્યારે દેશમાં માત્ર 6 જેટલા મુખ્ય રેડિયો સ્ટેશનો હતા, પરંતુ ધીમે ધીમે આકાશવાણીએ સમગ્ર દેશમાં પોતાનું નેટવર્ક વિસ્તરાયું અને આજે તે વિશ્વના સૌથી મોટા જાહેર પ્રસારણ નેટવર્કમાંનો એક છે, જે ભારતના 420 સ્ટેશન અને 92% ભૌગોલિક સ્થાનને કવર કરે છે. અને તમે જાણો છો, 23 ભાષા અને 179 બોલીમાં કાર્યક્રમ થાય છે. છે ને ગૌરવની વાત? લોકોને એમ થાય કે રેડિયો એટલે માત્ર ગીતો અને મનોરંજન, પણ ના હો, રેડિયોએ સરહદ પર લડતા જવાનોની હિંમત વધારી છે, તો ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોને નવી ટેકનોલોજી પણ શીખવી છે. પૂર હોય કે વાવાઝોડું, રેડિયોએ હંમેશા સાચી ઢાલની જેમ દેશની રક્ષા કરી છે. દોસ્તો, આજે જ્યારે આખી દુનિયા આપણા હાથમાં છે અને ફક્ત એક આંગળીના સ્ક્રોલથી દુનિયાની નાનામાં

નાની અને મોટામાં મોટી વાત સેકન્ડોમાં મળી જાય છે, ત્યારે ક્યારે વિચાર્યું છે કે એ જમાનો કેવો હશે જ્યારે પોતાના લોકોના સંદેશાઓ માટે પણ રાહ જોવી પડતી હતી? અને ઉદાહરણ સાથે સમજાવું. વર્ષ 1997, ફિલ્મ બોર્ડરનું એ આઇકોનિક દ્રશ્ય તો તમને યાદ જ હશે. ચારે તરફ ઘોર અંધારું, રણની કડકડતી ઠંડી, અને એ ઠંડીમાં એક નાનકડા રેડિયોની આસપાસ ગોળ થઈને બેઠેલા આપણા જવાનો. તેઓ શું કરે છે ખબર છે? રેડિયોનું સિગ્નલ પકડવાનો પ્રયાસ. અને જેવું જ કોઈ ગીત વાગે, એમના ચહેરા પર ખીલતી સ્મિત, જાણે થાક, એકલતા અને અંતરની પીડા બધું જ પળવારમાં ઓગાળી દે છે. આજે પણ સરહદ પર તૈનાત અનેક જવાનો માટે રેડિયો માત્ર મનોરંજનનું સાધન નથી, એ એમના ઘર સુધી પહોંચે.

નિષ્ફળતા અને અંતરની પીડા બધું જ પળવારમાં ઓગાળી દે છે. આજે પણ સરહદ પર તૈનાત અનેક જવાનો માટે રેડિયો માત્ર મનોરંજનનું સાધન નથી, એ એમના ઘર સુધી પહોંચતો એક અવાજ છે, માના આશીર્વાદનો અહેસાસ છે, પત્નીના પ્રેમની હૂંફ છે અને બાળકોની યાદો સાથે જોડાતો એક પુલ છે. અને સૌથી મોટી વાત, દેશ કહે છે તમે સરહદ પર એકલા નથી, આખો દેશ તમારી સાથે છે. એટલે જ તો રેડિયો માત્ર તરંગો પર ચાલતો અવાજ નથી, તે લાગણીઓ પહોંચાડતું એક જીવંત માધ્યમ છે. એટલા માટે જ કહેવાય છે ને કે મનોરંજન અને રાષ્ટ્ર નિર્માણ એ રેડિયો રૂપી સિક્કાની બે બાજુઓ છે. 1956માં આઝાદી પછી ઓલ ઇન્ડિયા રેડિયોને નામ અપાયું આકાશવાણી, જેનો સામાન્ય અર્થ છે અવાજ કે આકાશથી થતી ઘોષણા. અને 1956થી આકાશવાણીને રાષ્ટ્રીય પ્રસારણ માટે અપનાવી લેવાયું. અવાજની તાકાત શું છે એ ત્યારથી અનુભવાય જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના આઝાદ હિંદ રેડિયો અને તે સમયના કોંગ્રેસ રેડિયોએ લાખો ભારતીયોના મનમાં સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી અને તેમના સંદેશાઓએ અંગ્રેજ શાસન સામે લડવાની હિંમત આપી, આશા જગાવી અને સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી. ખરેખર એક અવાજ જ્યારે સાચા હેતુ માટે ઉઠે ત્યારે તે લાખો હૃદયોમાં પરિવર્તનની ચિંગારી પ્રગટાવી શકે છે. 1957માં શરૂ થયેલી વિવિધ ભારતીય સેવા ખાસ કરીને ફિલ્મી ગીતો અને મનોરંજન માટે જાણીતી બની. તે સમયે આપણે પોતાના મનપસંદ ગીતો માટે પણ કેટલી રાહ જોતા હતા. આકાશવાણીએ લગભગ બધા જ વર્ગને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ બનાવ્યા હતા, પણ લાગ્યું કે કાર્યક્રમોના પુષ્પગુચ્છમાં જો યુવા વર્ગનું ફૂલ પણ જોડાઈ જાય તો સોને પર સુહાગા થઈ જાય. યુવા વર્ગની અપેક્ષાઓ અને ઉર્જાને ધ્યાનમાં રાખીને 21 જુલાઈ 1967ના રોજ યુવાણી કાર્યક્રમની શરૂઆત કરી, જેથી 25-30 વર્ષના યુવાનોને એક સમર્પિત મંચ મળે અને પોતાના વિચારો અને મુશ્કેલીને દુનિયાની સામે લાવી શકે, જે સંગીત રીતે, સાહિત્ય રીતે, વાત વિવાદ રીતે કે નાટક દ્વારા રજૂઆત થઈ શકે, જેને કારણે યુવા વર્ગ ફક્ત શ્રોતા નહીં પરંતુ વક્તા બને, જેનાથી મીડિયા માધ્યમ દ્વારા તેમને એક આગવી ઓળખ મળે. ટૂંકમાં કહું તો યુવવાણી એટલે યુવા દ્વારા યુવા માટે. 1971માં આકાશવાણીએ બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્રતા અપાવવામાં પણ મોટો ફાળો આપ્યો છે. રેડિયોએ જનજાગૃતિની સાથે જયમાલા, ભૂલે બિસરે ગીત, હવા મહેલ, છાયા ગીત, રેડિયો નાટક જેવા અલગ અલગ કાર્યક્રમોથી આપણા મન સુધી પહોંચ્યા છે. રેડિયોએ લોકોના મન તો જીત્યા, પણ તમને ખબર છે રેડિયોએ બીજું શું જીત્યું, જે હજુ સુધી કોઈ જ તોડી નથી શક્યું, અને એ છે ભારતીય જનતાનો વિશ્વાસ. ચૂંટણી હોય, કુદરતી આફત હોય, કોઈ મહત્વપૂર્ણ સરકારી જાહેરાત હોય કે દેશહિતની કોઈ તાત્કાલિક માહિતી, આજે પણ વિશ્વસનીય માહિતીની વાત આવે ત્યારે લોકોના મનમાં સૌથી પહેલા આકાશવાણી અને દૂરદર્શનનું જ નામ આવે છે. ખાસ કરીને પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય, વીજળી અને ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જાય ત્યારે એક સામાન્ય બેટરીથી ચાલતો રેડિયો પણ અનેક લોકો માટે જીવન રક્ષક બની જાય છે. સાચી માહિતી અને સમયસર માહિતી પહોંચાડવામાં તેનું મહત્વ આજે પણ અકબંધ છે. કેવા અદ્ભુત હતા ને એ દિવસો, જ્યારે યુદ્ધની ચર્ચાઓ ચાની ટપરી પર થતી, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા બધા જ રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા અને બોલિવૂડ નવા ગીતો કે હીરો હિરોઈનની ફેશનની વાતો મહિલા મંડળોમાં રેડિયો સાંભળતા સાંભળતા રંગ જમાવતી. આજે તો રસોઈ શીખવા માટે અસંખ્ય ટીવી શો અને યુટ્યુબ ચેનલો છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે માત્ર અવાજના આધારે આકાશવાણીના રસોઈ કાર્યક્રમો સાંભળીને નવી નવી વાનગીઓ બનાવવામાં આવતી હતી. મજેદાર સીન યાદ આવ્યો. સીન કયો છે તમને પણ યાદ કરાવું. આપણા ઇકબાલભાઈ એટલે કે અમિત,

અમિતાભ બચ્ચન રસોડામાં ઊભા છે. ભાઈને રસોઈ સાથે ખાસ કઈ જ લેવા દેવા નથી, પણ રસોડામાં રેડિયો દેખાયો અને તરત જ વિચાર્યું, અરે આને જ ગુરુ માનીને રસોઈ શીખી લઈએ. બસ રેડિયો ચાલુ કર્યો અને પોતાને શેફ સમજીને કામે લાગી ગયા. પણ ત્યાં જ ગરબડ થઈ ગઈ. રેડિયોની ફ્રીક્વન્સીમાં એવી ગરબડ કે એક બાજુ રસોઈનો શો ચાલે અને બીજી બાજુ કસરતનો શો. હવે સાંભળો બંનેના અવાજ કેવી રીતે મિક્સ થાય છે. રેડિયોમાંથી અવાજ આવે, સૌથી પહેલા બે તાજા ઈંડા લો અને તરત જ બીજી બાજુથી જમીન પર પછાડો અને સાવધાન પોઝિશનમાં ઊભા રહી જાઓ. અમિતાભભાઈ થોડા કન્ફ્યુઝ, પણ રેડિયો પર પૂરો ભરોસો રાખીને ખરેખર ઈંડા હાથમાં લઈને કસરત કરવા લાગે છે. અને પછી તો સીધો ક્લાઇમેક્સ જ યાદ કરો. જેવી રેડિયોની સ્પીડ વધે છે અને ફરી કાર્યક્રમમાં સંભળાય છે, હવે એક કપ મેંદો નાખો અને સાથે જ એક પગ પર ઊભા રહીને આખા રસોડામાં ગોળ ગોળ ફરો. હવે કલ્પના કરો તમે, એક હાથમાં લોટ, બીજા હાથમાં ચમચી, હવામાં લોટ ઉડી રહ્યો છે અને બચ્ચન સાહેબ એક પગે ગોળ ગોળ ફરતા જાય છે અને છેલ્લે આખો લોટ એમના મોઢા પર ચોંટી જાય છે અને ઈંડા દીવાલ પર ચોંટી જાય છે. અને રસોડું તો બાપરે શું કહીએ, આજ તો કેટલી બધી યાદો થઈ ગઈ ને. આવી જ રીતે રેડિયોએ આપણને હસાવ્યા પણ છે. આરોગ્ય અંગે જાગૃતિ, યોગ્ય સમયગાળામાં રસીકરણની માહિતી, તો સાથે બીમારીની સામે સાવચેતી કેમ રાખવી એની પણ જાણકારી રેડિયો દ્વારા મળતી હતી. વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના માર્ગદર્શક કે ગુરુ પણ રેડિયો જ બન્યો. ભારતમાં FM રેડિયોની શરૂઆત 1990ના દાયકામાં થઈ અને ખાનગી FM આવ્યા. રેડિયોની રજૂઆતમાં પણ બદલાવ આવ્યો. RJ કલ્ચર આવ્યું. લાઈવ ફોનિન, ડેડિકેશન, ટ્રાફિક બીટ, કન્ટેસ્ટ, બોલિવૂડ સેલિબ્રિટી સાથે મુલાકાતની તક, આ બધું જ યુથને અટ્રેક્ટ કરી ગયું. આજે પણ તમારી જેમ લાખો લોકો ઓફિસમાં જતા, ઘરમાં કામ કરતા, રસોઈ બનાવતા, કારમાં ટ્રાવેલ કરતા રેડિયો સાંભળે જ છે. કેમ ખબર છે? ક્યાંક ને ક્યાંક રેડિયોએ આપણને સમજ્યા, સમજાવ્યા, હસાવ્યા અને રડાવ્યા પણ. અને દિવસો વીતતા રેડિયો આપણો મિત્ર બની ગયો. સાચે ને? આજે 23 જુલાઈ 2026 રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને ઉજવણી પ્રસારણના 99 વર્ષની સોનેરી સફરની, જનજાગૃતિથી મિત્રતા સુધીની સફરની, માનસી શાહ તરફથી દરેક ભારતીયને રાષ્ટ્રીય પ્રસારણ દિવસની શુભકામના.

ચંદ્રશેખર આઝાદ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક અગ્રણી અને નિર્ભય ક્રાંતિકારી. તેમનો જન્મ 23 જુલાઈ 1906 રોજ ભાવરા ગામમાં થયો હતો. તે મધ્યપ્રદેશના અલીરાજપુર ગામમાં આવેલું છે. તેમની માતાનું નામ જગીરા દેવી અને પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તેમનું નામ આઝાદ કઈ રીતે પડ્યું તેના વિશે જાણીએ તો વર્ષ 1921માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર ચળવળ શરૂ કરી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ આ આંદોલનમાં જોડાયા. ત્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને હાજર કરવામાં આવ્યા ત્યારે તેમનું અને તેમના પિતાનું નામ પૂછતા ચંદ્રશેખરે હિંમતપૂર્વક જવાબ આપ્યો કે તેમનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્ર અને તેમનું સરનામું જેલ છે. ત્યારથી તેઓ ચંદ્રશેખર આઝાદના નામથી ઓળખાય છે. 1922માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનકથી રોકી દેવામાં આવ્યું ત્યારે તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સક્રિય સભ્ય બન્યા અને સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા. ફાળો મુખ્યત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો. તેઓ 1925ની કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા. 1926માં વાઇસરોયની ટ્રેન ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જેપી સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ તેઓ સામેલ હતા. કોંગ્રેસના સભ્ય હોવા છતાં પણ મોતીલાલ નહેરુ નિયમિત રૂપે આઝાદના સમર્થનમાં પૈસા આપતા હતા. આઝાદે કેટલાક સમય માટે ઝાંસીને પોતાની સંગઠિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું. ઝાંસીથી 15 કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં પોતાના સહયોગીઓ સાથે નિશાનેબાજીનો અભ્યાસ કરતા. પોતે વિશેષજ્ઞ નિશાનેબાજ હોવાને કારણે તેઓ અન્ય સાથીઓને પણ પ્રશિક્ષિત કરતા. તેઓ સતાર નદીને કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા અને પંડિત હરિશંકર બ્રહ્મચારીના છદ્મ નામે બાળકોનું અધ્યાપન કાર્ય પણ કરતા હતા. તેઓનું અવસાન 27 ફેબ્રુઆરી 1931ના રોજ ઉત્તર પ્રદેશના અલા

અમદાવાદ ખાતે આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજોની સામે લડત લડતી સમયે થયું હતું. તેમના વિદ્રોહી સાથી વીરભદ્ર તિવારીની બાતમીના આધારે અંગ્રેજ પોલીસે તેમને આલ્ફ્રેડ ઉદ્યાનમાં ઘેરી લીધા હતા. પોતાની તેમજ સાથી સુખદેવ રાજની બચાવ પ્રતિક્રિયામાં તેમણે 3 પોલીસ કર્મીઓને મારી નાખ્યા હતા અને અન્ય કેટલાકને ઘાયલ કરી સુખદેવ રાજને ભાગી છૂટવામાં મદદ કરી હતી. પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાનો દારૂગોળો ખતમ થતા બચવાનો કોઈ વિકલ્પ ન રહેતા પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઈ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે. સામાન્ય જનતાની સૂચના આપ્યા વિના જ તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી આપવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બાગને ઘેરી લીધો હતો અને તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસામાં નારા લગાવ્યા હતા. મિત્રો, કાર્યક્રમની વચ્ચે થોડો વિરામ લઈએ અને ફરી એક સુંદર મજાના ગીતનો આનંદ માણીએ.

મિત્રો, આજે લોકમાન્ય તિળકનો પણ જન્મદિવસ છે. 23 જુલાઈ 1856 તેઓ ભારતની આઝાદીની લડતના પ્રથમ લોકપ્રિય આગેવાન, સ્વતંત્ર સેનાની, શિક્ષક અને એક સમાજ સુધારક હતા. તિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિત્તાપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા સાલેહી શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તિળક જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદવત્તાનો ગુણ તેમનામાં પણ આવ્યો. તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી 1877માં

મિત્રો, આજના કાર્યક્રમને અહીં વિરામ આપી અને ફરી મળીશું નવી વાત અને નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા યુવવાણીનો કાર્યક્રમ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રેડિયો મિત્ર દીપા સાથે. ધન્યવાદ.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સાંભળીશું જગજીતસિંહને.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે મેઘ ખા

0: સોળીચ વરસાદથી નવસારીના ખેરગામમાં જળબંબાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી એનડીઆરએફ એસડીઆરએફ વધુ ટીમો તૈનાત કરવા સૂચના. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે આવતીકાલે 19 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. નીટ પેપર લીક કેસ માટે કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. અને પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. 207 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે બારે મેઘ ખાંગા થયા છે. નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો, જેને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પહોંચે તે માટે સતત સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી. દરમિયાન સુરતના ઉમરપાડામાં આજે 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ફાયર અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. આ અંગે સાંભળે અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ.
1: સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી 70 જેટલા રસ્તાઓ બંધ થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક ગામોનો સંપર્ક તૂટ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા હતા. અંબિકા તાલુકામાં 10 રસ્તા, ઓલપાડ તાલુકામાં 6, મહુવામાં 5 રસ્તા, ચોર્યાસીમાં 4, માંડવી તાલુકામાં 3 રસ્તા તેમજ ઉમરપાડા અરેટ તાલુકામાં 1-1 રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 24 કલાકમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 250 મિલીમીટર નોંધાયો હતો, જ્યારે પલસાણામાં સિઝનનો કુલ વરસાદ 1633 મિલીમીટરને પાર કરી ગયો છે.
0: બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ આજે સાંબેલાધાર વરસાદ થયો. ઉમેરગામમાં માત્ર 10 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે 3 એનડીઆરએફ તથા 5 એસડીઆરએફની ટીમ કાર્યરત છે, જ્યારે નવી દિલ્હીથી એનડીઆરએફની 2 ટીમ આજે સાંજે પહોંચશે. આ ઉપરાંત સેનાના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે. આ અંગે પ્રભારી મંત્રી નરેશ પટેલે વધુ માહિતી આપી.
2: આપણે આજે 500 થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે. તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારા કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી. એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ.
0: દક્ષિણ ગુજરાત ઉપરાંત આજે મધ્ય અને ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના મેમદાવાદમાં 8 ઇંચ, અમદાવાદના માંડલમાં 6.5 ઇંચ, જ્યારે મહેસાણાના બેચરાજીમાં 7 ઇંચ વરસાદ પડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો. શ્રી પટેલે નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ વિકાસ મંત્રી અને વરિષ્ઠ સચિવોને અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટીતંત્રના માર્ગદર્શન માટે મોકલ્યા. આ ઉપરાંત તેમણે એનડીઆરએફ અને એસડીઆરએફ વધુ ટીમો તૈનાત કરવા રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા પણ સૂચના આપી. રાહત અને બચાવ કામગીરી અંગે વધુ માહિતી રાહત કમિશનર ગૌરંગ માકવાણાએ આ માહિતી આપી.
3: અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે. સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એટલે હાલમાં જે સાઉધન પાર્ટ છે અને જે જિલ્લાઓ છે એમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય એવા સંજોગો નહીવત છે.
0: દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં નાના મોટા 1209 માર્ગો બંધ કરાયા છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે 474 માર્ગો અને પુલ ઉપર અવરજવર બંધ કરાઈ. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાલિયા, નેત્રંગ અને હાસોટના 14 માર્ગો તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. સુરતના બારડોલી

0: તાલુકામાં મીંઢોળા નદીનું પાણી ફરી વળતા 150થી વધારે ઘર જળમગ્ન થયા છે. સુરત શહેરમાં મીઠી ખાડી, ભેવાડી, ખાલી સીમાડા ખાડીઓના પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યા. છોટાઉદેપુર સિહોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારજ નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું. તાપીના ડોલવણ તાલુકામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડોલવણ તાલુકામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ વચ્ચે 8 પરિવારનું સ્થળાંતર કરાયું. અમદાવાદ મહાનગરપાલિકાને સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં 35 જગ્યાએ ઝાડપડવાની ફરિયાદો વિભાગને મળી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણાના બહુચરાજીમાં કટોસણ, રામપુરા, શંખલપુર અંડરપાસ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા. અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, નવસારી, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, તાપી જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભારે વરસાદના પગલે રાજ્યના 15 જળાશય હાઈ એલર્ટ પર છે, જ્યારે 4 જળાશય એલર્ટ પર અને 13 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 67.96% ભરાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી 313.86 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. નર્મદા જિલ્લાના કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા. સુરેન્દ્રનગરના ચુડા નજીક આવેલ વાંસોલ ડેમ છલકાયો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં ધોલી ડેમ, પિંગાટ ડેમ, બલદેવા ડેમ છલકાયો છે. હેઠવાસના ગામોના નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્ય સરકારે આવતીકાલે 19 જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ આજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે તે જિલ્લાઓની શાળાઓ કોલેજો બંધ રહેશે.
1: ઓવરઓલ રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવનારા થોડા દિવસો તમામે સાવચેતી રાખવાની જરૂર છે અને જે જિલ્લાઓ રેડ ઝોનમાં છે અને જે જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં છે એ જિલ્લાઓમાં પણ તમામ સ્કૂલો, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તકેદારીના ભાગરૂપે.
0: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના બંદરો માટે LC3 સિગ્નલ લગાડવામાં આવ્યા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે નીટ પેપર લીક કેસમાં સંડોવાયેલા લોકોની ઝડપી અને કડક સજા મળે તે માટે કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. નીટ પેપર લીક કેસને લઈને દિલ્હીના જંતરમંતર પર વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદીનું આ નિવેદન આવ્યું છે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે હરારેમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવી ભારતને જીતવા 126 રનનો લક્ષ્યાંક આપ્યો. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 8 ઓવરમાં 2 વિકેટે 78 રન થયા છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ બીજી T20 અને રવિવારે ત્રીજી મેચ હરારેમાં જ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ ગુજરાતમાં આજે બારે મેઘ ખાંગા, 16 ઇંચ વરસાદથી નવસારીના ખેરગામમાં જળબંબાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. NDRF, SDRF વધુ ટીમો તૈનાત કરવા સૂચના. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે આવતીકાલે 19 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. નીટ પેપર લીક કેસ માટે કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. અને પુરૂષોની ક્રિકેટ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એ ને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસે વેનાય. આનો મતલબ છે કે શ્રમ અને મહેનત કરનાર વ્યક્તિ જ આગળ વધે છે અને સફળ થાય છે. એટલે કે જીવનમાં પુરુષાર્થ ખૂબ જ જરૂરી છે. પણ હાલના સંજોગોમાં, એટલે કે સાંપ્રત સમયમાં વાત કરીએ ને, તો મહેનત કે પુરુષાર્થ કેવો જોઈએ, એમાં આયોજન હોય, સમયસરનું પ્લાનિંગ હોય તો જ સફળતા મળી શકે. અને સાથે સાથે નફા નુકસાનના લેખાજોખા પણ કરવા એટલા જ જરૂરી છે. આ તો બહુ અઘરી અઘરી વાતો થઈ ગઈ ને, પણ આ તો જરૂરી જ છે અને એના માટે જ આપણે સંવાદ મારફતે વાત કરીએ છીએ. એટલે આટલો બધા પરિશ્રમ પછી વ્યક્તિને ઘણીવાર સફળતા મળે તો થોડો ઘણો ઘમંડ પણ આવે, અને જો નિષ્ફળતા મળે તો નિરાશા આવે. હવે આ બે બાબતોનું સમાધાન આપણે જોઈએ તો તે મળશે ઈશ્વરના નામથી. અને માટે જ ગામનો ચોરો કાર્યક્રમની શરૂઆત આપણે ભજન ભાવ અને ભક્તિથી કરીએ છીએ, અને એનાથી જ ખરેખર શાંતિની પ્રાપ્તિ થાય છે. તો આવો કાર્યક્રમની શરૂઆત કરીશું આ ભજનથી, અને પછી કરશું આપણા કાર્યક્રમની મુખ્ય વાત.

0: परिक्रमा करके सिंगी नाद बजाए, सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो, रमता दे जोगी आया।
1: भजन आपने सांभळ्यु, घणा श्रोता मित्रोनी पसंदगी पण पूरी थई हशे एवी आशा राखीए छीए। अने आपणे कार्यक्रमनी शरूआतमां वात करी पुरुषार्थनी, आयोजननी अने नफा नुकसानना लेखाजोखानी, तो आजे आपणे आ बधी वातो खेतीना संदर्भमां करशुं के खेतीवाड़ीमां कई रीते आयोजन करवुं अने कया प्रकारनुं वावेतर करवुं तेनी। मित्रों, आपणा खेडूतो हमेशा प्रयत्नशील होय छे अने साथे साथे प्रयोगो पण करता होय छे। પ્રયોગો કરવા ખૂબ જ જરૂરી છે। પ્રયોગો કરવા એટલે કે નવા નવા સાહસ કરવા। આમ તો ખેતી કુદરત આધારિત છે, પરંતુ નવા નવા પ્રયોગો પણ એટલા જ જરૂરી છે કે જેથી આપણને નફો થઈ શકે, એટલે કે આર્થિક ઉપાર્જન સારું મળે અને તેનાથી જ આપણો ખેડૂત પ્રગતિશીલ બની શકે અને આગળ વધી શકે। આજે આપણે વાત કરીશું પામની ખેતીની। પામ વર્ગના વૃક્ષોની વાત કરીએ ને આપણે, તો ખારેક છે, નાળિયેરી છે, એ પામ વર્ગના જ કહેવાય। આપણે અહીંયા નાળિયેરી, ખારેક, પામ બધાની ખેતી તો થાય જ છે। નાળિયેરની વાત કરીએ તો નાળિયેર તો આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે નાળિયેરના તેલનો ઉપયોગ પણ દક્ષિણ ભારતમાં સારા એવા પ્રમાણમાં ખાદ્ય તેલ તરીકે પણ થાય છે। અને નાળિયેરમાંથી મૂલ્યવર્ધન કરીને ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેનાથી ખેડૂતોની સાથે નાના નાના કારીગરોને પણ મદદરૂપ થવાય છે। હવે ખારેકની વાત કરીએ તો ખારેક પણ એટલી જ જરૂરી છે અને ખારેકમાંથી સૂકી ખારેક પણ બનાવવામાં આવે છે ડિહાઈડ્રેશનથી, અને સાથે સાથે આજકાલ તો ખારેકમાંથી ગોળ પણ બનાવવામાં આવે છે।

હવે આપણે વાત કરીશું પામની. પામની ખેતીની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધારે પામની ખેતી અને તેલનું ઉત્પાદન ઇન્ડોનેશિયા અને મલેશિયામાં થાય છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા દુનિયામાં સૌથી મોટા પામ તેલના નિકાસકાર છે અને આપણે એટલે કે ભારત દેશ દુનિયામાં પામ તેલના આયાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તો પામને અનુકૂળ આબોહવા અને જમીન કાંઠાળ વિસ્તારની આવે છે, એટલે કે કોસ્ટલ એરિયાની આવે છે, અને ભારત દેશને પણ ઘણો બધો લાંબો દરિયા કિનારો છે, એટલે ભારતમાં પણ પામની ખેતી થાય છે, જે મોટે ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં થાય છે. મોટે ભાગે પામની ખેતી ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, કેરળ, ગુજરાત, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર

દુનિયામાં પામ તેલના આયાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તો પામને અનુકૂળ આબોહવા અને જમીન કાંઠાળ વિસ્તારની આવે છે, એટલે કે કોસ્ટલ એરિયાની આવે છે, અને ભારત દેશને પણ ઘણો બધો લાંબો દરિયા કિનારો છે, એટલે ભારતમાં પણ પામની ખેતી થાય છે, જે મોટે ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં થાય છે. મોટે ભાગે પામની ખેતી ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, કેરળ, ગુજરાત, ગોવા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, વેસ્ટ બેંગાલ અને આંદામાન નિકોબારમાં કરવામાં આવે છે. અને આપણા કચ્છમાં પણ પામની ખેતી સફળતાપૂર્વક કરી શકાય તેવા ઉજળા સંજોગો છે, કારણ કે અહીં પણ લાંબો દરિયા કિનારો છે. સામાન્ય રીતે પામની ખેતી કરવા માટે એના તંદુરસ્ત છોડની જરૂર પડે. હવે આ છોડ નર્સરીમાંથી લાવવો પડે અને આ છોડની ઉંમર લગભગ 1 થી 1.5 વર્ષની હોવી જોઈએ. 1 થી 1.5 વર્ષના તંદુરસ્ત છોડને 15x15 ફૂટના ગાળે વાવવામાં આવે છે અને આ છોડ લગભગ 4 થી 5 વર્ષ પછી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે. પામની ખેતીમાં સૌથી મહત્વની અને સારી બાબત હોય તો તેમાં રોગજીવાતનો ઉપદ્રવ ખૂબ જ ઓછો થાય છે. ભારત દેશમાં પણ પામ તેલની જરૂરિયાત ખૂબ જ મોટી છે અને માંગ પણ બહુ સારી છે, એટલે સરકારે હાલમાં પામની ખેતી કરતા ખેડૂતો માટે સબસિડીની જાહેરાત કરી છે, જેથી ખેડૂતો પામની ખેતી સરળતાથી કરી શકે, સારું ઉત્પાદન મેળવી શકે અને આર્થિક લાભ પણ એમને થાય. માટે પામની ખેતી જ્યાં શક્ય હોય, અનુકૂળ આબોહવા હોય ત્યાં કરવી હિતાવહ છે. હવે મિત્રો, આપને જરૂર એક સવાલ થયો હશે કે પામ તેલથી આપણને શું, આપણે તો પામ તેલનો ઉપયોગ કરતા જ નથી. પણ મિત્રો, આ વાત સાચી નથી. સામાન્ય રીતે એક વ્યક્તિ 12 મહિનામાં 8 થી 10 લિટર પામ તેલનો ઉપયોગ કરે છે એવું એક તારણ પરથી નક્કી થયું છે. હવે આ પામ તેલનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તો આ પામ તેલનો ઉપયોગ નિયમિત રીતે સાબુમાં કરતા હોઈએ છીએ, સાથે સાથે ડિટર્જન્ટ પાવડરમાં પણ એનો ઉપયોગ થાય છે, દવાઓમાં પણ કેટલેક અંશે ઉપયોગ થાય છે, અને કેક છે, બિસ્કિટ છે, ટૂથપેસ્ટ છે, એવા ઘણા સ્વરૂપે આપણે પામ તેલનો ઉપયોગ કરીએ છીએ, જેને કારણે દેશમાં પામ તેલની માંગ ખૂબ જ વધારે છે. આપણે પણ લગભગ આપણી જરૂરિયાતનો 90% જેટલો પામ તેલનો આયાત કરીએ છીએ. માટે જો પામની ખેતી ભારતમાં કરવામાં આવે અને તેના દ્વારા ઉત્પાદિત થયેલું તેલ જો આપણે વાપરીએ તો દેશના વિદેશી હુંડિયામણનો સારો એવો બચાવ થઈ શકે અને જેથી દેશની આર્થિક ઉન્નતિમાં પણ આપણે ભાગીદાર બની શકીએ. પામની ખેતી તેના બીજ દ્વારા પણ થઈ શકે છે. આમ છતાં પામનો તંદુરસ્ત છોડ જે 1 થી 1.5 વર્ષનો હોય તે લાવીને વાવવો વધુ હિતાવહ છે. આના માટે જમીનની તૈયારીમાં 2 થી 3 વખત ખેડાણ કરી જમીનને પોચી અને ભરભરી બનાવવામાં આવે છે, સાથે સાથે કોવાયેલું ખાતર તેમાં ઉમેરવામાં આવે છે અને પછી તેનું વાવેતર કરવામાં આવે છે. પામનું વાવેતર મોટે ભાગે જૂન મહિનામાં કરવામાં આવે છે. પામની ખેતીમાં ડ્રીપ ઇરિગેશન મેથડ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ પણ કરી શકાય છે, જેના માટે છોડ દીઠ 4 ડ્રીપર લગાડવા અનિવાર્ય છે. મલ્ચિંગનો ઉપયોગ પણ પામની ખેતીમાં કરી શકાય છે. મલ્ચિંગ પદ્ધતિથી પામની ખેતીમાં સૂકા પાંદડા અને નાળિયેરના છોડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી જમીનનું ભેજ ટકી રહે છે અને નિંદામણનું નિયંત્રણ કરી શકાય છે. પામની ખેતીમાં લીંબોળીનો ખોળ અને લીલા પડવાશના ઉપયોગથી પણ લાભ થાય. પામની ખેતીની સાથે પામ તેલ કાઢવાની ઇન્ડસ્ટ્રી પણ સ્થાપિત થઈ શકે છે. પામ તેલ આધારિત ઉદ્યોગો પણ વિકસી શકે છે અને જેના કારણે પામ ઓઇલનું પરિવહન
પણ કરી શકાય છે અને સાથે સાથે પરિવહન ઉદ્યોગ પણ વિકાસ પામે છે અને પામની ખેતી

પામનું તેલ, પામનું પરિવહન, જેના કારણે રોજગારીની ઘણી તકો સર્જાય છે અને ગ્રામ્ય રોજગારીમાં પણ તે મદદરૂપ થઈ શકે છે. એટલે કે પામની ખેતી સર્વાંગી વિકાસ માટે હિતાવહ છે અને પામની ખેતીનો કચ્છમાં પણ પ્રયોગ કરી શકાય તેમ છે, જેનાથી ખેડૂતોને લાભ થઈ શકે તેવી શક્યતા પણ છે. પામની ખેતી વિશેની અગત્યની વાત આપણે સાંભળી, ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ હશે તેવી આશા પણ છે. અને હવે સાંભળીશું એક ગીત.

0: આજના કાર્યક્રમમાં આપણે ભજન સાંભળ્યું, સાથે સાથે પામની ખેતી અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક વ્યવસાયોની પણ વાત કરી. રોજગારીમાં કઈ રીતે ફાયદારૂપ છે પામની ખેતી તેની પણ વાત કરી. અંતમાં એક ગીત પણ સાંભળ્યું અને આ સાથે આજનો કાર્યક્રમનો સમય અહીં પૂરો થાય છે.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના ઝાઝા કરીને રામ રામ
0: રામ રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરીક્ષાના પેપર લીક કેસમાં સામેલ લોકોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરાશે. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે વિપક્ષના વિરોધ બાદ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકારે પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરશે. ભારતે આહવાન કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો સુરક્ષિત અને અવરોધ રહિત હોવા જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. અનેક સ્થળોએ પાણી ભરાયા. અને પુરૂષોની ક્રિકેટમાં પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને જીતવા 126 રનનો લક્ષ્યાંક આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પરીક્ષાના પેપર લીક કેસમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરશે.

0: તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષાને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય સૌથી મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીનું આ નિવેદન પરીક્ષાના પેપર લીક કેસમાં દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમની ત્રણ દેશોની યાત્રાના અંતિમ તબક્કામાં રોમાનિયાના બુકારેસ્ટ પહોંચ્યા. કોર્ટ રોસની પેલેસ પહોંચવા પર રાષ્ટ્રપતિ મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. શ્રીમતી મુર્મુ રોમાનિયાના રાષ્ટ્રપતિ નિકુસોર ડેન સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. વાતચીત બાદ અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. રોમાનિયાના રાષ્ટ્રપતિ આજે રાત્રે રાષ્ટ્રપતિ મુર્મુના સન્માનમાં રાજકીય ભોજન સમારંભનું આયોજન કર્યું છે. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના વિરોધ બાદ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. બપોરે બીજી વાર સ્થગિત થયા બાદ જ્યારે લોકસભાની કાર્યવાહી ફરીથી શરૂ થઈ ત્યારે વિપક્ષી સભ્યોએ ફરીથી સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા. પીઠાસીન અધિકારી દિલીપ સેકેએ ગૃહના સુચારૂ સંચાલન માટે વિપક્ષ પાસે સહયોગની અપીલ કરી હતી. હોબાળો ચાલુ રહેતા શ્રી સેકેએ ગૃહને આવતીકાલે સવારે 11 વાગે સુધી સ્થગિત કરી દીધું હતું. આ અગાઉ બપોરે 12 વાગે પહેલી વાર સ્થગિત થયા બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષે પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષી દળોને નીટ પેપર લીક મુદ્દા પર ચર્ચા કરવામાં સહયોગ કરવાની અપીલ કરી હતી.
1: वो बहाना जुड़ रहा आज तो फिर कांग्रेस दोनों सदनों में शुरू में जो बोलता अपना कंडीशन है मांग है पहले पूरा करो तब चर्चा होगा. अरे मांग चर्चा के दौरान में भी तो आप बोल बोल के मांग रख सकते हैं. आप जब बोलेंगे डिबेट में तो आपको जो कहना है वो आप कह सकते हैं ना. तो डिबेट को कैसे रोक सकते हैं आप, वो चर्चा को ही रोकना चाहते हैं.
0: આ અગાઉ લોકસભામાં સવારે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રી બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈપણ સભ્યને અન્ય કોઈ મુદ્દા પર બોલવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
2: સદન હર મુદ્દે પર ચર્ચા કરને કો તૈયાર હૈ. આપ પ્રશ્નકાળ કે બાદ આઈએ. જિસ નિયમો કે તહત ભી આપ ચર્ચા કરના ચાહતે હૈ સબ દલો કે સાથ બેઠકર હમ ચર્ચા કરને કે લિયે સરકાર સે ભી વાત કરેંગે. સરકાર ભી ચર્ચા કરને કો તૈયાર હૈ.
0: બીજી તરફ રાજ્યસભામાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. ગૃહ ત્રીજી વાર સ્થગિત થયા બાદ ફરી શરૂ થતાં વિપક્ષી દળોએ નીટ મુદ્દા પર ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ઉપસભાપતિ હરિવંશે ગૃહ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળાના કારણે તેમણે ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દીધું હતું. આ અગાઉ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષ ચર્ચા માટે તૈયાર છે, પરંતુ પહેલા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે નીટ પેપર લીક કેસના આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કડકમાં કડક સજા આપવામાં આવશે. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં શ્રી ગોયલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પક્ષોને શાંતિ જાળવી રાખવા અને ચર્ચામાં આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી.
3: हमारा कांग्रेस पार्टी और विपक्ष से अनुरोध है कि विषय का राजनीतिकरण ना करें. विपक्ष जो राजनीतिकरण कर रहे हैं इसकी घोर निंदा करते हैं. सबसे अनुरोध है शांति बनाए रखें और साथ ही साथ चर्चा के माध्यम से विषय के समाधान में हम सब मिलकर अपनी जिम्मेदारी निभाएं. मुझे उम्मीद है कि राहुल गांधी और उनके विपक्ष के मित्र युवा युवतियों की चिंता करेंगे.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓની ચિંતાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફાસ્ટ ટ્રેક અદાલતોની જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને એ આશ્વાસન આપવાનો છે કે પરીક્ષાઓની પવિત્રતાનો ભંગ કરવા માટે જવાબદાર લોકોને ઝડપથી સજા કરવામાં આવશે.

0: સીતારામને કોંગ્રેસ પર આ મુદ્દાનું રાજકારણ કરવાનો અને ગૃહમાં ચર્ચામાં સામેલ થવાને બદલે કાર્યવાહીમાં વિરોધ પ્રદર્શિત કરી અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે નીટ પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વાતચીત માટે આગળ આવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થી પ્રતિનિધિઓને વાતચીત માટે 4 વખત પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકારે પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવા માટેનો એક રોડમેપ તૈયાર કર્યો છે. આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં ડોક્ટર સિંહે કહ્યું કે રોડમેપ અનુસાર હાલની 8.78 ગીગાવોટની પરમાણુ ઉર્જા ક્ષમતા વિવિધ તબક્કામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા પર 2031-32 સુધીમાં વધીને લગભગ 22 ગીગાવોટ સુધી પહોંચવાની ધારણા છે. ભારતે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો સુરક્ષિત અને અવરોધ રહિત રહેવા જોઈએ અને પશ્ચિમ એશિયા સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ અને કૂટનીતિનું આહવાન કર્યું. મનીલા ખાતે 21મા એશિયા શિખર સંમેલન પૂર્વે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે નાવિકો, નાગરિક જહાજો અથવા મૂળભૂત માળખા પરના હુમલા કોઈપણ સંજોગોમાં સહન કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થા અનિશ્ચિત અને અસ્થિર છે. ગુજરાત રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. 182 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે 12 મેઘ ખાંગા થયા છે. નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો, જેને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પહોંચે તે માટે સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી. દરમિયાન સુરતના ઉમરપાડામાં આજે 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ આજે સાંબેલાધાર વરસાદ થયો. ઉમરગામમાં માત્ર 10 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે, જ્યારે નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે સાંજે પહોંચશે. આ ઉપરાંત સેનાના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત આજે મધ્ય અને ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 8 ઇંચ, અમદાવાદના માંડલમાં 6.5 ઇંચ, જ્યારે મહેસાણાના બેચરાજીમાં 7 ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આજે થાણે, પાલઘર, નાસિક અને પુણેના ઘાટ વિસ્તારો માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં શનિવાર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આજે ઝિમ્બાબ્વેને ભારતે 7 વિકેટે હરાવી છે. 126 રનના લક્ષ્યાંકને ભારતે 13.2 ઓવરમાં હાંસલ કર્યો. ભારત તરફથી શાનદાર બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં 0.5 સદી નોંધાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરીક્ષાના પેપર લીક કેસમાં સામેલ લોકોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરાશે. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે વિપક્ષના વિરોધ બાદ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકાર પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરશે. ભારતે આહવાન કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો સુરક્ષિત અને અવરોધ રહિત હોવા જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત અને અનેક સ્થળોએ પાણી ભરાયા અને પુરૂષોની ક્રિકેટમાં પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વે
1: સામે. અબ આપ ભુવનેશ શર્મા સે સંસદ મે આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. પહેલે લોકસભા. લેખક હૈ યુનિવાર્તા કે વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ આઝાદ. લોકસભા મે વિપક્ષી દલો કે સદસ્યો ને પેપર લીક કે મુદ્દે પર આજ ભારી હંગામા કિયા, जिसके कारण कार्यवाही दिनभर के लिए स्थगित कर दी गई. संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने कहा कि सरकार ने कल भी सदन चलने देने के लिए विपक्षी सदस्यों से अपील की थी. कांग्रेस और विपक्ष के अन्य दलों के नेताओं से उन्होंने व्यक्तिगत स्तर पर बातें की हैं कि आपका जो सुझाव है उस पर लोकसभा अध्यक्ष के माध्यम से सरकार चर्चा करना चाहती है, लेकिन इसमें सहयोग करना होगा. उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने फास्ट ट्रैक कोर्ट के जरिए पेपर लीक करने वालों और बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वालों के खिलाफ सख्त कार्रवाई करने की घोषणा पहले ही कर दी है. उन्होंने विपक्ष के सदस्यों से आग्रह किया कि वे सदन में सहयोग करें और सदन को चलने दें. उन्होंने आरोप लगाया कि विपक्ष हंगामा कर चर्चा से भागना चाहता है।

અરિજિત સિંઘ અને પલક મુચ્છલને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગબ્બર ઇઝ બેક. એસપી બાલાસુબ્રમણ્યમ, લતા મંગેશકર અને સાથીઓને સાંભળીએ ફિલ્મનું નામ ફૂલ ઓર કાંટે.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં હું અપર્ણા ખુંટ આપનું સ્વાગત કરું છું. જૂન જુલાઈ 1999ના એ દિવસો જયારે દેશના દરેક નાગરિકની નજર કારગિલની પહાડીઓ પર હતી. ત્યાંના પથ્થરો કદાચ શાંત હશે, પણ એ પથ્થરોમાં આજે પણ આપણા વીર સૈનિકોના લોહીની સુગંધ અને તેમની બહાદુરીની ચીસો સંભળાય છે. કારગિલ યુદ્ધે આપણને શીખવાડ્યું છે કે જયારે રાષ્ટ્રની રક્ષાની વાત આવે ત્યારે આખો દેશ એક થઈને દુશ્મન સામે કેવી રીતે ઉભો રહી શકે છે. આપણામાંથી કદાચ ઓછા લોકોને ખબર હશે કે ભારત માતાની રક્ષા માટે આ કારગિલ યુદ્ધમાં આપણા ગુજરાતના 12 ગુજરાતી વીરોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આગામી 26મી જુલાઈએ આપણે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું કારગિલ યુદ્ધની અને તેમાં ગુજરાતના યોગદાનની. અને આ કાર્યક્રમમાં આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે જેમણે સૈન્યના પોશાકમાં રહીને અને બાદમાં સૈન્ય ઇતિહાસકાર તરીકે આ ગાથાને જીવંત રાખી છે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આ શૌર્ય ગાથાને સંશોધન દ્વારા જીવંત કરનાર નૌસેનાના નિવૃત્ત અધિકારી અને સૈન્ય ઇતિહાસકાર મનન ભટ્ટજી આપનું. નમસ્કાર સર, ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં.
1: થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અપર્ણાજી આપનો મને આ પ્લેટફોર્મ પર બોલાવવા બદલ. જય હિન્દ.
0: સર, સૌથી પહેલા તો 1999 પહેલા પણ ભારતે અનેક યુદ્ધ લડ્યા હતા, પણ કારગિલ યુદ્ધ એ બીજા બધા યુદ્ધો કરતા કેવી રીતે અલગ હતું એની વાત અમારે જાણવાની ઈચ્છા છે અને કેમ આને આટલું મહત્વ હતું.
1: જી, 1999ના કારગિલ યુદ્ધની પહેલા ભારતે 1947 એટલે કે જયારે ભારતનું વિભાજન થયું, ભાગલા થયા ત્યારે જ પાકિસ્તાન સાથે આપણું પહેલું યુદ્ધ થયું. ત્યારબાદ 1962માં આપણને બધાને ખ્યાલ છે કે ચાઈના સાથે આપણું યુદ્ધ થયું, ભારત ચીન યુદ્ધ, 1965નું યુદ્ધ. પણ આ બધા યુદ્ધોની અલગ અલગ કહે છે ને, દરેક યુદ્ધને અલગ રીતે વર્ગીકૃત કરી શકાય. પણ કારગિલનું યુદ્ધ એક એવું હતું કે વિશ્વ ઇતિહાસમાં ક્યારેય કોઈ સેના, કોઈ દેશની સેના આટલી બધી ઉચ્ચતમ ઊંચાઈઓ એટલે 18,000 ફૂટથી વધુ ઊંચાઈ

0: ઉપર જે કાબિજ દુશ્મનો હતા એમને હટાવવા, એમને મારી હટાવવા, એને માટે જે યુદ્ધ લડાયું, એટલે હાઈ એલ્ટિટ્યુડ જેને કહેવાય, હાઈ એલ્ટિટ્યુડ પીક્સ ઉપર, ટાઈગર હિલ જેવી, તોલોલિંગ જેવી હાઈ એલ્ટિટ્યુડ ની પીક્સ ઉપરથી દુશ્મનને હટાવે, એવી ઊંચાઈઓ કે જે પર્વતો ઉપર તમારે 1 કિલોમીટર દૂર જવું હોય તો 1 કિલોમીટરની ચઢાઈ કરવી પડે, દર 100 મીટરે 100 મીટરનું ગ્રેડિયન્ટ આવે, એવી એવી એવા સીધા પર્વતો. એટલે આવી
1: બરાબર.
0: આવી લડાઈ વિશ્વના કોઈ ઇતિહાસમાં કોઈ સેના લડી નથી. જ્યારે ભારતીય સેના એક પહેલી સેના હતી કે જેને આ લડાઈ, અને એ પણ હાથ બાંધેલા, લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની મનાઈ, છતાં પણ આપણે દુશ્મનોને સામી છાતીએ લડીને, દુશ્મન ઉપરથી પથ્થર ફેંકે ને તો ગોળીની જેમ લાગે, તો ગોળીઓ કેમ વાગતી હશે એ વિચારવા જેવું છે. આ પરિસ્થિતિમાં પણ સૈનિકોએ બહાદુરી દેખાવી, પોતાના બલિદાનો આપ્યા અને આ યુદ્ધને આપણે જીતી બતાવ્યું.
1: બરાબર. અને ખાસ કરીને જેમ આપે કીધું કે એટલી ઊંચાઈએ ઘણા બધા પડકારો હોય છે, માલ સામાનનું પરિવહન હોય કે સૈન્યનું મનોબળ હોય, કારણ કે એક બાજુ સામે દુશ્મન હોય અને ઘણા બધા અંતરો પર પરિવાર હોય, તો એવી માનસિકતામાં એક મનોબળ ઊંચું રાખીને એનો સામનો કરવો અને એના પણ વિજય મેળવવો એ ખરેખર બહુ મોટી વાત છે. અને આપણે બધાને ખબર હશે કે કારગિલ પહેલું એવું યુદ્ધ હતું ભારતમાં કે જેનું કવરેજ આખા દેશે જોયું હતું. તો એક સૈનિક તરીકે તે સમયે મીડિયાના આ પ્રકારના કવરેજથી મતલબ સૈન્યના મનોબળ ઉપર શું અસર પડી હતી? કારણ કે આ યુદ્ધ દરમિયાન આપ પોતે પણ નૌસેનાના એક ફ્રન્ટલાઈન જહાજ પર પશ્ચિમી ફ્રન્ટમાં તૈનાત હતા, તો એ સમયના આપના અનુભવ અમારી સાથે શેર કરશો?
0: જી, આપે બહુ બહુ સરસ વાત કરી અપણાજી, કે કારગિલ યુદ્ધ સમયે હું ભારતીય નૌસેનાના એક ફ્રન્ટલાઈન શિપ આઈએનએસ ઉદયગીરી પર તૈનાત હતો, અને અમારું જહાજ વેસ્ટર્ન ફ્રન્ટ એટલે કે પાકિસ્તાનથી નજીક, કરાચીથી નજીક પાકિસ્તાનના, આપણી સૌરાષ્ટ્રના જળસીમાડાઓ પર કન્ટિન્યુઅસલી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દુશ્મનને જળમાર્ગોનો ઉપયોગ ન કરવા દેવો અને યુદ્ધની આદેશ મળે તો દુશ્મન પર હુમલો કરીને, 1971માં જેવું અમે કર્યું હતું એવું કંઈક કરી બતાવવું હતું. અને યુદ્ધની અપડેટ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કારગિલમાં મીડિયાનો રહ્યો. અને એમાં પણ જો હું ઓલ ઇન્ડિયા રેડિયોનું વાત કરું તો અમારા શિપ જે મધદરિયે હોય ત્યાં સતત અમને આકાશવાણી અને ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલ્સ અમે સાંભળતા, જેની અંદર યુદ્ધની અપડેટ, અને એક સમયે તમને યાદ હશે કે વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો, એક તરફ યુદ્ધ કે યુદ્ધના સમાચારો આવી રહ્યા હતા, ભારતની અલગ અલગ ટુકો પર વિજયના સમાચારો, કઈ રીતે સૈનિકો બહાદુરીથી લડી રહ્યા છે એના સમાચારો, અને બીજી તરફ અમે પણ તૈયાર હતા કે કઈક બોકો મળે તો કરી છૂટીએ, અને બીજી તરફ વર્લ્ડ કપ હતો કે જે અમારા મોરલને, કેમ કે તમે બહુ દિવસો સુધી કન્ટિન્યુઅસ મહિનાઓ સુધી જયારે દરિયે રહો તો તમારું મોરલ બટ નેચરલ છે કે થોડું તમને ફેમિલી યાદ આવે, તમારું મોરલ થોડું ડાઉન
1: બરાબર.
0: થાય, પરંતુ એક તરફ યુદ્ધનો ઉન્માદ હતો કે કંઈક કરી બતાવવું છે, અને બીજી તરફ વર્લ્ડ કપ ચાલુ હતો, 1999નો ક્રિકેટ વર્લ્ડ કપ, એટલે આ બંનેના બેલેન્સમાં અને સતત ઓપરેશનલ રહીને દુશ્મનના દાંત ખાટા કરવાની નેમ સાથે અમે તૈનાત રહ્યા.
1: બરાબર. સર, આપ 1 દાયકાથી વધુ સમયથી કારગિલ યુદ્ધ પર સંશોધન કરી રહ્યા છો, તો આ સંશોધનની શરૂઆત કેવી રીતે થઈ અને આ યુદ્ધમાં જે ગુજરાતી વીરોનો બલિદાન છે, એમની યાત્રા છે, એના અંગે અમને કઈ જણાવજો?
0: જી, મેં 2016માં મેં ફૂલછાબ ન્યૂઝપેપર માટે જ્યારે લખવાનું શરૂ કર્યું, એવું પેપર કે જેની સ્થાપના આજથી 1 સદીથી વધારે સમય પહેલા મહાત્મા ગાંધીજીને હાથે, અને જેના તંત્રી ઝવેરચંદ મેઘાણી રહ્યા છે, એમને માટે લખવાનું શરૂ કર્યું, વોર ફ્રન્ટ નામની એક કોલમ. અને ત્યારે મારા તંત્રી હતા કૌશિકભાઈ મહેતા, એમણે મને કહ્યું કે મનનભાઈ, તમે કારગિલ તો લડ્યા છો અને નૌસેના તરફથી, તો તમે કેમ કારગિલ પર સંશોધન કરીને અમને આર્ટિકલ્સ નથી આપતા? અને પછી મારી સફર શરૂ થઈ, મેં મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો કે અમને ઓફિશિયલ ફિગર્સ આપો કે ગુજરાતી કેટલા લોકો શહીદ થયા હતા. પછી આર્મીનો સંપર્ક કર્યો, પછી ધીમે ધીમે સૈનિકો ઘણા મળ્યા કે જે લોકો કારગિલમાંથી નિવૃત્ત થયા હતા એમને શોધ્યા, અને આપણા જે 12 શહીદો છે એમને સેન્ટરમાં રાખીને, એમને કેન્દ્રમાં રાખીને, અલગ અલગ લોકોને, એમની સાથે જે લડ્યા હોય એમને શોધ્યા, પછી આ સૈનિકોના પરિવારોને મળ્યો અને સંશોધન શરૂ કર્યું. અને મને ખરેખર આનંદ છે કે મુશ્કેલી તો ઘણી પડી, ઘણીવાર લોકો કેમ કે મિલિટરી સિક્રેટ્સ હોય લોકોને આપણી સાથે શેર કરતા, ઘણીવાર ઇન્ટરેસ્ટ હોય ઘણીવાર ના હોય, અલગ અલગ લોકો મળે, પણ એ સફર ખરેખર સારી રહી. અને હું, મને આનંદ છે કે મેં 2018માં એક ગુજરાતી પુસ્તક ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી પાસે પબ્લિશ કર્યું, એ પણ રિસર્ચ પર હતું. આ જ રિસર્ચ પર હવે વધારે 2-3 પુસ્તકો આવવા જઈ રહ્યા છે, એટલે હું એમ કહી શકું કે આ યજ્ઞમાં કારગિલના વીરોને, એમના બલિદાનોને રેકગ્નાઇઝ કરવાના યજ્ઞમાં એક નાનું હોમ, એક કંઈક સમીર અર્પણ કરી રહ્યો છું.
1: સર, આ 12 ગુજરાતી જે જવાનો હતા જે શહીદ થયા, એમના વિશે અમને થોડું કહેજો. અને આ શહીદોમાંથી કોઈ એવો એક કોઈ વીર હોય કે જેની કહાનીએ આપ સૌથી વધારે પ્રભાવિત થયા હોય?
0: જી બિલકુલ. આમ તો એમ જોવા જઈએ ને તો યુદ્ધની અંદર એક સૈનિક અને પ્લસ સૈન્ય ઇતિહાસકાર, આ બંને હોવાને નાતે હું એવું કહીશ કે કોઈ પણ સૈનિકનું બલિદાન કે એની વીરતા નાની કે મોટી એને મળતા મેડલ થી નથી થતી. બીકોઝ મેડલ એવી વસ્તુ છે કે તમારી વીરતાને તમારા કોઈ સાથીએ જોઈને એને વર્ણન કર્યું કે આવી રીતે આ વ્યક્તિ લડ્યો.

0: હતો અને પછી એને મેડલ મળે છે. પણ એવા કેટલાય વીરો છે કે જેને લોકોએ જોયા નથી, જેની લડાઈ વિશે લોકોને ખબર નથી, ને એકલા અટુલા પર્વતની ઊંચાઈઓ પર પાણી વિના ખાધા વિના કેટલાય દિવસો સુધી લડ્યા અને છેવટે દેશ માટે બલિદાન થયા. એટલે એ નક્કી કરવું કે કોણ વધારે સારી રીતે લડ્યું હતું, એ કદાચ મેડલ્સ કે પછી આપણા મારા દ્વારા લખાયેલી બુક્સ કે કોઈ રેકગ્નિશન કદાચ ન કરી શકે, કેમ કે એ તો ઈશ્વર ઘણી વાર બહુ બધું એવું બહુ વાર એવું બન્યું છે કે સૈનિકની વીરતાને જોવા વાળો એ પોતે અને ઈશ્વર સિવાય કદાચ કોઈ નથી હોતું. હવે વાત કરીએ, એક બિહાર કરીને એક રેજિમેન્ટ છે, એ રેજિમેન્ટની અંદર શૈલેષ કાવાજી નિનામા કરીને આપણા એક ગુજરાતી સૈનિક હતા, અને એક બિહારને જુબાર હાઇટ્સ એટલે બહુ અપ્રતિમ ઊંચાઈ હતી અને એને ખાલી કરવાનું કામ સોંપાયું હતું. તો એક બિહારની જે આ જુબાર હાઇટ્સની લડાઈમાં શૈલેષ નિનામા જે બહાદુરીથી લડ્યા અને એમણે ઘાયલ થયા પછી પણ સતત લડાઈ ચાલુ રાખી અને એમના બલિદાનને એમને એમની જે વીરતા છે એને રેકગ્નાઇઝ કરતા ભારત સરકારે એમને મરણોપરાંત સેના મેડલથી નવાજ્યા. હવે શૈલેષ કાવાજી નિનામા એકમાત્ર એવો સૈનિક છે, એ મોટી વાત એ કે આદિવાસી બેલ્ટમાંથી આવતા હતા, એટલે આદિવાસી યુવાનો કે જે મૂળ વતનીઓ છે, મૂળ વાસીઓ છે, એમને માટે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. વળી એ હાઈએસ્ટ અવોર્ડેડ સોલ્જર બન્યા કારગિલ યુદ્ધના ગુજરાતી સૈનિક તરીકે. બીજા કોઈ ગુજરાતી સૈનિકને, ગુજરાત બોર્ન સૈનિકને ગેલન્ટ્રી એવોર્ડ મળ્યો એવું મારા ધ્યાનમાં નથી. એટલે એ જોવા જઈએ તો એક એવો શહીદ સૈનિક કે જેને એક ગેલન્ટ્રી એવોર્ડ, એક વીરતા પુરસ્કાર, સેના મેડલ એમ મરણોપરાંત મળ્યો. એટલે ખરેખર એ બહુ ગર્વની વાત છે અને એમની સ્ટોરીએ મને બહુ ઇન્સ્પાયર કર્યા. વળી એવા પણ સૈનિકો છે કે જે લડ્યા, ઘાયલ થયા. વાત કરું કાનાભાઈ આંબલિયાની કે જે 141 ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટ નો પાર્ટ હતા, જે 5299 એટલે કે 5299 મીટરની ઊંચાઈ પરના એક પોઈન્ટ હતો, જે કારગિલ ના આખા પ્રદેશનો હાઈએસ્ટ પોઈન્ટ જેને કહેવાય છે, 5299, એના પર જઈને એમણે એમને અને એમના અધિકારીએ દુશ્મન પર આર્ટિલરી ફાયર ડાયરેક્ટ કર્યો અને કેટલાય દિવસ સુધી લડ્યા, લગભગ 15 થી 20 દિવસ સુધી સતત એ લોકો લડ્યા અને છેલ્લે છેલ્લે જયારે લાસ્ટ કોઓર્ડિનેટ્સ એ લોકો દુશ્મનના એક ટૂંકના એ લોકો જયારે આર્મી હેડક્વાર્ટર્સમાં મોકલી રહ્યા હતા, મુખ્યાલય જ્યાંથી લડાઈ લડાઈ રહી હતી, ત્યારે એમને એક દુશ્મનનો શેલ આવ્યો, એક મોટો તોપગોળો આવ્યો અને માથામાં વાગ્યો અને ઘાયલ થયા. અને એટલા બધા ઘાયલ હતા કે એવું લાગતું હતું કે બચશે નહીં, પણ એમના અનફોર્ચ્યુનેટલી એમના અધિકારી કેપ્ટન વિક્રમ એ બલિદાન થઈ ગયા અને કાનાભાઈ નું નસીબ સારું કે બચ્યા. આજે પણ એ ઇજા સાથે આપણા ગુજરાતની જે કંપનીની અંદર સિક્યુરિટીમાં ફરજ બજાવી રહ્યા છે. પણ એમની જે બહાદુરી, એમણે જે રીતે આટલી ઊંચાઈ પર જઈને લડ્યા અને એ ટૂંક એવી હતી, એટલી લીસી ને સપાટ હતી કે ત્યાંથી જો નીચે પડી જાય તો પણ સીધા તમે 5200 મીટર નીચે
1: ખીણમાં
0: પડો અને
1: હોય.
0: તમારી યસ ખીણમાં પડો. એટલે એવી પરિસ્થિતિમાં પણ એ લોકો લડ્યા. એટલે આવા આવા અનેક યુવાનો છે, આવા અનેક વીરો છે કે જેમની વીરતા, જેમના બલિદાનો ઉત્તમભાઈ પટેલ ભરૂચના, મહેબૂબભાઈ પટેલ ભરૂચના, લાલજીભાઈ સિપાઈ, લાલજીભાઈ કુરોશી કે જે વાંકાનેરના છે, એમની બહાદુરીની વાત કરીએ તો એમણે એક એવું, મહેબૂબભાઈ અને લાલજીભાઈએ મળીને એક એવું વેપન દુશ્મન પર ચલાવ્યું કે જેનાથી દુશ્મન એના બંકરમાં સ્વાહા થઈ ગયો. એટલે આવી તો કેટલાય ગુજરાતીઓ છે કે જેમની સ્ટોરીઝ છે કે જે ખરેખર આપણા લોકોએ જાણવી પણ જરૂરી છે.
1: સર, યુદ્ધ ક્ષેત્રમાં આપણે કહીએ કે ભાષા, પ્રાંત કે પ્રદેશ કરતા પણ આપણે ભારતીય થવાની ભાવના જે પ્રબળ હોય છે, પણ અવારનવાર એવું કહેવાય છે કે ગુજરાતીઓ તો માત્ર વ્યાપારમાં જ આગળ હોય છે, પરંતુ કારગિલે આ સાબિત કર્યું છે કે ગુજરાતીઓ વીરતામાં પણ અગ્રેસર છે. તો આજના ગુજરાતી યુવાનો માટે આ તમારું પુસ્તક અને આ જે ઇતિહાસ છે એ કેવી રીતે સંદેશ લાવશે અને શું સંદેશ લાવશે?
0: જી, ગુજરાતી યુવાન બહાદુર હંમેશાથી રહ્યો છે, ગુજરાતી યુવાન સાહસિક હંમેશાથી રહ્યો છે. દરિયાખેડુ તરીકે ગુજરાતી યુવાનો ખૂબ પંકાયેલા છે અને ખૂબ આગળ પડતા રહ્યા છે. એવું નહીં કેવળ સમુદ્રી વ્યાપાર નહીં, બધી રીતે એવું કહેવાય છે, એવું લોકો કહેતા આવ્યા છે કે સૈન્યમાં ગુજરાતીઓને જવામાં બહુ ઓછો રસ છે. પણ સાવ એવું નથી, અમુક સંખ્યામાં, અમુક પર્સન્ટેજમાં ગુજરાતીઓ છે અને જે યુવાનો સૈન્ય તરફ જવાનું વિચારતા હોય, જેમને મોટિવેશન હોય, એમણે સેનામાં જવું જોઈએ. આજ સુધી એવો કોઈ ગુજરાતી મેં જોયો નથી કે જે સેનામાં ગયા પછી જેને ગુજરાતનું નામ નીચું કર્યું હોય. એટલે બધા યુવાનોને મારી હાકલ છે કે તમે આવો, આગળ વધો, તમે તમારા પ્રોફેશનલ કોર્સિસ કરો, તમે ભણો અને સેનામાં અધિકારી અને સૈનિક તરીકે જાઓ, જેથી સેનામાં, કેમ કે દેશની સુરક્ષામાં આપણું પણ પાર્ટિસિપેશન હોવું જોઈએ, આપણા રાજ્યનું પણ યોગદાન
1: બરાબર.
0: હોવું જોઈએ. જી,
1: બસ મારો પ્રશ્ન આ જ હતો કે યુવા પેઢી માટે ખરેખર કારગિલની વીરોની વાર્તાઓ જાળવી રાખવાનું આજે શું મહત્વ છે એ આપને લાગે છે? કારણ કે આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો બહુ જ ભવિષ્ય કે પ્રેઝન્ટમાં જીવતા આવ્યા છે, હિસ્ટ્રી પ્રત્યેનું જે ઇન્ટરેસ્ટ છે એ ઓછો થયો છે, પણ મને લાગે છે કે કારગિલની આ વાર્તાઓ માત્ર ઇતિહાસ નથી, ઇતિહાસથી ઘણું બધું વધારે છે. તો શું આપ કહેશો કે કેમ આ મહત્વપૂર્ણ છે આગળની પેઢી સુધી જવું?
0: ઇતિહાસ છે ને, આપણને ભવિષ્ય અને વર્તમાન એ બંને માટેની શીખ આપે છે. કારગિલનો ઇતિહાસ આપણને શીખવે છે કે દુશ્મન આપણી પીઠ પર ગમે ત્યારે વાર કરી શકે એમ. કારગિલનો ઇતિહાસ શીખવે છે કે જો દેશ માટે મરવા મારવાનો સમય

0: આવે તો દરેક વ્યક્તિએ તૈયાર રહેવું પડશે. એટલે આઈ વિશ એન્ડ આઈ હોપ કે લોકો આ સૈન્ય ઇતિહાસ હોય કે પછી આપણા દેશનો ઇતિહાસ, આપણા દેશ વિશે, આપણા સમાજ વિશે સમજવાની વાતો એને સમજે અને થોડુંક બ્રેક લેવાની જરૂર છે. થોડું ખરેખર લાઈફમાં સિરિયસ થઈને બધું આ બધી બાબતોમાં ઇન્વોલ્વ થવાની, રીડિંગને વધારવાની, કેમ કે વાંચન છે ને તમને સમય આપે. તમને આજે તમે કોઈ વાર્તા વાંચો તો એ વાર્તા તમારા મનમાં એક સ્ટોરી ક્રિએટ કરે. આજે એક વાર્તા જે હું વાંચીશ અને તમે વાંચશો તો આપણા બંનેના મનમાં એ વાર્તા વિશેનો એક અલગ અભિપ્રાય બનશે. તો એનાથી તમારો ઓપિનિયન પણ ડેવલપ થશે અને ખરેખર આ શોર્ટ વિડીયોઝ ને લીધે જે શોર્ટ ટર્મ મેમરી ના ઇશ્યુઝ આવી રહ્યા છે એને પણ તમે ઓવરકમ કરી શકશો. અને ખરેખર એક સિરિયસ સમાજના નિર્માણ માટે જરૂરી છે કે લોકો વાંચન કરે અને અને ફોકસ રાખે.
1: સર, એને લગતો જ મારો બીજો પ્રશ્ન છે કે ભવિષ્યમાં શું આપ આ ગુજરાતના કારગિલના વીરો હોય કે સૈન્ય ઇતિહાસ હોય એના ઉપર કોઈ દસ્તાવેજ કે કોઈ પુસ્તક કે કોઈ ફિલ્મ લાવવાનું વિચારી રહ્યા છો?
0: જી ચોક્કસ. એકચ્યુઅલી અમારે એક વેબ સિરીઝ પર કામ ચાલી રહ્યું હતું, બાલાકોટ એર સ્ટ્રાઇક, જે મારી આની પ્રીવિયસ બુક હતી એની માટે. અને કારગિલ માટે પણ હું ઈચ્છું કે ગુજરાતમાંથી જો કોઈને રસ હોય, કોઈ ફ્રન્ટલાઈન ડાયરેક્ટરને કે કોઈને રસ હોય કે દસ્તાવેજી ફિલ્મ બનાવવા માટે, કે પછી ગુજરાત ગવર્મેન્ટ કદાચ બુક આવ્યા પછી નેક્સ્ટ બુક આવે ઇંગ્લિશમાં અને એમને રસ પડે, તો ખરેખર બહુ સિરિયસ છે. અને જુઓ, એમની એમની જીવની, આ સૈનિકોની જીવની, એમના ડીડ્સ આપણને બધાને મોટિવેટ કરે એમ છે, ન કેવળ બાળકોને કે નેક્સ્ટ જનરેશનને પણ બધાને. અને અત્યારના ફાસ્ટ લાઈફમાં અને સોશિયલ મીડિયાના જમાનામાં જરૂરી છે કે આપણે ઇન્ડલ્જ થઈએ, લાઈફની સિરિયસનેસને સમજીએ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે.
1: નહીં, ચોક્કસ. અને શ્રોતા મિત્રો, મને પણ એ જ હું કહીશ જેમ આપે કીધું એમ કે કારગિલ ના જે વીરોની વાર્તાઓ છે, માત્ર વાર્તાઓ નથી પણ એ આપણા બધા માટે એક ગ્રંથ સમાન છે. કારણ કે જેમ તમે કીધું કે એક વિકટ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણે પોતાનું મનોબળ ઊંચું રાખીને અને આપણું સર્વોત્તમ પરફોર્મન્સ આપવાનું એ આજે સૌથી અગત્યનું છે. કારણ કે પરિસ્થિતિ સતત બદલાતી છે, દરેક
0: બિલકુલ
1: વખતે આપણા ફેવરમાં જ પરિસ્થિતિ હશે એવું નથી. અને જેમ ફિઝિકલ પણ બહુ જ, લોજિસ્ટિકલી પણ બહુ ચેલેન્જીસ હોવા છતાં પણ આપણા સૈનિકોએ જે કારગિલમાં કરી બતાવ્યું છે, જે પોતાનું બલિદાન આપ્યું છે, એ માટે અમે ખરેખર આ કાર્યક્રમ થકી એ બધા જ તમામ શહીદોને નમન કરીએ છીએ. મનનભાઈ, આપે એટલા સરળ શબ્દોમાં આ ઇતિહાસ જીવંત કરી આપણા ગુજરાતના ખાસ કરીને શહીદોની ગાથાને અમારા શ્રોતાઓ સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ સો મચ મેમ.
2: યસ, જય હિન્દ.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ
0: થેન્ક યુ
1: આજનો
0: ઓપરેટર.
1: અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.

ஏன் விடுதுடா?

સંગીત 12 વાગ્યાને 2 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, સહિયર બહેનો માટેનો કાર્યક્રમ 12 વાગ્યાને 30 મિનિટે, સુગમ સંગીત સાંભળીશો બીરેન પુરોહિતના સ્વરમાં 1 વાગ્યાને 10 મિનિટે, જય ભારતી ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 1 વાગ્યાને 30 મિનિટે, 2 વાગ્યાને 40 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5 વાગ્યાને 10 મિનિટે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5 વાગ્યાને 45 મિનિટે લોકસંગીતનો કાર્યક્રમ, 6 વાગ્યાને 30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7 વાગ્યાને 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, 8 વાગે સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું, 8 વાગ્યાને 15 મિનિટે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 8 વાગ્યાને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, આજ કે ફનકાર કાર્યક્રમ 9 વાગ્યાને 30 મિનિટે, 10 વાગે સંસદમાં ચાલેલ પ્રશ્નોત્તરી કાળનું ધ્વનિમુદ્રણ સાંભળીશું દિલ્હી કેન્દ્ર પરથી. આથી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું 8 મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 મિનિટે. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સમયાનુસાર શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:14:30 થઈ ચૂકી છે. શરૂ કરીએ સફર ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણની. મેળવી લઈએ સૌપ્રથમ રૂપરેખા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. મિત્રો, પ્રસારણની શરૂઆતમાં હમણાં થોડીક જ વારમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપને સંભળાવીશું લોકગીતો મોઝદાન ગઢવી, દિનેશભાઈ જાદવ તથા દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં. 12 વાગે આપણે સંભળાવીશું નાટક ન્યાય દેવતાનું સ્મિત, મૂળ તેલુગુ નાટકના લેખક શ્રી કોંડુમુદ્દી શ્રી રામચંદ્ર મૂર્તિ, હિન્દી અનુવાદ કોંડાલ રામારાવ, ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા. 1 વાગ્યાનો સમય રહેશે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો, જેમાં આપ માણી શકશો લતા મંગેશકરના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો. 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમો. 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન આપ વિવિધ મનોરંજક કાર્યક્રમો માણી

શકશો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ આપ ગુલામ અલીના સ્વરમાં સરસ મજાની હિન્દી ગઝલો માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી ગીતોની મજા માણી શકશો. ત્યારબાદ પરોઢિયે 5 વાગે એટલે કે DTH સેવાના અંતિમ ચરણમાં આપ ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ માણી શકશો. તો શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે પ્રસ્તુત છે DTH સેવાના ગુજરાતી પ્રસારણનો પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવીએ તેમાં સૌપ્રથમ આપને લોકગીતો મઝદાન ગઢવીના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો શ્રોતા મિત્રો દિનેશભાઈ જાધવના સ્વરમાં.

આપ મળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે સંભળાવીએ આપને લોકગીતો. શ્રોતા મિત્રો, દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં.

0: દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં આલોકિત માણ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે સમય છે શ્રોતા મિત્રો નાટક માણવાનો. પ્રસ્તુત છે તેમાં મૂળ તેલુગુ નાટકનું ગુજરાતી રૂપાંતરણ ન્યાય દેવતાનું સ્મિત. આ નાટકના મૂળ લેખક શ્રી કોંડુમુધિ શ્રી રામચંદ્ર મૂર્તિ, હિન્દી અનુવાદ કોંડાલ રામારાવ, ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા. તો પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.

0: હુસેન ભાઈ, આ મખમલની ટોપી ઉતારો અને જરા માથું નમાવો. આ ફૂલોની માળા હું તમને પહેરાવીશ.
1: યા ખુદા, આ માળાઓ અને મીઠાઈ, આ બધું શું છે શાસ્ત્રીજી? આ બધું શું કામ લાવ્યા તમે? તમે તો મને વિમાસણમાં નાખો છો. આપણા બંને વચ્ચે આ શિષ્ટાચાર કેવો?
0: ભાઈ, એ મારી ખુશીની વાત છે. મારા પ્રિય મિત્ર અને સાથી ટાહા હુસેન માટે છે આ.
1: હું તમારો મિત્ર નહીં, તમારો ભાઈ છું યાર.
0: કોર્સ, યુ આર રાઈટ, વી આર બ્રધર્સ.
1: તો પછી ભાઈઓની વચ્ચે આ માળાઓ, ગ્રીટિંગ્સ, પાર્ટી, એ બધાનું શું મહત્વ છે?
0: ઓલ રાઈટ, તમારી લાગણી માટે હું મારા ઉમળકાને દબાવી દઉં છું, પણ એક શરત પર.
1: કઈ છે વળી પાછી શરત?
0: જો, ટાઉન હોલમાં શહેરના બધા આગેવાનોને બોલાવીને તમારા અભિનંદન સમારોહ ગોઠવીશ. તમારે આ તો માનવું જ પડશે.
1: મારા ઓનરરી મેજિસ્ટ્રેટ બનવા બાબતે આ બધું શું કરી રહ્યા છો તમે?
0: અરે, બનવા બાબતે નહીં, જીતવા માટે.
1: શું આ બધું જરૂરી છે?
0: મારી સંતુષ્ટિ માટે જરૂરી છે.
1: સારું, તો પછી જેવી તમારી મરજી. શાસ્ત્રીજી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું.
0: પૂછો ને ભાઈ.
1: શું તમને ઈર્ષ્યા નથી આવતી?
0: ઈર્ષ્યા કેમ?
1: આ પદ તમને ન મળ્યું અને મને મળ્યું, એટલા માટે.
0: અરે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આપણા બંનેની વચ્ચે આવીને બાજની જેમ આને ઝૂંટવી ના ગયો, એ જ મારા માટે તો સંતોષની વાત છે.
1: અલ્લાહની મહેરબાનીથી આપણે બંને ખુશળ રહીએ.
0: હા, એ ભગવાનની કૃપાથી જ આપણે બંને આટલી પ્રગતિ કરી શક્યા.
1: પ્રગતિના પંથે લઈ જાય કે પતનના માર્ગે પછાડે, આ બધું જ એ અલ્લાહની મહેરબાનીથી જ થાય છે. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ હિમ.
0: તમે અલ્લાહ કહો અને હું ઈશ્વર કહું, તમે રહીમ કહો હું રામ કહું, બધું જ ઉપરવાળાની કૃપાથી જ છે ને. પણ એ આપણા બંનેના જીવનમાં કેવી રમત રમે છે જોયું છે ને?
1: શું અલ્લાહ આપણી સાથે રમત રમે છે?
0: બેશક રમી રહ્યો છે, નહીં તો ઓનરરી મેજિસ્ટ્રેટ બનવાની ઈચ્છા આપણા બંનેમાં એક સાથે જ કેમ પેદા થઈ?
1: આ બધો તમાશો લોયર નરસરાજુએ કર્યો છે.
0: શું ખરેખર તેણે કર્યો હતો?
2: મિસ્ટર હુસેન, તમારી ઉંમર કેટલી છે?
1: ગયા જુલાઈ મહિનામાં 50 પૂરા થયા.
2: ગુડ. એક નાનો સવાલ પૂછું છું, આ 50 વર્ષોમાં તમે શું મેળવ્યું અને કેટલું મેળવ્યું?
1: એટલું જ જેટલી અલ્લાહની મહેરબાની થઈ.
2: અલ્લાહએ જેટલી આપી એટલી સંપત્તિ કમાયા, બરોબર? અરબ કન્ટ્રીને કાર્પેટ એક્સપોર્ટ કરીને 2 મહેલ બનાવ્યા, વકફ બોર્ડના અધ્યક્ષ બનીને ખુદાની સંપત્તિ બચાવી, 3 બાળકોને જન્મ આપ્યો, 2 પત્નીઓને તલાક આપ્યા. બસ આટલું જ ને?
1: મેં જે કંઈ પણ કર્યું તે ન્યાયને અનુસાર જ કર્યું છે.
2: જી હા સાહેબ, હું પણ એ જ કહું છું કે તમે ન્યાય અનુસાર જ જીવન વિતાવ્યું છે, એટલે હવે તમે ન્યાયમૂર્તિ કેમ ના બની શકો? આ જ તો મારો સવાલ છે.
1: નરસરાજુ, તમે જે કંઈ કરી રહ્યા છો તે મને સમજાતું નથી.
2: વેરી સિમ્પલ, ઓનરરી મેજિસ્ટ્રેટની તક મળી રહી છે, અરજી મોકલી આપો.
1: શું હું અરજી મોકલું?
2: જી હા, ટ્રાય.

0: લાખ એડવાન્સ તરીકે વકીલ ફી ચૂકવી દો, પછી આગળ બધું હું જોઈ લઈશ.
1: ફીની શું વાત કરો છો? બ્લેન્ક ચેક આપી દઈએ, પણ અમે જ્યારે મેદાનમાં આવીએ છીએ ત્યારે જીત અમારી જ થવી જોઈએ. એ અમારી પ્રેસ્ટીજની વાત છે.
0: તમે પોતે જ જોઈ લેજો ને કે વકીલ નરસરાજુની તાકાત શું છે. જો મારો ક્લાયન્ટ જીતે તો એમ જ સમજું કે હું પોતે જ જીતી ગયો.
2: તો તમારું કહેવું એમ છે કે જો હું જીતી જાઉં તો તમે તમે તમારી જીત માનશો?
0: એમાં કહેવાનું શું, એ સાચું જ છે.
2: તો મારી જીત પર તમને કોઈ શંકા તો નથી ને?
0: શું કહો છો, જો તમે ઈચ્છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપીશ, મને કોઈ ડાઉટ નથી. કોઈની સાથે શરત લગાવું બોલો. જો કે હમણાં મને પૈસાની થોડી તકલીફ છે, થોડા પૈસા હાથમાં આવી જાય તો.
2: અરે આ રીતે તમારે કટાક્ષ કરવાની જરૂર નથી નરસરાજુ. તમે જેટલી આશા રાખો છો તેનાથી વધારે હું તમને આપી શકું છું, પણ એ ઓનરરી પદ મને મળવાની ગેરંટી શું?
0: ન્યાયશાસ્ત્રનું જ્ઞાન હોય કે ના હોય, પણ જે વ્યક્તિ સરકારને લાલચમાં ફસાવી શકે છે તે વ્યક્તિ પદને પોતાના હાથમાં લઈ શકે છે. તમારે શું કમી છે? શ્રી વેંકટેશ મંદિરના સંઘના અધ્યક્ષ છો, તમે દાન ધર્મ કરતા વધારે આનંદથી જીવી રહ્યા છો, કલેક્ટરને પણ તમે ઓળખો છો.
2: એટલે તમારું કહેવું એમ છે કે હું પ્રયત્ન કરી બતાવું?
0: મારા કયા મુજબ કરી જાઓ, જીત ચોક્કસ થશે. આપણે તો ભાઈ જાળ નાખી તેમાં બે મોટી માછલીઓ ફસાઈ ગઈ, બંનેમાંથી કોઈ પણ જીતે આપણું શું બગડવાનું છે? જીતશે તો મારો જ માણસ. રમત પૂરી થાય એ પહેલા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકને ઓર્ડર મળે એ પહેલા, બની શકે એટલા પૈસા હું કમાઈ લઈશ. આ યોગ્ય છે કે અયોગ્ય છે એ તો નથી, જો જીતી જશે તો બધું માન્ય થશે, અને બાજી ઊંધી પડી જશે તો બધું ખોટું સાબિત થશે. આ તો જીવન છે, જીવનનો ધંધો છે, જીવવાની લાલસા છે. ઓકે, નેક્સ્ટ સીન ક્યાં છે? તહા હુસેનને જિલ્લા જજને ત્યાં મોકલું છું.
3: Who is there? Oh, Hussain sir. આવો આવો આવો, પધારો. ટોમી ટોમી બી સાયલન્ટ, આ અમારા મિત્ર છે.
1: જી હા, હવે હું ખરેખર તમારી મિત્રતા માટે જ આવ્યો છું.
3: જજ અને પોલીસ વાળા સાથે દોસ્તી કરવી નહીં. કોણ જાણે તેઓ ક્યારે અને કેવું બિહેવ કરે, એમને પોતાને જ ખબર નથી હોતી.
1: પણ તમે તો હંમેશા જ મારી સાથે એક સરખો જ વ્યવહાર કરો છો. તમે મને માન સન્માન આપ્યું છે, બધા લોકો વચ્ચે મારું માન વધાર્યું છે.
3: તમે ખરેખર એક સજ્જન માણસ છો સાહેબ, તમે તેને લાયક છો, એટલે મેં તમને માન સન્માન આપ્યું છે.
1: થેન્ક યુ સર. તમે મને જ્યારે ઓનરરી મેજિસ્ટ્રેટ પદ માટે એપોઇન્ટ કરશો ત્યારે તમારી આ વાતનું વજન ઘણું બધું વધી શકે છે.
3: હુસેન સાહેબ, મારે એપોઇન્ટ કરવાથી કે નહીં કરવાથી કંઈ નહીં થાય. એપોઇન્ટ કરનાર તો મંત્રીજી છે, તોય તમારું વ્યક્તિત્વ તો તમારું જ છે.
1: પણ ભલામણ તો તમે જ કરો છો ને, મારી ભલામણ કરશો ને?
3: આમ ઓપનલી પૂછવું ના જોઈએ? હા
1: તો નહીં પૂછું સર, પણ તમે જે કહેશો તે જ કરીશ.
3: આ તો સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ વાત છે, મારાથી કોઈને કંઈ ના કહેવાય.
1: સોરી સર, તમે મારી મદદ કરો કે ના કરો, પણ હું તમારો આભાર માનું છું. જો હું ઓનરરી મેજિસ્ટ્રેટ બન્યો તો આપણી ન્યાય વ્યવસ્થામાં તમારા જેવા મહાનુભાવો મારા જેવા વ્યક્તિના આદર્શ રહેશે.
3: થેન્ક યુ.
1: વકીલ સાહેબ, નરસરાજુજી.
0: શું વાત છે હુસેન સાહેબ?
1: જજ સાહેબે સ્પષ્ટ રીતે કોઈ વાત ન કરી.
0: ઇન્કાર કર્યો કે શું?
1: એ પણ નહીં.
0: ફાઇન, તો એમ સમજી લો કે અડધી લડાઈ જીતી ગયા. તેમણે તેમની વાતોમાં કંઈક તો ઈશારો આપ્યો હશે ને?
1: હા, ઇશારો તો આપ્યો છે.

0: એક વાત કહી હતી એમણે. એમણે કહ્યું હતું કે મંત્રી મહોદય પોતે અપોઇન્ટ કરશે.
1: એમની વાતનો શું અર્થ છે સમજ્યા? મંત્રી મહોદયને મળો, તેમને પત્ર, ફૂલ, પુષ્પ, ગિફ્ટ વગેરે જેટલું અપાય એટલું આપી દો અને ઓર્ડર લઈ લો. આ જ તો એમની વાતનો અર્થ છે.
0: શું એ એક વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો છે?
1: આ મચરજમાં પડીને કંઈ ઊંધું ચત્તું ના કરી બેસતા. જલ્દીથી જઈ અને મંત્રી મહોદયને મળવાનો પ્રયત્ન કરો. હા, ઓલ ધ બેસ્ટ. કેમ શાસ્ત્રીજી, તમે મંત્રી મહોદયને મળવા નથી જતા?
0: જી ના.
1: તો શું તમે બેઠા બેઠા ચાવી તો નથી ફેરવી રહ્યા ને?
0: ના, એવું પણ નથી.
1: બહુ સરસ. તમે પર્વત પાસે નહીં જાઓ અને પર્વત તમારી પાસે નહીં આવે તો આગળ કામ કેવી રીતે થશે? તમે કહેલું સાથે રહીને કામ આગળ વધારીશું, પણ તમે તો મળતા જ નથી. હું તમારી વાત સમજી નથી શકતો.
0: મને ખબર ન હતી કે ટાહા હુસેને પણ અરજી કરી છે. આ ઉતાવળમાં, લાલચમાં આવીને મેં પણ અરજી કરી દીધી. હવે પેપર્સ પાછા લેવા તો ઠીક નહીં લાગે એમ વિચારીને ચૂપ બેસી રહ્યો છું. તે એની જ મેળે આવશે તો તેને સ્વીકારીશ, પણ અયોગ્ય લોકોના પગ તો નહીં જ પકડું, નકામી મહેનત નહીં કરું. બાય ધ વે, એ જ સાચો વકીલ હોય છે એ સમયસર નિર્ણય લે છે. ચોક્કસ સમયે જ પ્રહાર કરનાર સક્ષમ વકીલ છે. પરંતુ કૃપા કરીને મારી અને હુસેન વચ્ચે મતભેદ ના કરાવશો. એ મુસલમાન છે અને હું હિન્દુ છું, પણ અમે બંને ભારતીય છીએ, ભાઈ ભાઈ છીએ. પહેલા અંગ્રેજોએ વેપારના નામે અલગ કર્યા અને હવે અધિકારના નામે સગા સંબંધીઓ જ ખાઈ ખોદી રહ્યા છે.
1: ગોપાલ શાસ્ત્રી, કેવી હોશિયારીથી તમે નીકળી ગયા. મારું રહસ્ય તમે પકડી પાડ્યું ખરું. ઠીક છે, તમે તો નીકળી ગયા અને હવે તો હુસેનભાઈ પણ મારા ખિસ્સામાં છે. થોડા સમય માટે તમને હું મારી ચેકબુક સમજીશ. અરે હુસેન સાહેબ, તમે જો આ વાત સાંભળશો ને તો બ્રેક ડાન્સ કરશો.
2: અરે આ ઉંમરે બ્રેક ડાન્સ કરીશ તો મારો જ પગ ભાંગી જશે.
1: પગ તૂટી જાય કે પરસેવો છૂટી જાય, પણ આ ન્યૂઝ સાંભળતા તો તમે ઉછળવા જ લાગશો.
2: કયા વગર તમે મને ટેન્શન આપો છો.
1: કહું છું, એ જ કહું છું, તમારા પ્રતિસ્પર્ધીને મેં ખસેડી લીધા છે.
0: શું શું કહ્યું તમે?
1: ગોપાલ શાસ્ત્રી દ્વારા કેવડાવી દીધું છે કે તેમને ઇન્ટરેસ્ટ નથી. હવે લાઈન ક્લિયર છે. હવે જાઓ, મંત્રી મહોદયને મળો અને ઓર્ડર લઈ લો. બસ આટલું જ.
0: શાસ્ત્રીજી વચ્ચેથી ખસી ગયા છે?
1: હા, આ પદ માટે તમે જ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય છો એમ મેં તેમને કહ્યું.
0: ઓ,
1: અને એવું પણ કહ્યું કે તેમને ઓર્ડર મળે તે ન્યાયમાં નહીં હોય. જો કોન્ટેસ્ટ કરશો તો પણ તમારું જીતવું મુશ્કેલ છે.
0: થેન્ક્સ રાજુજી. આજ સુધી મને અંદર ને અંદર એવું દર્દ રહ્યું છે કે શાસ્ત્રીજી મારી સામે ઊભા છે, પણ હવે એ દર્દ અને સંકોચ દૂર થઈ ગયા છે.
1: મેં તમારા રસ્તાની અડચણ દૂર કરી છે, તમારો ભાર ઉતારી દીધો છે, એટલે હવે મારી રકમનું વજન વધારવું એ પણ તમારું જ કામ છે.
0: ખુશીથી વધારી સાહેબ, ચિંતા ના કરશો.
1: હુસેન સાહેબ, તો એ આનંદની વાત હશે.
0: આભાર આભાર. યા અલ્લાહ, આ શું થઈ રહ્યું છે?

0: મંત્રી મહોદયને સલામ.
1: શું હુસેન સાહેબ તમે જ છો?
0: જી હુજુર.
1: શું તમારા શહેરમાં કાર્પેટની કંપની છે?
0: જી હુજુર, એ કંપની મારી જ છે.
1: તો તમે કાર્પેટના વેપારી છો? એકવાર મારા ઘરે આવી જાઓ, હું મારા રૂમમાં એક કાર્પેટ લગાવવા ઈચ્છું છું.
0: હું તમારા ઘરમાં કાર્પેટ લગાવીને જ આવી રહ્યો છું.
1: એમ?

0: ઓહો, તમે તો મારાથી પણ ફાસ્ટ લાગો છો. શું તમે કાર્પેટના વેપાર સિવાય બીજું પણ કંઈ કરો છો?
1: ક્યારેક ક્યારેક સમાજ સેવા પણ કરું છું.
0: એમ, ઠીક છે, તો તમે પણ અમારી જાતિના જ છો એમ ને? કઈ કઈ સેવાઓ કરો છો? દારૂનો વેપાર કે ચીટફંડ કંપની છે કે હોટલ ક્લબ કે વિડીયોની દુકાન?
1: વકફ બોર્ડનો અધ્યક્ષ છું સાહેબ.
0: કેટલી કેટલી બચત થાય છે મહિને?
1: બચત નથી થતી મહિને, લગભગ 10-1 હજાર મારા હાથમાં આવે છે.
0: તોય એ નોકરી તો નથી ને? સારું, હવે એ તો કહો, તમે કઈ કઈ સેવા કરી શકો છો? અને આનંદની વ્યાખ્યા તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે ને? તો એ તો કહો, મહિને તમારો ખર્ચ કેટલો હશે?
1: સાહેબ, એ જ 20-25 હજાર.
0: 20-25 હજાર? એટલે કે વર્ષમાં 3 લાખ. 3 લાખ? 3 લાખ રૂપિયા મારા ઘરે મોકલી દો અને ઓર્ડર લઈ જાઓ.
1: 3 લાખ ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
0: જુઓ જુઓ, મારી પ્રજા સેવા હાઈ લેવલની છે, એટલે ખર્ચા પણ હાઈ લેવલના જ હોય ને? જલ્દી બોલો, તમારી ઈચ્છા છે કે નહીં? ત્યાં લોકો મારી રાહ જોઈને બેઠા છે. આ મારો લોકસંપર્કનો સમય છે.
1: જી જી સારું સાહેબ, ઓર્ડર ઓર્ડર અપાવી દો.
0: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી તમને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈ ચિંતા ના કરો, જાઓ જાઓ, તમે તમારા શહેરના લોકોની સેવા કરો.
1: યા પરવરદિગાર, આ માણસ તો જમાનાનું શું થવા બેઠું છે.

0: अरे हुसैन साहब, अरे ओ हुसैन साहब, आ बाजू आ बाजू, जाने कितली बाजू। हो तमारी राह जोता जोता तो मारा पगनी कड़ी थई गई।
1: તમે જ કહેલું કે હું એકલો જાઉં।
0: તદ્દન સાચું, એકલામાં જ કોઈ પણ વાત વિના સંકોચે કરી શકાય છે, એકદમ ખુલ્લા મને વાત થાય છે। સારું, હવે એકો તમારા કામનું ફળ કાચું નીકળ્યું કે પાકું?
1: 3 લાખ।
0: 3 લાખ? અરે માનવામાં નથી આવતું, તમે તમે ખૂબ જ લક્કી છો હુસેન સાહેબ। આફ્ટર ઓલ 3 લાખ તો એક જ મહિનામાં કમાઈ લેવાય।
1: શેનાથી કમાઈ લેવાય?
0: ક્રિમિનલ એટલે કે કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી વસૂલી શકાય।
1: અલ્લાહના માર્ગે શૈતાનના રાજ્યમાં જવા માટે આ જ તો એક નજીકનો રસ્તો છે ને?
0: મિસ્ટર હુસેન, એક વાત કહું, સાંભળી લેજો। રાજપથ પર જનાર ક્યારે રાજા નથી બની શકતો, આડા રસ્તે ચાલનારને કોઈ અડચણ આવતી નથી।
1: વકીલ સાહેબ, જ્યારે આપણે ચાની કેટલીએ ઊભા હોઈએ ત્યારે આપણે ચા જ પીવી જોઈએ, દારૂ મંગાવવો યોગ્ય નથી। તેવી જ રીતે જ્યારે અલ્લાહના રાજ્યમાં રહીએ છીએ ત્યારે તેમની વાત સાંભળવી પડશે। અંધકારમાં અટવાઈને અય્યાશીના શિકાર થવું એ ઠીક નથી। તમારી દ્રષ્ટિ જુદી છે અને મારી દ્રષ્ટિ જુદી છે। ગુડ બાય।
0: અરે અરે અરે અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો હુસેન સાહેબ, અરે તમારે મને આમ છોડીને, અરે અરે તમારે મને આમ છોડીને ના જવાય। અરે જો તમે મારા માર્ગે નથી આવી શકતા તો હું તમારા માર્ગે આવી જઈશ। તમે મેજિસ્ટ્રેટ છો અને હું એડવોકેટ વકીલ છું, આવું કઈ રીતે ચાલે?
1: શાસ્ત્રી, આજ થયું, રાજુએ એપ્લિકેશન મોકલી દીધી, તમે વચ્ચેથી ખસી અને મને સ્પર્ધામાં ઉતાર્યા

0: વગર મને પદ અપાવ્યું.
1: હું તો વચ્ચેથી ખસી ગયો, પણ ફાયદો શું થયો? તમે તો ખર્ચથી બચ્યા નહીં ને?
0: હા, ખર્ચ થયો પણ વધ્યો નહીં. જો તમે સ્પર્ધામાં રહેત તો એ મંત્રી હજુ વધુ 3 લાખ રૂપિયા વસૂલ કરત.
1: એ જ તમારું કેરેક્ટર છે. અંધકારમાં પ્રકાશ જુઓ છો, ખરાબમાં સારું જુઓ છો, આનંદમાં દુઃખ દેખાય છે તમને. ઠીક છે, કાલે જ શપથ લઈ રહ્યા છો ને?
0: મૌલવી સાહેબનું કહેવું છે કે મુહૂર્ત સારું છે.
1: હુસેન, તમે તો ધર્મ કે મજહબથી દૂર રહેતી વ્યવસ્થાના માનીતા દીકરા છો, આત્મગત સંસ્કારના વારસદાર છો. તમે ઉચ્ચ મેજિસ્ટ્રેટના આસન પર તમારું બેસવું ન્યાયસંગત અને યોગ્ય લાગી રહ્યું છે. ગુડ લક.

0: કોન્સ્ટેબલ કહો, આ વૃદ્ધ માણસે શું ગુનો કર્યો છે?
1: ગંભીર અપરાધ છે સાહેબ. મેઇન રોડ ઉપર લાલ બહાદુર જંકશન ની જમણી બાજુએ છોકરીઓની શાળા આવેલી છે. એના ગેટની પાસે 5 વાગે જ્યારે ઘણો બધો ટ્રાફિક હોય છે, આ ડોસો લાજ શરમ વગર પેશાબ કરી રહ્યો હતો. હજુર, કેવું ગંદુ કામ કહેવાય. આ રોડની સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે. યોર ઓનર, જો આ ડોસાને મોટો દંડ થશે ને તો તેમાંથી ઘણા બધા લોકો પણ બોધપાઠ લઈ શકે.
0: કેમ માશય, તમને તમારો ગુનો કબૂલ છે?
2: ના, મને કબૂલ નથી બાબુજી.
1: એ ડોસા, આ માથાકૂટ ના કર. સાહેબને બાબુ બાબુ ના કહેવાય. સર કે સર.
2: જી સર, સર જી, હું ક્યાં ગાબુ કરું છું? હું તો બાબુ કીને કહી રહ્યો છું. શું આ ખોટું છે બાબુજી? એમને જોઈને મને એમ લાગે છે કે હું મારા નાના ભાઈને જોઈ રહ્યો છું.
1: વાહ વાહ, સંબંધ પણ બાંધી લીધો એમની સાથે. રો ભાઈ, આ કોર્ટ છે, ઘર નથી. સર બોલો સર.
2: આ હારો સર, સર સર,
1: પહેલા તમે તમારો ગુનો કબૂલ કરો. મેજિસ્ટ્રેટ સાહેબ જે પણ દંડ ફટકારે એ ભરો અને અહીંથી રવાના થાવ.
2: અરે પણ મેં ખરેખર કોઈ ગુનો કર્યો નથી તો દંડ કેમ ચૂકવું?
1: એક થપ્પડ લગાવી દઈશ ને તો મગજ ઠેકાણે આવી જશે. તમે તમારા મનમાં સમજો છો શું? હે
0: કોન્સ્ટેબલ, પબ્લિક કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે એક અપરાધીનું અપમાન કરવું એ શું ગુનો નથી?
1: સોરી સર.
0: તમને 1000 રૂપિયા દંડ કરું છું.
1: અરે સાહેબ, સાહેબ મારા પર દયા કરો. અરે સાહેબ, મારી નોકરી જશી હશે. સાહેબ મારા પર દયા કરો.
2: બાબુજી, આટલા પસંદ માણસની આંખમાંથી એક સ્ત્રીની જેમ આંસુ ટપકી રહ્યા છે. દયા ભાવ રાખો બાબુજી.
0: આ માણસ તમારા ઉપર અપરાધ લગાવી રહ્યો છે અને તમે એના પર દયા બતાવો છો?
2: બુજી, મેં આ મને વિનંતી કરી હતી. ખરેખર મેં કોઈ ગુનો કર્યો નહોતો.
0: તમે રોડ ઉપર દૂષણ કર્યું છે એટલે.
2: હું બાબુજી, હું ગામડાનો માણસ છું, પાછો ઘરડો છું. મને ડાયાબિટીસ છે. તમે તો જાણો છો કે ડાયાબિટીસ વાળો માણસ ખૂબ જ હેરાન થાય છે. બાબુજી, આ શરીરની ગંદકી નહીં કાઢીએ તો બીજી મોટી માંદગી થઈ જશે. અહીં એટલા માટે આ મોટા શહેરમાં મને ક્યાંય મૂતળી દેખાઈ નહીં થઈ. અરે બાબુ, ચારે બાજુ દુકાનો છે, ઇમારતો છે, જ્યાં પણ જોઉં માણ જ માણ દેખાય છે. મારી મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી તો હું શું કરું બાબુજી? જો આ મારો ગુનો છે તો આ ગુનાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. તમારે તેમને સજા કરવી જોઈએ.
0: આ ગ્રામીણ સજ્જનની વાતોની સચ્ચાઈ અદાલત માને છે. હું પોલીસ વિભાગને આદેશ આપું છું કે જ્યાં સુધી શહેરમાં નગરપાલિકા ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ ન કરે ત્યાં સુધી આવા પ્રકારના ગુનેગારો પ્રત્યે કડકાઈ રાખવી નહીં. નગરપાલિકાને આદેશ આપવામાં આવે છે કે આ બાબતે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની વિગતો 1 મહિનામાં કોર્ટમાં રજૂ કરે.
2: બાબુજી, તમે તો

0: સાથે ન્યાયના દેવતા છો બાબુજી.
1: સર સર, મારી નોકરી બચી છે, હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.
2: ધ કોર્ટ ઇઝ એડજર્ન ફોર ધ ડે.

0: મેજિસ્ટ્રેટ સાહેબ.
1: શાસ્ત્રી, હમણાં હું હુસેનભાઈ છું. તમારો ભાઈ કેવો છે મારો ચુકાદો?
0: મારા મતે વૃદ્ધને દંડ ફટકારીને એ પૈસા નગરપાલિકા પાસેથી વસૂલ કરવા જોઈતા હતા.
1: જો વૃદ્ધને દંડ ફટકારત અને એ દંડ બીજો કોઈ ચૂકવે તો પણ એ વૃદ્ધ તો દોષિત ગણાતા જ ને. મારું માનવું છે કે આપણા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા સરકારના અધિકાર નીચે કચડાઈને ભૂક્કો થઈ રહી છે. મારો અભિપ્રાય છે કે નાગરિકોને ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડ્યા વગર વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ નહીં કરવો જોઈએ.
0: હુસેનભાઈ, ખૂબ જ નક્કર વાત કહી તમે.

0: ચૂડામણી, જો મને આજે કેટલો સંતોષ છે, કેટલો આનંદ છે.
1: કેમ, તમારી પસંદનું શાક બનાવીને ખવડાવ્યું એટલે, કે પછી આ મીઠું પાન બનાવીને ખવડાવી રહી છું એટલે આનંદ છે?
0: અરે, આમાં પાનની ક્યાં વાત આવી? પાન તો એક સામાન્ય ચીજ છે.
1: સામાન્ય ચીજ? હું કેટલા પ્રેમથી તમારા માટે પાન બનાવું છું અને તમે એને સામાન્ય ચીજ કહો છો? હા, પત્ની ગમે એટલું કરે ને તોય કોઈ યશ ના મળે. બધા પુરુષો સરખા જ હોય છે.
0: બધા પુરુષો માટે આવું કહેવું યોગ્ય નથી. અરે, મારા મિત્ર ટા હુસેન જેવા લોકો પત્નીના હાથનું પાન પણ નથી ખાતા અને તેથી તેમને આવું સાંભળવાની નોબત પણ નથી આવતી.
1: અરે હા, ખરા સમયે તમે યાદ અપાવી. હું તમને તમારા મિત્ર વિશે જ કંઈક કહેવાની હતી.
0: શું?
1: તમે જાણો છો મને કેટલું દુઃખ છે.
0: અરે, કઈ વાતનું દુઃખ અને શા માટે?
1: તમારા એ મિત્ર પાસે નાના નાના ગુનેગારો જાય છે, જેવા કે રસ્તાની બાજુએ ગાડી પાર્ક કરનારા, જેમની પાસે લાયસન્સ ના હોય, દારૂ પીને જે ગાડી ચલાવતા હોય, અને એ ફેરિયાઓ જે તેમની લારીથી ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા નાના ગુના કરનારા લોકોને ત્યાં લાવવામાં આવે છે.
0: હા, આવા જ લોકોને હુસેન પાસે લાવવામાં આવે છે.
1: હા, સારું. પહેલાં એ કહો કે જે લોકો તમારા મિત્રની કોર્ટમાં જાય છે તેઓ પહેલાંથી જ પોલીસવાળાને પૈસા નક્કી કરી ચઢાવો કરીને કોર્ટમાં પ્રવેશે છે, અથવા તો પછી હિસાબ કિતાબ થાય છે? બોલો, એ સાચું છે કે ખોટું છે?
0: હા, મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે.
1: સાચું પૂછો તો આ કોર્ટનું નાટક માત્ર એક દેખાડો છે. આના પહેલાં દંડ તેના ગુના મુજબ નહીં પણ રકમના વજન મુજબ થતો હતો.
0: ના, હવે આવું નથી. જે ગુનેગારો આવે છે તેમણે મારો મિત્ર ગુના મુજબનો જ દંડ ફટકારે છે. પોલીસ, સબ ઇન્સ્પેક્ટર બધા જ મોઢું લટકાવીને પાછા જાય છે. વકીલના ચહેરાઓ તો પીડા પડી ગયા છે મારા મિત્રના કારણે. અરે, આટલા દિવસો પછી હવે ન્યાય દેવતા ખુશ છે.
1: એનું તો મને દુઃખ છે.
0: અરે, સાચો ન્યાય મળે ત્યારે ખુશ થવું જોઈએ. દુઃખ શેનું છે એ તો કે.
1: ન્યાયના નામે કાલે કોર્ટમાં આપણા દીકરાને કઈ કઈ સજા મળશે એ કોણ જાણે.
0: અરે, સારી રીતે સમજાવો, મને કઈ સમજાયું નહીં.
1: આપણા કિરીટને પોલીસ ઇન્સ્પેક્ટર રેડીએ એક ગુના માટે બુક કર્યો છે.
0: હા, એવો તે શું ગુનો કર્યો છે કિરીટે?
1: આ બસ સ્ટેન્ડ નજીક કાર ઊભી રાખીને કિરીટ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ગાડી હટાવવાનું કહ્યું. કિરીટને લાગ્યું કે તેના મિત્રની સામે ઇન્સ્પેક્ટરે તેનું ઇન્સલ્ટ કર્યું છે. બસ, વાત આગળ વધી ગઈ અને ઇન્સ્પેક્ટરે કેસ બનાવી દીધો.
0: બસ આટલી જ વાત છે? મને એમ કે કોઈ મોટું નુકસાન થયું છે. હેરાન થવાની જરૂર નથી, આ એટલો મોટો ગુનો નથી. જો કોર્ટને તેનો વાંક જણાશે તો નાની વોર્નિંગ આપીને પાછો મોકલશે, એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ હા, હુસેન સાથે વાત કરવાનું મારા પર દબાણ ના કરીશ.
1: તમારા માટે તો આ કશું જ નથી. મિત્ર સાથે વાત

0: વકીલ સાહેબ, આ કેસમાં તો તમારા મિત્રના દીકરાનો જ ગુનો છે. જોઈએ હવે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ શું કરે છે. જેમ બધા ગુનેગારોને દંડ ફટકારે છે તેવું થશે કે નહીં? વકીલ સાહેબ, હું જાણતો નથી કે ન્યાય મોટો છે કે મિત્રતા.
1: અરે, આ લોકો સગા સંબંધીઓને થાળીમાં પીરસે છે અને બહારના લોકોને પતરાળામાં. આ જમાનો એવો છે, દૂર દૂરની ઓળખાણ કાઢીને લોકો મળી લે છે મેજિસ્ટ્રેટ સાહેબને, પોતાની સ્વાર્થ પૂર્તિમાં લાગેલા રહે છે ઘણા. હવે જોવાનું એ રહે છે કે મેજિસ્ટ્રેટ ટ્રહા હુસેન ગોપાલ શાસ્ત્રીના દીકરાને શું સજા આપે.
2: ગુડ મોર્નિંગ સર.
3: આ શું કિરીટ, તું કઠેડામાં?
2: યસ આઈ યોર ઓનર. ઇન્સ્પેક્ટર સાહેબે મારી રિક્વેસ્ટ માની નહીં અને ગુનેગાર બનાવીને કોર્ટમાં લઈ આવ્યા.
3: ઇન્સ્પેક્ટર
4: જી,
3: આ વિશે તમારું શું કહેવું છે?
4: સર, અમારા હેડ કોન્સ્ટેબલે પણ રિક્વેસ્ટ કરી કે સર, ગાડીને એક કિનારે લાવો. પણ હમણાં તો વચ્ચેથી ગાડી ખસેડી જ નહીં ને. એટલું જ નહીં, પાછું અમારા પોલીસ વિભાગને પણ અપમાનજનક શબ્દો કયા.
3: હે ખુદા, મારા કારણે કોઈની સાથે અન્યાય ન થાય, હું કોઈ ખોટો ચુકાદો ન સંભળાવું. તું રહેમ કર મારા ઉપર.
5: જે લોકો કોર્ટમાં આવે છે તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના ગુના વિશે વિચારો, ન્યાય દેવતાને બચાવો.
3: મિસ્ટર કિરીટ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના.
3: તમારા તરફથી કોઈ વકીલ છે?
2: મારે કોઈની જરૂર નથી.
3: તો તમે જે ગુનો કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે?
2: આ બધા આરોપ ખોટા છે. એ હેડ કોન્સ્ટેબલે મારી પાસે લાંચ માંગી, મેં ઇન્કાર કર્યો. આ ઇન્સ્પેક્ટરે પણ મને આવીને ધમકાવ્યો, મેં ટેક કેર કર્યું એટલે એ મને કોર્ટમાં ઢસડી લાવ્યા.
3: ડ્યુટી બજાવી રહેલા ઓફિસર ઉપર તમે તહોમત લગાવી રહ્યા છો, તમે આનું પરિણામ શું થશે એ જાણો છો?
2: ના ના, જો આવું બોલવું ખોટું છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું અંકલ.
3: હુ ઇઝ યોર અંકલ?
2: આઈ એમ સોરી સર.
3: ઇન્સ્પેક્ટર, યુ કેન પ્રોસીડ.
4: યસ યોર ઓનર. એ સમયે આ શખ્સ નશામાં હતો અને એની સાબિતી છે તેની સીટની પાસે પડેલી દારૂની અડધી ખાલી થયેલી બોટલ. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ તે ગુનો છે. ઉપરથી આ મિત્ર પાસે લાયસન્સ પણ નથી.
2: હુસેન અંકલ, આ ઇન્સ્પેક્ટર તદ્દન જુઠ્ઠો છે અને આ સાક્ષી પણ એક ચોર છે. આ બધા જુઠ્ઠા છે. આ એક ષડયંત્ર રચ્યું છે ઇન્સ્પેક્ટરે.
3: મોડું સંભાળીને વાત કરો. આ કોર્ટ છે, પદનું માન જાળવતા શીખો.
2: સોરી સર, મારું સ્ટેટસ, મારું ક્વોલિફિકેશન, પેરેન્ટ,
3: એ ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવચેત રહેવાની જરૂર હતી. હું આ ગુના બદલ તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારું છું. દંડ નહીં ભરો તો તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. કોર્ટનો આ જ ચુકાદો છે.
6: હવે જોઈને તમારા મિત્રની મિત્રતા, મારી વાત તો સાંભળી નહીં. મિત્ર મિત્ર કહેતા કેવા હવામાં ઉડતા હતા.
2: મા, એ ફ્રેન્ડ નથી, બ્રધર છે.
6: એ જ બ્રધરે જુઓ કેટલું અપમાન કર્યું છે. ફલાણા શાસ્ત્રીના દીકરાને દંડ થયો છે
2: અને મારા માટે તો ડૂબી મરવા જેવું થયું.
6: એને મેજિસ્ટ્રેટની પદવી મળી તે કેટલા ખુશ થયા હતા તમે, જાણે કે એ પદવી તમને જ ના મળી હોય.
2: હા, સન્માન સમારંભ ગોઠવ્યો, ફૂલોના હાર પહેરાવ્યા, પોતાના પૈસા ખર્ચ્યા.
6: ગમે તેમ તોય તે છે અને આપણે જ બંનેમાં ફેર છે.
2: વિચારી લો પાપા, આટલી નાની અમથી વાત ઉપર દંડ ફટકારનાર અને આપણા પરિવારની આબરૂ કોર્ટમાં ઉછાળનાર તમારો સાચો મિત્ર હોઈ શકે? મારું તો એટલું જ કહેવું છે કે તમે હુસેન સાથે કોઈ સંબંધ ન રાખો.
6: અને હા, એ ઘરનો કાગડો પણ આગળ બેસવો ના જોઈએ.
2: તમે તમારી મિત્રતાને કબરમાં દાટી દો.
6: કોઈ સમારંભમાં મળી જાય ને તો તમે એને ઓળખતા જ નહીં.
7: બસ બંધ કરો તમારો આ બકવાસ. હવે હું કંઈ પણ સાંભળવા માંગતો નથી.

0: ગોપાલ શાસ્ત્રીજી, અમે તાહા હુસેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. આપ એ કાર્યક્રમની અધ્યક્ષતા કરો એવું અમારું આપને નિવેદન છે.
1: જો આ શક્ય નહીં બને, કારણ કે એ દિવસે હું બહારગામ હોઈશ.
2: તો સર, તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
1: જો તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
0: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
3: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ, તમે બધા જઈ શકો છો.

0: તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
1: જુઓ, તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
2: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
3: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ, તમે બધા જઈ શકો છો.
0: શાસ્ત્રી સાહેબ, મેં તો સાંભળ્યું છે કે શાસ્ત્રીજી અને હુસેન સાહેબ બંને ભાઈ જેવા છે.
3: પાંડવ અને કૌરવ પણ ભાઈ ભાઈ હતા ને.
1: તમે લોકો વાતને ખોટી રીતે આગળ ના વધારો. મેં કહ્યું ને કે હું સમારંભમાં નહીં આવી શકું, કોઈ જરૂરી કામ છે.

0: శాస్త్రీ, శాస్త్రీ, గోపాల్ శాస్త్రీ.
1: હા આવું છું.
2: ઊભા તો રહો, કેમ આટલી ઉતાવળ છે, ક્યાં જાવ છો?
1: અરે હુસેન આવ્યો છે મણી, બારણું ખોલવા જાઉં છું.
2: ગમે તેટલું કહો, સાંભળતા જ નથી. તમારે જઈને બારણું ખોલીને સ્વાગત કરવાની જરાય જરૂર નથી. હું જાઉં છું, તમે બેસો જમવા. કોણ છે?
1: હું છું ભાભી, ટહા હુસેન.
2: ઓહો, મેજિસ્ટ્રેટ સાહેબ, બોલો કેમ આવવું પડ્યું?
1: આજે મારા કરીમનો જન્મદિવસ છે ભાભી. તમે શાસ્ત્રીજી અને કિરીટ બધાએ સાંજે ફંક્શનમાં આવવાનું છે.
2: પણ અમે નહીં આવી શકીએ, સાંજે ગામડેથી કેટલાક મહેમાન આવવાના છે.
1: એ તો બહુ સારી વાત છે, તમે એમને પણ સાથે લેતા આવજો. તમારા મહેમાન એ મારા મહેમાન. આમ તો મારી મેજિસ્ટ્રેટની પદવીનો સમય પણ હવે પૂરો થઈ રહ્યો છે, એક ગેટ ટુગેધર પણ રાખવાનું છે.
2: ખોટું ના લગાડશો, અમને ફુરસદ નથી. અને આમે દંડના શિકાર બન્યા છીએ અમે, એટલે માથું ઊંચું રાખીને ચાલવું બહુ સારું નહીં લાગે.
1: ભાભી
2: ભાભી ભાભી ભાભી ભાભી બોલી રહ્યા છો. આમ બોલતા બોલતા જ અમારી આબરૂ ગંગા નદીમાં ડૂબાડી દીધી. આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય.
1: જરીના, ખબર છે તને શું થયું? મારા મોઢા સામે દરવાજો બંધ કરી દીધો. મેં એવી તે કઈ મોટી ભૂલ કરી છે?
3: તમે ભલે ના કરી હોય, પણ એ તો માને છે ને. જુઓ, જેઓ હોદ્દા પર હોય છે ને, એમના સંબંધો બગડવા સામાન્ય વાત છે.
1: તો આવો સંબંધ તોડવા વાળો હોદ્દો કે પદ મારે નથી જોઈતા.
3: એનો અર્થ એ થયો કે તમે બીજી વાર મેજિસ્ટ્રેટના પદ માટે એપ્લિકેશન નહીં મોકલો.
1: હા, તે સાચું કહ્યું.
3: તમે ઘણી વાર કહો છો કે ચાહે પ્રગતિ તરફ લઈ જાય કે પતન તરફ, આ બધું ખુદાનું કામ છે. અલ્લાએ જ એ પદ આપ્યું છે. બીજી વાર ઈચ્છા હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે. તો પછી એપ્લિકેશન ના મોકલો તે યોગ્ય નથી. હો,
1: હું વિચારીશ.
3: તમારે વિચારવાની જરૂર નથી, મેં અને કરીમે વિચારી લીધું છે. અલ્લાહ પર ભરોસો રાખી અને એપ્લિકેશન મોકલી આપો. તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો.
1: જરૂરી છે, ટાળી નહીં શકાય.
3: ના, નહીં ટાળી શકાય.
1: ઠીક છે, વિચાર કરીશ.

0: જુદા જુદા તોહમત લગાડીને પિટિશન્સ આવી છે.
1: શું મારા પર તોહમત? યા અલ્લાહ, આગની જ્વાળાઓ વચ્ચે રહીને આ 3 વર્ષનો સમય મેં વિતાવ્યો છે. મેજિસ્ટ્રેટની ખુરશી ઉપર જ્યાં સુધી બેઠો ત્યાં સુધી પોતાના પારકા વચ્ચેનો ભેદ હું ભૂલી ગયો છું. નિષ્પક્ષ રીતે ચુકાદા આપ્યા છે. ઉપરથી મારા ઉપર તોહમત લગાડતા પત્રો આવ્યા છે. એ પિટિશનર છે કોણ સર?
0: ગોપાલ શાસ્ત્રી.
1: હવે કશું જ કહેવા જેવું નથી સાહેબ. શાસ્ત્રીજીએ તો પિટિશન મોકલી દીધી, હવે હું શું કોન્ટેસ્ટ કરીશ? શાસ્ત્રીજી સારું ખોટું જાણે છે, સારા સંસ્કારો ધરાવે છે. શાસ્ત્રીજી જો એ કોઈ કામ કરે છે તો બહુ જ સમજી વિચારીને કરે છે. સારું સાહેબ, હું રજા લઉં. નમસ્તે.
0: નમસ્તે.
2: નમસ્કાર સર.
3: આવો. ગોપાલ શાસ્ત્રી તમે જ છો?
2: જી હા, હું જ છું.
3: અરે વાહ, આખા જિલ્લાને એકદમ હચ મચાવીને મૂકી દીધો છે તમે તો. કદાચ ચાણક્ય તમારા વંશના જ હશે. તમારા સમર્થકોએ કલેક્ટર અને જિલ્લા જજ મહોદયની ઊંઘ હરામ કરી દીધી છે. આટલા પૈસા કેવી રીતે કમાયા તમે?
2: એક નાનો વેપાર છે સાહેબ.
3: શેનો વેપાર?
2: જી, ચીટફંડ કંપની છે.
3: ઓહો, ચીટ ફંડ કંપની વાળા છો. બીજું શું શું કરો છો?
2: વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટ બોર્ડનો ચેરમેન છું સાહેબ.
3: ભગવાનને પણ ચીટ ફંડના સભ્ય બનાવ્યા છે કે શું? ઠીક છે, બીજું શું શું કરો છો?
2: આવા જ બીજા નાના નાના કામો કરું છું.
3: તો નાના નાના કામોમાંથી 1-1 લાખની તો બચત થતી જ હશે ને?
2: સમયને અનુસાર બચત પણ થઈ શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે.
3: અત્યારે કઈ ખર્ચ થઈ શકે છે? મંત્રીજીએ આવું કર્યું તેવું કર્યું કહેતા કહેતા સૌની સામે રડીને ફર્યા કરતા હસતા હસતા ઓર્ડર લઈને ખુશીથી ઘરે જશો?
2: ખર્ચ થશે તો પણ સહન કરીશ, ઝઘડો નહીં કરું. ઓર્ડર લઈને હસતો હસતો ઘરે જઈશ.
3: સારું, તો 5 લાખ આપી દો.
2: સાહેબ, બ્લેક મની તરીકે કે વ્હાઈટમાં?
3: વાહ, મારો સાચો જોડીદાર મળી ગયો ને. એટલે જ આટલા લોકોએ મને તમારી ભલામણ કરી છે. જુઓ, હું તમારી પડખે છું. તમારા કામમાં કોઈ દખલ નહીં કરે, હાથ પણ નહીં નાખે. બસ
2: જી, રજા લઉં છું. નમસ્તે.
3: ઠીક છે, ક્યારેક ક્યારેક મળતા રહેજો.
4: પાંચ લાખ? શું વાત કરો છો શાસ્ત્રીજી? ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
2: આને નાનું પદ ના સમજો, આ મારો જીતેલો ઓલિમ્પિક મેડલ છે.
4: જીતેલો ના બોલો, ખરીદેલો બોલો. અરે, તમારી સાથે ઘણા વ્યક્તિ છે અને ઘણી સંસ્થાઓ પણ છે. ઉતાવળ કરી તમે. એક પણ પૈસો ખર્ચ્યા વગર એ મંત્રીના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવી લેવાની તાકાત છે આપણામાં?
2: નરસરાજુ, તમે તો જાણો જ છો કે આ દેશમાં લાંચ રૂશ્વત એક રાષ્ટ્રીય કામ બની ગયું છે. કોઈ એને ભેટ કહી તો કોઈએ પુરસ્કાર, કોઈ બોલ્યું ગિફ્ટ છે તો ક્યાંક ભગવાનની ભેટનું નામ આપી દીધું. હવે જોજો, મારું પદ સ્થિર છે. મંત્રી મહોદય મારા ખિસ્સામાં છે. હુસેન સાથે બદલો લેવાની ગેરંટી છે. જ્યારે આટલી ગેરંટી મળતી હોય ત્યારે થોડી રકમનો ખર્ચ કરવો ભારે ના પડે, એની કોઈ પરવા નથી વકીલ સાહેબ.
4: ગોપાલ શાસ્ત્રીજી, તમે ઘણા બદલાઈ ગયા છો. તમે ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટ પદની

0: Who is on the door?
1: Good evening, sir.
0: Oh, honorary magistrate sahib. How. Tommy, go inside. Bolo. અહીંયા કેમ તશરીફ લાગ્યા છો સાહેબ?
1: આપનાથી શું સંતાડવું સર? સેકન્ડ ટર્મ માટે એપ્લિકેશન મોકલી છે, જો આપ ભલામણ કરો તો.
0: કોન્ફિડેન્શિયલ છે તો પણ કહું છું, ખોટું ના લગાડતા અને ખોટું સમજતા પણ નહીં. આ વિશે હું કંઈ પણ કરી શકું તેમ નથી. તમારા પર

0: કેમ ભાઈ, નક્કી કરેલા સમય કરતા પણ એક કલાક વધારે થઈ ગયો. ક્યાં છે પેલા ગોપાલ શાસ્ત્રી જેનું સન્માન કરવાનું છે?
1: દુલ્હા વગર લગ્ન કઈ રીતે થાય? જેનું સન્માન થવાનું છે તેમના વગર સન્માન સમારંભ કેવી રીતે યોજાશે?
2: હુસેન સાહેબ, તમે તો કહેલું કે ગોપાલ શાસ્ત્રી સગા ભાઈ કરતા પણ વધારે છે, શું વાત છે ભાઈનો પ્રેમ?
0: બાબુજી, અમે તો બ્રાહ્મણ પૂજારી છીએ ભાઈ. હા, ને ઘેર જઈને ગાયત્રી મંત્રના જાપ પણ કરવાના છે, ને અહીં તો કશું થઈ રહ્યું જ નથી. ને અમે ભાઈ ભાઈ મોડું તો બહુ થઈ ગયું છે. એક કામ કરો ભાઈ, મારી દક્ષિણા આપી દો ને, એટલે હું અહીંથી જાઉં.
2: સાહેબ, આ લખેલું સન્માનપત્ર ક્યાં મૂકીએ? ફ્રેમિંગ કરવાના 100 રૂપિયા થઈ ગયા છે.
1: હુસેન સાહેબ, હું સન્માન માટે જે માળા લાવી છું તેના ફૂલોય કરમાવા લાગ્યા છે, ગુલાબની પાંખડીઓ પણ ખરવા લાગી છે.
2: સાહેબ, અમારે ક્યાં સુધી રાહ જોવી પડશે યાર?
1: સન્માન સમારંભ થવાનું છે કે નહીં?
0: મને લાગે છે કે આ બધાને મૂર્ખ બનાવે છે. સાચી વાત છે ને?
1: સાચી સાચી વાત.
0: હા ચલો ચલો, બધા જતા રહીએ. ચલો ચલો ચલો,
3: જાઓ જાઓ, જતા રહો, તમે બધા જતા રહો. અહીંયાથી કોઈ કાર્યક્રમ નહીં થાય, નહીં થાય સમારંભ, કોઈનું પણ સન્માન નહીં થાય. તમને તમને બધાને અગવડતા પડી તે માટે હું હાથ જોડીને માફી માંગુ છું. આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં જ ઉતાવળ કરી હતી, તેમની મંજૂરી ચોક્કસ રીતે ના લીધી, તેથી જ આવા મેજિસ્ટ્રેટ સાહેબ ગોપાલ શાસ્ત્રીજી સન્માન સમારંભમાં હાજર નથી રહી શક્યા. આઈ એમ સોરી, આઈ એમ રિયલી રિયલી વેરી વેરી સોરી. મારા મિત્ર, આવું કેમ કર્યું તમે? મેં શું ગુનો કર્યો છે? મારું કોઈ એવો આશય જ નહોતો. તમારું મેં કયું અપમાન કર્યું છે? 40 વર્ષની આપણી મિત્રતાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આપણે એવા તે કેવા શૈતાનના શ્રાપનો શિકાર બન્યા છીએ.

0: ક્યાં છો? ક્યાં છો? અરે સાંભળ્યું તમે?
1: શું વાત છે જરીન, આમ આટલી બધી ગભરાયેલી કેમ છે?
0: આપણા કરીમને લેવલ ક્રોસિંગ પાસે શહેરના એસઆઈએ પકડી લીધો છે અને તેના પર કેસ કર્યો છે. કેસ
1: કેમ? શું કર્યું છે કરીમે?
0: અરે આપણો કરીમ એના મિત્રોને સ્કૂટર પર બેસાડી જરા વધારે સ્પીડમાં જતો હતો. સ્પીડ લિમિટનું પાલન કર્યું નહીં એને, અને ઉપરથી 3 સવારી, એટલે એસઆઈએ કેસ નોંધી લીધો. કહું છું, હવે શું કરીશું આપણે?
1: સજા સાંભળવા તૈયાર રહેવું પડશે.
0: યા ખુદા, મારા દીકરાનું શું થશે? અરે શું સજા મળશે એને? એને કોણ બચાવશે? શાસ્ત્રીભાઈ જાને મેજિસ્ટ્રેટ બન્યા બાદ આપણી સાથે દુશ્મની રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
1: શાસ્ત્રી વિશે વિચારીને ડરવાની જરૂરત નથી. મને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જરીના.

0: કેમ વકીલ સાહેબ, હવે શું થશે?
1: શું થશે? ગોપાલ શાસ્ત્રી વિલ હેવ હિઝ સ્વીટ રિવેન્જ.
0: એનો અર્થ શું?
1: એનો અર્થ હું શું બતાવું? જોઈ લેજો કોર્ટમાં આવીને.
2: હે ભગવાન, મારી રક્ષા કરજો, મારાથી કોઈના પ્રત્યે અન્યાય ના થાય, ખોટા ચુકાદા સંભળાવવાથી મને બચાવજો. જ્યાં સુધી હું આ ધર્મ આસન પર બેસું, હે ન્યાય દેવતા, ત્યાં સુધી મારા માર્ગદર્શક રહેજો.
3: કોર્ટમાં આવેલી વ્યક્તિઓના પૂર્વ ચરિત્ર સાથે તમારો કોઈ સંબંધ નથી.

0: નથી. તેમ ના કરેલા ગુના વિશે વિચારો ને તે અનુસાર નિર્ણય કરો. ન્યાય દેવતાની રક્ષા કરો.
1: મિસ્ટર કરીમ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના સર.
1: તમારા તરફથી રજૂઆત કરવા માટે કોઈ છે?
2: મારી સાથે એકમાત્ર અલ્લાહ છે.
1: જે ગુનો થયો તે બાબતે તમારે શું કહેવું છે?
2: એ મારો ગુનો નથી, મારા સ્કૂટરનો છે.
1: શું?
2: યસ યોર ઓનર, હું સાચું કહું છું. એ મારો ગુનો નથી, સ્કૂટરનો છે. ક્લચ વાયર તૂટી ગયો. ત્યાં સુધી ગાડી ચોથા ગિયરમાં હતી. મને ખબર છે ત્યાં સુધી જ્યારે રસ્તા પર ટ્રાફિક ના હોય ત્યારે ચોથા ગિયરમાં 60ની સ્પીડથી જવું એ કોઈ ગુનો નથી. અચાનક ક્લચ વાયર તૂટી ગયો તો ગિયર વાયર બદલી શક્યો નહીં. બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ એ બ્રેક પણ લૂઝ વાગી.
3: એક્સક્યુઝ મી સર, આ એક બીજો ગુનો છે. જે ગાડી સારી સ્થિતિમાં ન હોય તે ચલાવવી પણ કાયદેસર ગુનો છે.
2: મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂટર બરોબર હતું સર, વચ્ચે બ્રેક ડાઉન થઈ ગયું. એમાં
1: એના સાક્ષી કોણ છે? કોઈ?
2: મારી પાછળ બેઠેલા આ બે મિત્રો છે.
3: સ્કૂટર પર ત્રણ સવારી જવું એ પણ એક ગુનો છે સર.
2: આઈ નો સર, આ ગુનો મેં જાણી જોઈને કર્યો છે. આમાંથી એક વ્યક્તિના પત્નીની ડિલિવરી આવવાની હતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, તરત દવા મંગાવી હતી. મારા મિત્રને સ્કૂટર ચલાવતા આવડતું નહોતું, તેણે મારી મદદ માગી. હું ના પાડી શક્યો નહીં. સર, હું જે કંઈ કરી રહ્યો છું તેની સાબિતી માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન.
1: તો પછી બીજા માણસને કેમ બેસાડ્યો?
2: સર, મને ખબર નથી એ વ્યક્તિ કોણ છે. તેને એ દિવસે બરાબર 10 વાગે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનો હતો. સિટી બસની અચાનક હડતાલથી ઓટો રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી. તે ખૂબ જ ગભરાયેલો હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે જો તે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જશે તો એક પરિવારનો ઉદ્ધાર થશે. આમ તો ત્રીજી સવારી ગુનો બને છે એ જાણવા છતાંય હું એને બેસાડવા તૈયાર થઈ ગયો. આઈ ફીલ ગિલ્ટી. સર, યુ મે ગીવ મી વોટ એવર પનિશમેન્ટ આઈ ડિઝર્વ. મારા ગુના માટે આપ મને જે સજા સંભળાવશો તે માટે હું તૈયાર છું.
1: મિસ્ટર કરીમ, તમારી પૂરેપૂરી દલીલ સાંભળ્યા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તમે પરોપકાર અને સમાજ સેવાનું તમારું કર્તવ્ય સમજીને જે ગુનો કર્યો છે તે માફીને લાયક છે. તેથી તમને સન્માન સાથે છોડી મૂકવાનો હુકમ કરું છું.

0: ગોપાલ ભાઈ, તમારું દિલ કેટલું વિશાળ છે અને અને તમારી મહાનતાથી તમે મને હરાવી દીધો છે. ખરેખર ખરેખર તમને જોઈને મને.
1: અરે હુસેનભાઈ, તમે પણ અનુભવ કર્યો જ હશે કે એ ખુરશી પર બેસીને ન્યાય દેવતા જ ચુકાદો આપે છે. ત્યારે ત્યારે મને ખબર પડી કે મારા દીકરા વિરુદ્ધ તમે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની મહાનતા શું હતી. તમને જોઈને હું ગર્વ અનુભવું છું હુસેનભાઈ. તમારા પ્રત્યે મારા બદલાયેલા વ્યવહાર માટે હું શરમ અનુભવું છું.
2: અને તમને બંનેને જોઈને ન્યાય દેવતા ગર્વ કરી રહ્યા છે, એક સંતુષ્ટિ સાથે મધુર સ્મિત વેરી રહ્યા છે. આપણા દેશની જનતા માટે અને લોકશાહી માટે તમારા જેવા ન્યાયપ્રેમી ભાઈઓની જરૂર છે. તમારા જેવા મેજિસ્ટ્રેટ દેશને વધુ ને વધુ મળે એવી ન્યાય દેવતાને પ્રાર્થના છે.

ન્યાય દેવતાનું સ્મિત હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી દીપક દરજી, હેમંત મિસ્ત્રી, હિમાંશુ વ્યાસ, બીડી વાઘેલા, નરેશ સૂર્યવંશી, યોગિતા જાની, ભાગ્યેશ સૂર્યવંશી, ભાર્ગવ ઠક્કર, નિલેશ મિસ્ત્રી, જયરાજ પંડ્યા, કિરીટ પંડ્યા, મુકેશ જાની, રક્ષા નાયક,

0: નાટક આકાશવાણી
1: નાટકના લેખક હતા શ્રી કોંડમો.
0: નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આપ માણી રહ્યા છો આકાશવાણીની DTH સેવાનું ગુજરાતી પ્રસારણ. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. સંભળાવીએ તેમાં આપને સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો લતા મંગેશકરના સ્વરમાં.

ની રેડિયો સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમ માણવાનો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ ગુલામ અલીના સ્વરમાં હિન્દી ગઝલો માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી ગીતોની મજા માણી શકશો. તો શરૂ કરીએ વૈવિધ્યસભર કાર્યક્રમો. સૌપ્રથમ માણીએ ગુજરાતી સુગમ સંગીત.

આપ માણી રહ્યા છો આકાશવાણીનું DTHનું ગુજરાતી પ્રસારણ. વિવિધસભર કાર્યક્રમો આપ માણી રહ્યા છો. વિવિધસભર કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો સરસ મજાની હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિસભર ભજનો મૌલિકભાઈ રામાનંદી, મનસુખભાઈ વામજા તથા ચંદુલાલ દંતાણીના સ્વરમાં.